હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાચીન ભજનો ઇસ્માઇલ વાલેલા પાસેથી. આ સાથે જ આકાશવાણીની ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણને વિરામ આપીએ છીએ. નમસ્કાર.

નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે ગુરુવાર, વિક્રમ સંવત 2082, વૈશાખ વદ 12, તદનુસાર તારીખ 14 મે 2026. અત્યારે સવારના 5:54 થવા જઈ રહી છે. અમારી પ્રથમ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. આ મંગળ પ્રભાતે સભાની શરૂઆત કરીએ શરણાઈના મંગળ સુરો સાથે.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો મારા આજે પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા અને હવામાન સમાચાર. પ્રથમ આજે પ્રસારિત કાર્યક્રમોની માહિતી. 6:05 પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણી અમૃતધારા 6:30. આજનો વિષય છે દિશા, વક્તા લતા હિરાણી. 6:35 શ્રી રામચરિત માનસકાન. 6:45 સુરસરિતા અને 7 સદાબહાર ગીતમાં સાંભળશો જૂની ફિલ્મોના ગીતો. ગુજરાતી ગીતો રજૂ કરીશું 7:20 અને 9:40. NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ પ્રસારિત કરીશું 8:30. માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે રજૂ કરીશું 9:00. ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ 9:30. 10:02 આદિવાસી મિત્રો માટેનો કાર્યક્રમ આદિજાતિ માટે. 10:30 અને 11:02 સાંભળશો ફિલ્મ સંગીત. 10:45 સુગમ સંગીત, કલાકાર શ્યામલ સૌમિલ મુનશી. 11:30 હિન્દી ગેરફિલ્મ સંગીત. બપોરે 12:02 આકાશવાણીના 90 ઉજવણીના ભાગરૂપે પ્રખ્યાત લોકગાયક શ્રી પ્રવીણ મકવાણા સાથે સંવાદ. બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30 અને 1:10 સુગમ સંગીતના કાર્યક્રમમાં કીર્તિ મિશ્રાના કંઠે સંગીત. 2:40 ગુજરાતી ગીતો. ફૌજી દોસ્તો માટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી 1:30. સાંજની સભામાં 5:10 ગુલમહોર અને 8 સુરમાધુરી, જેમાં માણશો હિન્દી ફિલ્મોના ગીતો. 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં રામચંદ્ર દેશાણી.

મીડિયમ વેવ 354.6 મીટર્સ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરી છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. તો મિત્રો, આજની આ સુંદર સવાર ભક્તિમય બનાવીએ. આજના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ સ્વરમ ગાયક વૃંદના સ્વરમાં વાસુદેવ પાઠકની રચના.

0: ભૌતિક પાર્થિવ જગતમાં દિશા શબ્દ ચોક્કસ અર્થપૂર્ણ છે. નાના બાળકની પાસે એક દિશા છે, સતત એની માનો ચહેરો, માનો ખોળો, માનું સામીપ્ય, અને બીજી દિશા એના વધવા તરફ, મોટા થવા તરફ. પ્રેમી પાસે બે દિશા છે, એક એના પ્રિયપાત્રના સુખ માટે કંઈ પણ કરી છૂટવા તરફ, અને બીજી પોતાના રોજબરોજના કર્તવ્યો તરફ. સામાન્ય માનવી પાસે પણ બે દિશાઓ છે, પોતાના કુટુંબ તરફ અને પોતાની કારકિર્દી તરફ. સાધુ સંતો પાસે પણ બે દિશા કહી શકાય, સમાજને ઉર્ધ્વપંથે વાળવા તરફ અને પોતાના આધ્યાત્મિક વિકાસ તરફ. ડાળીની દિશા છે પંખી અને આકાશ, આકાશની દિશા છે પૃથ્વી અને બ્રહ્માંડ, બ્રહ્માંડની દિશા છે અવકાશ અને એના રહસ્યો, પૃથ્વીની દિશા છે આકાશ અને સજીવ નિર્જીવ સૃષ્ટિ. આમ આ યાદીને ક્યાંય સુધી લંબાવી શકાય. દિશા માનવીની આંખોમાં છે, વિચારોમાં છે, કાર્યોમાં છે, અને એમ છતાંય એ દિશા ભૂલે એવું બને, અને ત્યારે પ્રકૃતિના તમામ તત્વો એને સાચી દિશા બતાવવા તત્પર હોય છે. સૂર્ય ઉગ્યા કરે છે, આથમ્યા કરે છે અને માનવીને ઉજળો રાહ બતાવે છે. વૃક્ષ નમવાની, ફળવાની અને ફૂલ ખીલતા રહેવાની શીખ આપે છે, તો જળ ક્રોધ છોડી શીતળતા અર્પવાનું અને વાદળ વરસતા રહેવાનું સૂચવે છે. હવે દિશા શબ્દને આધ્યાત્મિક સંદર્ભે તપાસીએ. માનવ જીવનની એક દિશા સીધી લીટીના સ્વરૂપે છે, જેમાં માનવી માત્ર ગતિ કરે છે, પડાવો આવતા રહે છે અને આગળ વધતો રહે છે. અંતે યાત્રા પૂરી થાય છે અને ફરી જીવન મૃત્યુનું ચક્ર ચાલ્યા રાખે છે. માનવ જીવનમાં એક બીજી દિશા એ સીધી લીટી છોડી અને જરા ઉપર તરફ ખસતી રહે છે, જીવનને થોડું થોડું ઉર્ધ્વગતિએ લઈ જાય છે. જન્મ મરણનું ચક્ર તો અહીં પણ ચાલે છે, પણ એના એ સ્થળે નથી રહેતું. જાગૃત માનવીમાં પાપ અને પુણ્યની જેટલી સમજ વિકસે છે, ઈશ્વરીય શક્તિની જેટલી એ પહેચાન મેળવે છે અને એને અનુસરે છે, તેમ તેમ તેના જીવનની દિશા ઉર્ધ્વગતિ પામતી જાય છે. જેમ જેમ આ દિશા સાથે એનું અનુસંધાન વિકસતું જાય, તેમ તેમ એ એક પછી એક સીડી ચડતો જાય, એનો અંતઃ વિવેક ખીલતો જાય અને અંતે જન્મ મરણના ચક્રને ભેદી એ પરમ પદને પ્રાપ્ત કરે અને પછી સઘળું અનંતમાં વિલીન થઈ જાય. ન રહે પથ કે ન રહે પથિક, ન રહે દિશા કે ન રહે મંજિલ, સઘળું સર્વત્ર વ્યાપ્ત અને એકાકાર. જીવનમાં અનંતની દિશા અને અનંત તરફ દિશા ઓગાળી દેતી યાત્રા જેના દરવાજે દસ્તક દેતી રહે, એવા પુણ્યશાળી મનુષ્યોથી આ પૃથ્વી ગુંજતી રહે અને એમાં આપણું પણ ક્યાંક સ્થાન હો, એ જ આજના દિનની આપ સૌને શુભેચ્છાઓ.
1: ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણીનો આજનો વિષય હતો દિશા. વક્તા હતા લતા હિરાણી. આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજના ચોપાઈ ગાનના કલાકાર છે વાણી જયરામ અને સાથીઓ. સંગીત નિયોજક સતીશ ભાટિયા.

શ્રોતા મિત્રો, હમણાં સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. સંગીત નિયોજક હતા સતીશ ભાટિયા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ જૂની ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર સરિતા. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ હમ દોનો ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં. સંગીત જયદેવનું, શબ્દો છે સાહિર લુધિયાનવીના.

હવે સાંભળી ગીતા દત્ત અને મોહમ્મદ રફીના સ્વરમાં પ્યાસા ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે એસ ડી બર્મને. શબ્દો છે સાહિર લુધિયાનવીના.

0: શ્રદ્ધા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા સુર સરિતામાં જૂની ફિલ્મોના ગીતો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર સાંભળશો.
1: ઇયમ આકાશવાણી. સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ. પ્રવાચકઃ કૃષ્ણપ્રસાદોપાધ્યાયઃ. આર્થિક વિષયિકયા મંત્રીપરિષદ સમિત્યા અસ્મૈ વિપણન સત્રાય 14 ગ્રૈષ્મિક સસ્યાનામ MSP થી ન્યૂનતમ સમર્થન મૂલ્યાની વર્ધયિતુમ અનુમોદિતમ. નવદેહલ્યાં કેન્દ્રીય મંત્રીસભા સભાયાઃ અનંતરં પ્રસારમાધ્યમાન સંબોધયન સૂચના પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવઃ અવદત યત અનેન નિર્ણયેન ઉત્પાદકેભ્યઃ તેષાં ઉત્પાદાનાં કૃતે લાભપ્રદમ મૂલ્યમ સુનિશ્ચિતમ ભવિષ્યતિ ઇતિ.
2: ખરીફ કે લિયે જો ફૈસલા લિયા ગયા ઉસમે જીતને ભી ખરીફ કે ક્રોપ્સ હૈ ઉન સબ મે કોસ્ટ પ્લસ 50% યા 50 સે અધિક ટોટલ 2,60,000 કરોડ રૂપે કિસાનો કો પે આઉટ જાયેગા ઇસ પૂરે ફૈસલે સે. ઓર ઇસ સાલ કા એન્યુઅલ ખરીફ પ્રોક્યુરમેન્ટ હોગા 824 લાખ મેટ્રિક ટન LMT.
1: अस्य सत्रस्य विपणन कालाय ग्रैष्मिक सस्यानां न्यूनतम समर्थन मूल्यानां वृद्धिं स्वीकृत्य नवदेहल्यां केन्द्रीय मंत्रिसभायाः निर्णयः देशे कोटिशः खाद्य प्रदायकेभ्यः स्वोत्पादानां उचितं लाभप्रदञ्च मूल्यं प्राप्नुयात् इति सुनिश्चितं करिष्यति इति प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना उक्तम्. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્વસ્તનાદારભ્ય અસ્ય માસસ્ય 20 દિનાંક પર્યંતમ UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે, ઇટલી ઇત્યેતેષાં દેશાનાં યાત્રાયાં ભવિષ્યતિ. વિદેશમંત્રાલયસ્ય સચિવઃ CB જ્યોર્જઃ સૂચિતવાન યત પંચરાષ્ટ્રાણાં ભ્રમણસ્ય પ્રથમપાદે શ્રીમોદી UAE અધ્યક્ષં શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન ઇત્યનેન સહ મિલિષ્યતિ. સહ અવદત યત ઉભાવપિ નેતારૌ દ્વિપાક્ષિક વિષયેષુ વિશેષતઃ ઉર્જા સહકારે પરસ્પર હિતસ્ય ક્ષેત્રીય અંતરરાષ્ટ્રીય વિષયેષુ ચ વિચાર વિનિમયં કરિષ્યતઃ. અદ્ય નવદેહલ્યાં બ્રિક્સ

0: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
1: બસ
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
4: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
3: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
4: શું વાત કરે છે?
3: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

એસડી બર્મનની સંગીત રચના હવે સાંભળીએ કિશોર કુમાર અને આશા ભોસલેના સ્વરમાં. ફિલ્મ છે પિંગેસ્ટ, શબ્દ છે મજરૂ સુલતાનપુરીના.

શ્રોતા મિત્રો, હમણાં આપ સદાબહાર ગીતના કાર્યક્રમમાં માણી રહ્યા હતા જૂની ફિલ્મોના ગીતો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 7:10 સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય કેબિનેટે 20,667 કરોડના ખર્ચે બનનારી અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી. વિસ્ફોટક પડવાને કારણે સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું. 14 ખલાસીઓનો આબાદ બચાવ. ઇંધણ બચાવવાના અભિયાન અંતર્ગત હવે પોલીસ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજાશે. કચ્છના કંડલા પોર્ટ ઉપર ઝેરી ગેસની અસરના કારણે 3 કામદારોના મોત. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયના અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને આશરે 20,667 કરોડ રૂપિયાના ખર્ચ સાથે મંજૂરી આપી છે. તે ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ હશે, જે સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી સાથે આયોજિત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટનો આ વિભાગ અમદાવાદ ધોલેરા એસઆઈઆર આગામી ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડશે. અમદાવાદને ધોલેરા સાથે જોડવાથી મુસાફરોના મુસાફરીના સમયમાં ઘટાડો થશે, જેનાથી આરામદાયક દૈનિક મુસાફરી અને તે જ દિવસે પરત ફરવાનું શક્ય બનશે. આ સેમી હાઈસ્પીડ રેલવે માત્ર 2 શહેરોને જ નજીક નહીં લાવે, પરંતુ સેંકડો કિલોમીટર દૂર રહેતા લોકોને પણ એકબીજાની નજીક લાવશે.
1: यहाँ पर 220 kmph की ट्रेन ये बनाई जाएगी और एक तरीके से ये मॉडल अगर यहाँ से सक्सेसफुल करने के बाद में देश में जितने सरफेस के प्रोजेक्ट्स हैं उन सबको अपग्रेड करके सेमी हाई स्पीड करेंगे. इससे अहमदाबाद से धोलेरा के बीच में 48 मिनट्स रहेगा साबरमती से धोलेरा, और जो अहमदाबाद का एक मेजर एरिया है सरखेज, वहां से हो तो करीब 34 मिनट्स में सरखेज से धोलेरा पहुंच सकेंगे. 3 जगह इसका मेट्रो के साथ इंटीग्रेशन है, बुलेट के साथ इंटीग्रेशन यहाँ पर साबरमती में, हाँ गांधीग्राम में भी है, बुलेट के साथ इंटीग्रेशन साबरमती में है.
0: ओमान ना दरिया

0: માં દેવભૂમિ દ્વારકાના સલાયાનું જહાજ ડૂબી ગયું, જેમાં 14 ખલાસીઓનો આબાદ બચાવ થયો. અહેવાલ મુજબ વહેલી સવારે અચાનક જહાજ ઉપર વિસ્ફોટક વસ્તુ પડતા આગ ફાટી નીકળી હતી. આગ બાદ જહાજ ઝડપથી દરિયામાં ડૂબવા લાગ્યું હતું. જહાજમાં સવાર 1 ટન ડેલ અને 13 ખલાસીઓએ સમય સૂચકતા દાખવી લાઇફબોટ મારફતે પોતાનો જીવ બચાવ્યો. બાદમાં ઓમાન કોસ્ટગાર્ડે તમામને રેસ્ક્યુ કરીને સલામત રીતે ડીબા બંદર પર પહોંચાડ્યા હતા. તમામ ખલાસીઓ સુરક્ષિત છે અને તેઓને કોઈ ગંભીર ઇજા નથી પહોંચી. આ અંગે પરિવારજનોએ વધુ માહિતી આપી.
1: મારો વાણ બરબરા સોમાલિયાથી લાઈવ સ્ટોક લઈને દુબઈ માટે શારજા માટે નીકળ્યો હતો. આજે વહેલી સવારે કંઈક વિસ્ફોટક પદાર્થ પડતા વાણ ઉપર આગ લાગી ગઈ. માણસો બધા 14 માણસો હતા, એ બધા સહી સલામત ઓમાનના દીબા પોર્ટમાં રેસ્ક્યુ કરી લઈ ગયા.
0: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત ભારતભરમાં આજથી દૂધના ભાવમાં વધારો અમલી બન્યો છે. ગત વર્ષે 1 મેના રોજ અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યાને 1 વર્ષ બાદ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગાયના 500 મિલીલીટરના દૂધ પાઉચ પર 2 અને 1 લીટરના પાઉચ પર 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે અમૂલ ગોલ્ડ અને અમૂલ ટી સ્પેશિયલના 1 લીટરના પાઉચ પર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા ડોક્ટર કે એલ એન રાવ દ્વારા રાજ્યના તમામ ફિલ્ડ યુનિટ, શહેર અને જિલ્લાના વડાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ વિભાગની કામગીરીને વધુ સુદૃઢ બનાવવાની સાથે ઇંધણ અને અન્ય સરકારી સંસાધનોનો કરકસરયુક્ત ઉપયોગ કરવા મહત્વની સૂચના આપવામાં આવી છે. હવે વિભાગની તમામ પ્રકારની મિટિંગો અને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન ફરજિયાતપણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ કરવાનું રહેશે. તપાસ અને સુપરવિઝન હેઠળની ચર્ચાઓ માટે પણ તપાસ અધિકારી અને સુપરવિઝન અધિકારી વચ્ચેની બેઠકો ટેલિફોનિક માધ્યમથી જ પૂર્ણ કરવા સૂચના પણ આપવામાં આવી છે.
2: જે મીટિંગ્સ છે, ખાસ કરીને જિલ્લા લેવલ ઉપર, રેન્જ લેવલ ઉપર, અથવા હેડક્વાર્ટર્સ લેવલ ઉપર જે કઈ જરૂરી મીટિંગો જે કરવાની છે, ફિઝિકલ મોડમાં નથી પણ એ વર્ચ્યુઅલ મોડમાં કરવાની સૂચના આપવામાં આવેલી છે. બીજી એક વાત છે કે જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ જે કોર્ટ મુદ્દતમાં વધુ સંખ્યામાં જતા હોઈએ છે જુદા જુદા કોર્ટોમાં, અમે આગ્રહ રાખ્યું છે કે આ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ પણ જે કોર્ટની પરવાનગી લે એ પણ આપણે વર્ચ્યુઅલ મોડમાં એ અટેન્ડ કરી શકાય, એ દિશામાં પણ આપણે પગલાં લેવા સૂચના આપવામાં આવેલી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. કચ્છના કંડલા પોર્ટ ખાતે ઝેરી ગેસની અસરથી 3 કામદારોના મોત નિપજ્યા છે. ટિમ્બર ભરેલા જહાજમાં ફ્યુમિગેશન દરમિયાન ઝેરી ગેસની અસર આ 3 કામદારોને થઈ હતી. ઝેરી ગેસની અસર થતાં જ બેભાન હાલતમાં 3 કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે અગાઉ જ આ 3ના મોત નિપજ્યા હતા. આ સમગ્ર ઘટનાની સંબંધિત એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. કચ્છના અબડાસા તાલુકાના સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી વધુ 20 શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. સ્ટેટ IB, SOG અને મરીન પોલીસને દરિયાકાંઠેથી આ 20 શંકાસ્પદ પેકેટ મળ્યા હતા. સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ મળતા તપાસ તેજ કરાઈ છે. અગાઉ પણ નશાકારક પદાર્થોનો જથ્થો ઝડપાયો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા ST બસ સ્ટેન્ડ ખાતે ગેરકાયદેસર રીતે મુસાફરોનું વહન કરતા ખાનગી વાહનો સામે ST વિભાગ, RTO અને ટ્રાફિક પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. આ ઝુંબેશ હેઠળ રિક્ષા અને ઇકોવાન સહિત 45 વાહનો સામે કાર્યવાહી કરીને 1,70,000થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. RTO દ્વારા 15 વાહન ચાલકોને 1,38,000ની પેનલ્ટી પણ ફટકારવામાં આવી છે, જ્યારે ટ્રાફિક પોલીસે 31 વાહન માલિકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલ કર્યો હતો. જરૂરી દસ્તાવેજો ન હોવાને કારણે 9 વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં બંધ પડેલી હોટલમાં DEF યુરિયાના શંકાસ્પદ જથ્થા સાથે કિસમની પોલીસે અટકાયત કરી છે. અરવલ્લી જિલ્લા SOGને બાતમી મળી હતી કે શામળાજી રતનપુર રોડ ઉપર નકલી DEF યુરિયાનું વેચાણ કરવામાં આવે છે. પોલીસે રેડ પાડીને 12,200 લીટર DEF યુરિયાનો જથ્થો ઝડપી પાડી 7,60,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેને લઈ અરવલ્લી જિલ્લાના DY SP JD વાઘેલાએ વધુ માહિતી આપી.
3: અરવલ્લી જિલ્લાના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી ચૌધરી સાહેબ તથા સ્ટાફને શામળાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એમને માહિતી મળી કે શામળાજી રતનપુર રોડ ખાતે આવેલ બંધ પડેલી જૂની હોટલમાં ગેરકાયદેસર રીતે DEF યુરિયાનું વેચાણ થાય છે. એ સ્થળે જઈ અને તપાસ કરતા એના અંદર એક વ્યક્તિ મળી આવેલ અરવિંદ કુમાર નેમીચંદ બગારિયા, એમને પૂછપરછ કરવામાં આવેલી. એમની પાસેથી 1200 લીટર DEF જેવું મટીરિયલ મળેલું.

0: કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
1: સુરેન્દ્રનગરના મૂડી પોલીસ સ્ટેશન દ્વારા દરોડામાં જપ્ત કરવામાં આવેલ આશરે 1,57,89,000 વધુની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ચોટીલાના નાયબ કલેક્ટરની દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર એક અજાણ્યા વાહને સિંહબાળને અડફેટે લેતા મોત નિપજ્યું છે. 1 વર્ષનું આ જે સિંહબાળ છે એ રસ્તો ઓળંગી રહ્યું હતું ત્યારે પૂરપાટ ઝડપે આવતા કોઈ અજાણ્યા વાહને તેને ટક્કર મારી હતી. અગાઉ પણ આ વિસ્તારમાં અનેકવાર વાહનોની અડફેટે કે ટ્રેનની નીચે આવી જવાથી સિંહ અને દીપડાઓના મોતના બનાવો બની ચૂક્યા છે. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ અંગ ક્રિશ રઘુવંશીના 71 અને રિંકુ સિંહના 49 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ 192 રન બનાવ્યા, જેના જવાબમાં બેંગલુરુની ટીમે વિરાટ કોહલીના 60 બોલમાં 109 રનની મદદથી 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. આ જીત સાથે બેંગલુરુ 16 અંક સાથે ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. આજે પંજાબ કિંગ્સ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત છે. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાતા 2 દિવસ રાજ્યમાં હીટવેવ જેવી પરિસ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હોવાનું હવામાન વિભાગના વડા એકે દાસે જણાવ્યું હતું.
2: आइसोलेटेड प्लेसेस में जो तापमान है अधिकतम तापमान है 41 टू 45 डिग्री सेंटीग्रेड आसपास रहने का संभावना रहेगा अगले 2 दिन. और हीटवेव का वार्निंग दिया गया है, इसमें गुजरात रीजन में येलो वार्निंग दिया गया है, इसमें अहमदाबाद, गांधीनगर, बनासकांठा, पाटन और बड़ौदा के लिए दिया गया है. और सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग दिया गया है, इसमें ऑरेंज वार्निंग में 2 डिस्ट्रिक्ट है कच्छ और सुरेंद्रनगर. येलो वार्निंग में दिया गया है बोटाद, अमरेली, राजकोट और द्वारका के लिए.
1: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય કેબિનેટે 20,667 કરોડના ખર્ચે બનનારી અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી. વિસ્ફોટક પડવાને કારણે સલાયાનું જહાજ ઓમાના દરિયામાં ડૂબ્યું, 14 ખલાસીઓનો આબાદ બચાવ. ઇંધણ બચાવવાના અભિયાન અંતર્ગત હવે પોલીસ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજાશે. કચ્છના કંડલા પોર્ટ ઉપર ઝેરી ગેસની અસરને કારણે 3 કામદારોના મોત. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા શ્રોતા મિત્રો રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મ સંગીત કાર્યક્રમમાં. પ્રથમ સાંભળીએ વિરાજ અને બીજલ ઉપાધ્યાયના સ્વરમાં આ ગીત.

ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7

0: ડિગ્રીનો વધારો બે કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: સુરેશ વાડકર અને સાધના સરગમના સ્વરમાં હવે સાંભળી અવિનાશ વ્યાસની આ રચના.

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: શ્રોતા મિત્રો, હમણાં માણી રહ્યા હતા ગુજરાતી ગેર ફિલ્મ સંગીત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

0: આકાશવાણી નમસ્કાર. સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાતે જશે. વિસ્ફોટક પડવાને કારણે ગુજરાતના સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું. 14 ખલાસીઓનું આબાદ બચાવ. બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસીય બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 43ના મોત. પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતરરાજ્ય લેવડદેવડ પરના તમામ પ્રતિબંધો દૂર કર્યા. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીના પ્રવાસે જવા રવાના થશે. પ્રથમ તબક્કામાં તેઓ યુએઈના અબુધાબીની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયમાં પશ્ચિમ બાબતોના સચિવ સીબી જ્યોર્જે જણાવ્યું કે શ્રી મોદી યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાનને મળશે. બંને દેશો તેમની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ ધપાવશે.
1: During the visit,
2: यात्रा के दौरान दोनों नेता निवेश, ऊर्जा, प्रौद्योगिकी, संस्कृति और आपसी जनसंपर्क समेत विभिन्न क्षेत्रों में द्विपक्षीय संबंधों को और मजबूत बनाने के उपायों पर चर्चा करेंगे.
1: People to people connect.
0: ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે 5 મહિનામાં આ બીજી મુલાકાત હશે. પ્રવાસના આગળના તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુરોપના 4 દેશ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાત લેશે. આ અંગે વિદેશ મંત્રાલયમાં સચિવ સીબી જ્યોર્જે વધુ માહિતી આપી.
1: The visit to the 4 European countries.
2: 4 યુરોપીય દેશોમાં કી યાત્રા એસે સમયમાં હો રહી હૈ જબ ભારત ઓર યુરોપીય સંઘ કે બીચ મુક્ત વેપાર સમજૌતે કો ઇસી વર્ષ અંતિમ રૂપ દિયા ગયા હૈ. ઇસ દૌરાન તીસરા ભારત નોર્ડિક શિખર સંમેલન ભી આયોજિત કિયા જાયેગા. ભારત ઇન દેશો કો મેક ઇન ઇન્ડિયા અભિયાન કે અહમ સાઝેદાર કે રૂપ મેં દેખતા હૈ. યાત્રા કા મુખ્ય ઉદ્દેશ્ય વેપાર ઓર

0: निवेश, हरित प्रौद्योगिकी, नवाचार, स्टार्टअप्स और आपसी जनसंपर्क को मजबूत करने का रहेगा।
1: पीपल टू पीपल कनेक्ट।
2: ओमानना दरियामां ગુજરાતના દેવભૂમિ દ્વારકાના સલાયાનું જહાજ ડૂબી ગયું, જેમાં 14 ખલાસીઓનો આ બાદ બચાવ થયો છે। અહેવાલ મુજબ વહેલી સવારે અચાનક જહાજ ઉપર વિસ્ફોટક પડતા આગ ફાટી નીકળી। આગ બાદ જહાજ ઝડપથી દરિયામાં ડૂબવા લાગ્યું હતું। જહાજમાં સવાર એક ટંડેલ અને 13 ખલાસીઓએ સમય સૂચકતા દાખવી લાઇફ બોટ મારફતે પોતાનો જીવ બચાવ્યો। બાદમાં ઓમાન કોસ્ટગાર્ડે તમામને રેસ્ક્યુ

0: અને 13 ખલાસીઓએ સમય સૂચકતા દાખવી લાઈફ બોટ મારફતે પોતાનો જીવ બચાવ્યો. બાદમાં ઓમાન કોસ્ટગાર્ડે તમામને રેસ્ક્યુ કરીને સલામત રીતે ડીબા બંદર પર પહોંચાડ્યા હતા. તમામ ખલાસીઓ સુરક્ષિત છે અને તેઓને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી. આ અંગે પરિવારજનોએ વધુ માહિતી આપી.
1: મારો વાણ બરબરા સોમાલિયાથી લાઈવ સ્ટોક લઈને દુબઈ માટે શારજા માટે નીકળ્યો હતો. આજે વહેલી સવારે કઈ વિસ્ફોટક પદાર્થ પડતા વાણ ઉપર આગ લાગી ગઈ. માણસો બધા 14 માણસો હતા, એ બધા સહી સલામત ઓમાનના દીબા પોર્ટમાં રેસ્ક્યુ કરી લઈ ગયા.
0: બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસીય બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે. બ્રિક્સ સભ્ય દેશો અને ભાગીદાર દેશોના વિદેશમંત્રીઓ અને પ્રતિનિધિ મંડળોના વડાઓ આ બેઠકમાં ભાગ લેશે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. બેઠક દરમિયાન પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરાશે. આવતીકાલે બ્રિક્સ A20 સ્થિતિસ્થાપકતા, નવીનતા અને સહકાર અને ટકાઉપણાનું નિર્માણ આ વિષયવસ્તુ પર એક ખાસ સત્ર યોજાશે. ત્યારબાદ વૈશ્વિક શાસન અને બહુપક્ષીય વ્યવસ્થામાં સુધારો વિષય પર ચર્ચા થશે. બેઠકમાં ભાગ લેવા વૈશ્વિક નેતાઓ રાષ્ટ્રીય રાજધાનીમાં પહોંચી રહ્યા છે. ગઈકાલે ઇરેનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગાચી, થાઇલેન્ડના નાયબ વડાપ્રધાન સિહાસાક ફુઆંગ કેટકેવ, ક્યુબાના વિદેશમંત્રી બ્રુનો રોડ્રિગ્સ પેરિલા અને વિયેતનામના નાયબ વિદેશમંત્રી મિન હેંગ નવી દિલ્હી પહોંચ્યા હતા. આસામ સરકાર આ મહિનાની 26મી તારીખે રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા UCC વિધેયક રજૂ કરશે. મુખ્યમંત્રી તરીકેના બીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ મીડિયાને સંબોધન કરતા આ જાહેરાત કરી. શ્રી શર્માએ જણાવ્યું કે આસામ વિધાનસભાનું વિશેષ સત્ર 21-26 મે દરમિયાન યોજાશે, જે દરમિયાન નવા ચૂંટાયેલા ધારાસભ્યો શપથ લેશે. આ સાથે આસામ ઉત્તરાખંડ અને ગુજરાત બાદ UCC વિધેયક રજૂ કરનાર ત્રીજું રાજ્ય બનશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 43ના મોત થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાઓની નોંધ લઈ અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી વહેલી તકે મદદ પૂરી પાડવા જણાવ્યું છે. સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ.
2: सबसे ज्यादा मौतें भदोही जिले में हुई हैं, जहां आंधी तूफान से हुई विभिन्न दुर्घटनाओं में 15 लोगों की जान चली गई, 1 दर्जन से ज्यादा लोग घायल हैं और उन्हें विभिन्न अस्पतालों में भर्ती कराया गया है. कल राज्य के कई हिस्सों में मौसम अचानक बदल गया और विभिन्न जिलों से बिजली के खंभे उखड़ने और पेड़ उखड़ जाने की घटनाएं सामने आई है, जिससे बिजली आपूर्ति और सड़क यातायात बुरी तरह प्रभावित हुआ है. बारिश के साथ हुई ओलावृष्टि से फसलों को भी भारी नुकसान हुआ है. मुख्यमंत्री योगी आदित्यनाथ ने सभी वरिष्ठ अधिकारियों के साथ बैठक की और उन्हें अगले 24 घंटों में प्रभावित लोगों को मुआवजा देने का निर्देश दिया.
0: પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, તેલીબિયા, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતર રાજ્ય લેવડ દેવળ પરના તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. આ પ્રતિબંધોને કારણે બટાકા ઉગાડનારા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ખેડૂતોને આ પ્રતિબંધો હટાવવાનું વચન આપ્યું હતું. બીજી તરફ પશ્ચિમ બંગાળ સરકારે શિક્ષકોની ભરતી, મ્યુનિસિપલ ભરતી અને સરકારી સેવાઓની ભરતી કૌભાંડ સંબંધિત કેસોને કેન્દ્રીય અન્વેષણ બ્યુરો CBIને સોંપવાનો નિર્ણય લીધો છે, જ્યારે નિવૃત્તિ બાદ ફરીથી નોકરીમાં પરત લેવાયેલા તમામની સેવાઓ પણ સમાપ્ત કરી દેવાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2 દિવસની શિખર બેઠકમાં ભાગ લેવા ચીનની રાજધાની બેઇઝિંગ પહોંચ્યા છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથેની વાતચીતમાં ઈરાન યુદ્ધ, વૈશ્વિક ઉર્જા સંકટ, વેપાર તણાવ, તાઇવાન અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. આ બેઠક વૈશ્વિક રાજકારણની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વાટાઘાટો દરમિયાન અમેરિકા ચીન વેપાર કરારને આગળ વધારવા, અમેરિકન ઉત્પાદનોની ખરીદીમાં વધારો અને હોર્મુઝ સામુદ્રધુની સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. શ્રી ટ્રમ્પ સાથે એલોન મસ્ક અને ટીમ કુક સહિતના વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓ પણ ચીન ગયા છે. મધ્યપૂર્વની પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લીધી. પ્રધાનમંત્રીના કાર્યાલયના નિવેદન મુજબ શ્રી નેતાન્યાહુએ UAEના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન સાથે વાતચીત કરી. જો કે UAEએ ઇઝરાયેલના પ્રધાનમંત્રીની મુલાકાતના અહેવાલોને નકારી કાઢ્યા છે. विदेश मंत्री डॉक्टर एस जयशंकर

0: નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય બાબતો અને સહકાર મંત્રી રોનાલ્ડ લામોલા સાથે વાતચીત કરી. ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બંને દેશોએ ભારત દક્ષિણ આફ્રિકા વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓની સમીક્ષા કરી અને પરસ્પર હિતના બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ અંકરીશ રઘુવંશીના 71 અને રિંકુ સિંહના 49 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા. જવાબમાં બેંગલુરુની ટીમે વિરાટ કોહલીના 60 બોલમાં 105 રનની મદદથી 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. મેચ દરમિયાન વિરાટ કોહલી આઈપીએલ ટુર્નામેન્ટના ઇતિહાસમાં 14,000 રન પૂર્ણ કરનાર પ્રથમ ખેલાડી બન્યો. આજે પંજાબ કિંગ્સ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના તમામ અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, રૂપિયા 2 નો ધરખમ વધારો. નવ ગુજરાત સમયની હેડલાઇન છે, સોના ચાંદી પરની આયાત જકાત વધારીને 15% કરાઈ. ફૂલછા પ્રથમ પાને લખે છે, ઇંધણ બચત અભિયાન સ્પીડમાં વીઆઈપી કલ્ચરને બ્રેક. 72માંથી 49 આઈએએસની ઉંમર 40થી ઓછી, 12 કમિશનર, 9 MD ડાયરેક્ટર, 10 DDO યુવા. આ હેડલાઇન છે દિવ્ય ભાસ્કરની. સંદેશ લખે છે, સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાતે જશે. વિસ્ફોટક પડવાને કારણે ગુજરાતના સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું, 14 ખલાસીઓનો આબાદ બચાવ. બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસીય બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 43ના મોત. પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતરરાજ્ય લેવડ દેવડ પરના તમામ પ્રતિબંધો દૂર કર્યા. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: हरी हरी घास खिलाओ तो मैं दूध दूँ।
1: कमली और सोमारू चले घास लेने।

સવારે સવારે શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે ભારતીય સિનેમાના પ્રારંભિક સમયમાં પોતાની ઓળખ બનાવનાર દિગ્દર્શક અને નિર્માતા કે અમરનાથની પુણ્યતિથિ છે, જેમણે એક્શન, સંગીત, રોમાન્સ અને સામાજિક વિષય પર અનેક યાદગાર ફિલ્મો બનાવી અને હિન્દી સિનેમાને નવી દિશા આપી. 1930 અને 40ના દાયકામાં જ્યારે ભારતીય સિનેમા પોતાની ઓળખ શોધી રહ્યું હતું, ત્યારે તેમણે પોતાની કલ્પના, હિંમત અને સર્જનાત્મક વડે નવી દુનિયા ઊભી કરી. તેમની ફિલ્મો માત્ર મનોરંજન ન હતું, પણ લાગણીઓ હતી, સંગીત હતું અને જીવનની મીઠી કડવી સચ્ચાઈઓ હતી. તો ચાલો મિત્રો, આજે આ મહાન ફિલ્મકારને સંગીતભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, KYC અપડેટના મેસેજને અવગણશો નહીં. તરત KYC અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું KYC અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

મિત્રો, એક સમય હતો જ્યારે ઘરની બારી પાસે રાખેલો નાનો રેડિયો આખા પરિવારને એકસાથે બેસાડી દેતો અને અવાજોમાં ધબકતું હતું ભારતનું દિલ. આકાશવાણી માત્ર પ્રસારણ નહીં પણ લાગણીઓનો એક અવિનાશી પુલ. અને પછી આવી વિવિધ ભારતી, જેણે રેડિયોને આપ્યો વધુ રંગ, વધુ સંગીત, વધુ જીવન. ફરમાઈશી ગીતો વચ્ચે જ્યારે અચાનક સંભળાતો કોઈ ઓળખીતો જિંગલ, ત્યારે બાળકો ગાઈ ઉઠતા, મોટા સ્મિત કરી દેતા અને ઘરમાં છવાઈ જતી એક મીઠી ઓળખાણ. એ જાહેરાતો માત્ર જાહેરાતો ન હતી પણ સમયની ધબકાર હતી. 1 નવેમ્બર 1967થી વિવિધ ભારતી સેવા પર વાણિજ્યિક જાહેરાતોની સત્તાવાર શરૂઆત થઈ. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ હતો નવા આવક સ્ત્રોત ઊભા કરવાનો અને વ્યાપારિક ક્ષેત્રે મજબૂતાઈ મેળવવાનો. મુંબઈ, પુણે, નાગપુર સ્ટેશનથી શરૂ થયેલી આ સેવા ધીમે ધીમે સમગ્ર દેશમાં વિસ્તાર પામી, જેને કારણે વિવિધ ભારતી એક અસરકારક વાણિજ્યિક પ્રસારણ સેવા તરીકે સ્થાપિત થઈ. આજે આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થવાની આ અદ્ભુત પળે અમે યાદ કરીએ છીએ એ અવાજોને, એ જિંગલ્સને, એ સંગીતને જેણે પેઢીઓને એકસાથે જોડીને રાખ્યા છે.

ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન

0: કરો, ચાયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: પોલીસ?
2: મિસ સીમા?
1: જી.
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભારો નહીં તો ઘરે આવી જઈશું. હા,
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1,00,000 આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
3: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
2: અરે,
3: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
4: હેલો મમ્મા.
1: હાય.
5: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
6: મિત્રો, જીવનમાં કેટલાક દિવસો એવા હોય છે જેનું કોઈ કારણ નથી હોતું, પણ છતાં એ દિલને હસાવી જાય છે. આજનો દિવસ પણ એવો જ એક સુંદર, નિર્દોષ અને મસ્તીથી ભરેલો દિવસ છે. નેશનલ ડાન્સ લાઇક અ ચિકન ડે. કોઈ પરફેક્ટ બીટ નહીં, કોઈ સ્ટેજ નહીં, ફક્ત મનની અંદર છુપાયેલું બાળપણ જે આજે ફરીથી મુક્ત થઈને નાચવા માંગે છે. ક્યારેક વરસાદની પહેલી બુંદ જેવી, તો ક્યારેક પવનમાં ઉડતા પાન જેવી ખુશીઓ પણ અચાનક આવી જાય છે. અને આજે એ ખુશીનું નામ છે થોડું બિનજરૂરી હસવું અને દિલ ખોલીને નાચવું. તો આજે થોડું દિલને હળવું થવા દો અને જીવનની ભાગદોડ વચ્ચે એક નાનકડો ચિકન ડાન્સ કરી લો. કેમ કે ક્યારેક સૌથી સુંદર ક્ષણો એ જ હોય છે જેમાં આપણે બાળક બની જઈએ છીએ. તો આ જ રીતે ખુશીના રંગોમાં રંગાયેલું એક સુંદર ગીત સાંભળીએ.
7: ભૂખ લગી જોરોં કી ભૂખ લગી, મુર્ગી કી બાંગ હમે કોયલ કી ભૂખ લગી.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: આ સાથે જ માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે સવારે અહીં સમાપ્ત થાય છે. ફરી આવે એક સુંદર સવારે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
1: પ્રસ્તુત છે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર અને તમારું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના જ કાર્યક્રમ મદદ અમારી મંજિલ તમારીમાં. હું છું તમારો સાથી અનમોલ.
1: અને હું છું રોઝી. શ્રોતાઓ, આજનો આ દિવસ બેહદ ખાસ છે, કારણ કે આજે આપણે એક એવા વિષયની વાત કરીશું જે માત્ર એક પરિવારની નહીં, એક આખા સમુદાયની કહાની છે. એક એવો સમુદાય જેના મૂળ હજારો વર્ષ જૂના છે, જેની સંસ્કૃતિ આ દેશની માટીમાં ભળેલી છે અને જે આજે એક મોટી ચેલેન્જ સામે ઉભો છે. શ્રોતાઓ, આજ ભાવનાઓને સમજતા ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયે એક સંવેદનશીલ અને ઐતિહાસિક પહેલ કરી, જીઓ પારસી યોજના.
0: તો શ્રોતાઓ, તૈયાર થઈ જાઓ, આજની સફર શરૂ થાય છે એક એડવોકેસી કેમ્પ થી. શ્રોતાઓ, અમે પહોંચ્યા છીએ મુંબઈના એક પારસી કોલોની હોલમાં, જ્યાં આજે જીઓ પારસી યોજના અંતર્ગત એક વિશેષ એડવોકેસી કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. અહીં પારસી સમુદાયના દંપતિ, વડીલો, યુવાનો બધા એકત્રિત થયા છે. માહોલમાં એક કંઈક વિચિત્ર જ બેચેની છે અને સાથે એક ઉમેદ પણ.
1: આ કેમ્પમાં આજે હાજર છે ફર્ટિલિટી વિશેષજ્ઞ ડોક્ટર અદિતિ વાકિલ, મનોવૈજ્ઞાનિક પરામર્શદાતા ફરીદા મિસ્ત્રી અને જીઓ પારસી પરિયોજનાની કોઓર્ડિનેટર નીલોફર ઈરાની. ચાલો સાંભળીએ આ કેમ્પની જીવંત ઝલક.
2: નમસ્કાર. આજના આ વિશેષ એડવોકેસી કેમ્પમાં આપ સૌનું સ્વાગત છે. આ કેમ્પ એટલા માટે નથી બન્યો કે અમે આંકડા ગણાવીએ, હા, બન્યો છે એટલા માટે કે જે સવાલો તમારા મનમાં વર્ષોથી દબાયેલા છે તે આજે અહીં બોલી શકે. ડોક્ટર અદિતિજી, પહેલો સવાલ આપને, આ યોજનામાં વાસ્તવમાં શું શું મળે છે?
3: જુઓ, જીઓ પારસી યોજનામાં સૌથી પહેલા આવે છે ફર્ટિલિટી તપાસ, એટલે કે એ સમજવું કે દંપતીને કેવા પ્રકારની સહાયતા જોઈએ, પછી IUI અને IVF જેવા

0: ઉપચાર, હાર્મોનલ થેરેપી, થાઇરોઇડ અને અન્ય સંબંધિત સમસ્યાઓનો ઇલાજ.
1: ઓકે.
0: આ ઉપરાંત પ્રસૂતિ પૂર્વેની સંભાળ, ડિલિવરી અને જન્મ પછીની સંભાળ, આ બધું 8 લાખ રૂપિયા સુધીની સહાયતામાં સામેલ છે.
1: અચ્છા, અને જેની આવક ઓછી છે તેમના માટે?
0: હા, જે દંપતીઓની વાર્ષિક આવક 15 લાખ થી ઓછી છે તેમનો પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે. 15 થી 25 લાખ વાળા માટે 75% અને 25 લાખ થી વધુ માટે 50%. એટલે કે કોઈ પણ દંપતી માત્ર એટલા માટે ઈલાજ થી વંચિત ન રહે કારણ કે તેમની પાસે પૈસા નથી.
1: ઓકે.
2: ડોક્ટર સાહેબા, મારી ઉંમર 42 વર્ષ છે, શું હવે મોડું થઈ ગયું?
0: અરે ના, બિલકુલ નહીં. ઉંમર એક પડકાર છે, દિવાલ નથી. આ યોજના હેઠળ અમે 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓનો પણ સફળ ઉપચાર કર્યો છે. વિજ્ઞાને બહુ પ્રગતિ કરી છે. જરૂર છે તો બસ સાચા સમય આગળ આવવાની.
1: ફરીદાજી, મારી પત્ની કેટલી વાર ઈલાજ પછી માનસિક રીતે તૂટી ગઈ છે, તે હવે કોશિશ જ કરવા નથી માંગતી.
3: આ વાત તમે અહીં કહી એ પોતાનામાં બહુ મોટું પગલું છે. જુઓ, આ યાત્રામાં શરીર કરતા વધુ મન થાકે છે, એટલા માટે આ યોજનામાં મનોવૈજ્ઞાનિક પરામર્શને એટલું જ મહત્વ આપવામાં આવે છે જેટલું શારીરિક ઉપચારને. અમે દંપતીઓને સાથે દરેક ડગલે હોઈએ છીએ, માત્ર ક્લિનિકમાં નહીં પરંતુ તેમના મનના એ અંધારા રૂમમાં પણ જ્યાં એકલતા હોય છે.
4: અને હું જણાવવા માંગીશ કે અરજીની પ્રક્રિયા બેહદ સરળ છે. જીઓ પારસી પરિયોજનાનો સીધો સંપર્ક કરો. આવકનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર અને પ્રારંભિક મેડિકલ રિપોર્ટ, બસ આટલું જ જોઈએ. અમારી ટીમ તમારો હાથ પકડીને દરેક ડગલે સાથે ચાલે છે.
5: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
2: તો સાંભળ્યું તમે, આ કેમ્પ માત્ર જાણકારી આપવાની જગ્યા નથી, આ એ જગ્યા છે જ્યાં વર્ષોનું દર્દ શબ્દ બને છે, જ્યાં એકલતા ભીડમાં બદલાય છે અને જ્યાં એ અહેસાસ થાય છે કે આપણે એકલા નથી.
6: પારસી સમુદાય ભારતની કુલ વસ્તીના માત્ર 0.0005% છે, પરંતુ શ્રોતાઓ, આજે આ જ અણમોલ સમુદાયની ઘટતી વસ્તી એક એવી ચેલેન્જ છે જે ચિંતામાં મૂકે છે. નિષ્ણાંતોનું અનુમાન છે કે 2050 સુધીમાં પારસી વસ્તી ઘટીને માત્ર 20,000 રહી જશે.
2: અને આ ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ છે મોડેથી લગ્ન કરવા અથવા લગ્ન ન કરવા. આ ચેલેન્જ જેટલી મોટી છે એટલી જ મોટી તેની જવાબદારી પણ છે. ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા સંચાલિત જીઓ પારસી યોજના માત્ર ઇલાજ નથી આપતી પરંતુ લોકોમાં જાગૃતિ ફેલાવીને આ આખી સંસ્કૃતિને જીવંત રાખવાનો સંકલ્પ છે.
6: આજે તેને બચાવવા માટે દરેક ગલીમાં, દરેક ઘરમાં જાગૃતિની એક જ્યોત ચલી રહી છે. બરાબર એવી જ રીતે જેમ દાદી પોતાની પૌત્રી નાઝનીનને સમજાવી રહ્યા હતા, એ દીવો જે સદીઓથી જલતો આવ્યો છે તેને બુઝાવવા ન દેવાની જવાબદારી આજે દરેક પારસી ઘરે પોતાના ખભા પર ઉઠાવી લીધી છે. તો ચાલો સાંભળીએ.
3: દાદી, આજે વાંચ્યું આપણી વસ્તી 1,14,000 થી ઘટીને 50,000 રહી ગઈ. આપણે આટલા ઓછા થઈ ગયા?
7: હા બેટા, મને યાદ છે જયારે આ કોલોનીમાં 40 પરિવાર હતા, આજે ગણતરી કરો તો.
3: કેમ, આપણા સમુદાયમાં તો આટલા ભણેલા ગણેલા લોકો છે, આટલી સમજદારી છે, છતાં પણ
7: ભણતર, કરિયર, આઝાદી, આ ચક્કરમાં બાળકો લગ્ન ભૂલી ગયા, ઘર વસાવવાનું ભૂલી ગયા અને જે લગ્ન કરે પણ છે એ પણ મોડેથી.
8: નાઝનીન, આજે જીઓ પારસી યોજનાના કેમ્પમાં ગયા હતા, ત્યાં જે ડોક્ટરે જણાવ્યું તે સાંભળીને મન ભરાઈ આવ્યું.
7: અચ્છા, એવું તો શું કહ્યું?
4: દાદીમાં, તેમણે કહ્યું આપણો સમુદાય આ દેશ માટે કેટલો જરૂરી છે. ટાટા, હુમી ભાભા, સેમ માણેકશા જેવી વિભૂતિઓ આપનારો આ સમુદાય દેશની ધરોહર છે અને જો આ સમુદાય જ નહીં રહે તો આ વિરાસત કોણ આગળ લઈ જશે?
8: એટલા માટે જ જીઓ પારસી યોજના બનાવવામાં આવી છે. જે દંપતીઓને બાળક થવામાં પરેશાની છે તેમના માટે પૂરી મદદ છે, ઈલાજ, આર્થિક સહાયતા, કાઉન્સેલિંગ, બધું.
4: હા દાદીમા, અને સાથે જ આપણા સમુદાયના લોકોને જાગૃત પણ કરે છે. હું છેલ્લા 3 વર્ષથી માત્ર કરિયરમાં ડૂબેલી રહી, એવું વિચાર્યું જ નહીં કે મારી પણ એક જવાબદારી છે પોતાના સમુદાય પ્રત્યે.
3: શિરીન, કાલે હું પણ જઈશ અને મારી સહેલીઓને પણ લઈ જઈશ.
7: બસ આજ સાંભળવું હતું મારે બેટા.

0: શ્રોતાઓ, આ હતી એક દાદીની ઉમેદોની કહાની, એક કાલ્પનિક કહાની જેની ભાવનાઓ હજારો અસલી ઘરોમાંથી લેવામાં આવી છે. એ ઘર જે ક્યારેક સુના હતા અને આજે કિલકારીઓથી ભરેલા છે.
1: જીઓ પારસી યોજનાએ 200 થી વધુ બાળકોને આ દુનિયામાં લાવ્યા છે. મુંબઈ, પુણે, સુરત, નવસારી અને નાગપુરમાં ન જાણે કેટલાય આંગણ રોશન થયા છે અને આ સફર હજી અટકી નથી.
0: જો તમારા મનમાં પણ કોઈ સવાલ છે, કોઈ ઉમેદ છે જે દબાયેલી છે, તો આજે જ પારસી પરિયોજનાનો સંપર્ક કરો. એડવોકેસી કેમ્પમાં જાઓ, ડોક્ટરને મળો, કાઉન્સેલર સાથે વાત કરો, કારણ કે
1: દરેક સવાલનો જવાબ છે, દરેક દર્દની દવા છે અને દરેક સુના આંગણ માટે એક કિલકારી રાહ જોઈ રહી છે. તો આ હતો કાર્યક્રમ
0: મદદ અમારી મંઝિલ તમારી. નમસ્કાર.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સમય થયો છે 9:40. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા સાંભળીએ આ વિજ્ઞાપન.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
3: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
2: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
3: શું વાત કરે છે?
2: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
0: મિત્રો, એક સમય હતો જ્યારે લોકો એકબીજાને જોવા કરતા વધારે સાંભળતા હતા, અને એ સાંભળવામાં જ જન્મતો હતો એક સંબંધ, એક આત્મીયતા. આકાશવાણી માત્ર એક નામ નહીં પણ કરોડો દિલોની ધબકાર. પણ દરેક મહાન સફરની જેમ આ સફરનું પણ એક નાનકડું આભાર બિંદુ હતું. મદ્રાસ રેડિયો ક્લબ, એક નાનકડું સ્ટુડિયો, થોડા સાધનો અને આંખોમાં અનંત સપનાઓ.

1920ના દાયકામાં જ્યારે ભારત માટે રેડિયો એક અજાણી કલ્પના હતો, ત્યારે મદ્રાસ રેડિયો ક્લબે પહેલીવાર અવાજોને પાંખો આપી. હવામાં તરતા એ શબ્દોએ ધીમે ધીમે આખા દેશને જોડવાનું શરૂ કર્યું અને પછી સમયના આકાશમાં ગુંજ્યો એક અમર સ્વર, યહ આકાશવાણી હૈ. એ માત્ર જાહેરાત ન હતી, એ તો દરેક ઘરની સવાર હતી, દરેક સાંજની રાહ હતી. ક્યાંક કોઈ સૈનિક સરહદ પર એને સાંભળતો હતો તો ક્યાંક કોઈ માં રસોડામાં ગીત સાથે ગુંજતી હતી. ક્યાંક વિદ્યાર્થીઓ સમાચાર સાંભળતા હતા તો ક્યાંક દિલો પ્રેમભરી ફરમાઈશો મોકલતા હતા. આકાશવાણી માત્ર પ્રસારણ ન હતું, એ ભારતની લાગણીઓનું જીવંત સંગીત હતું. અને આજે 90 વર્ષોની આ અદ્ભુત સફરે અમે યાદ કરીએ છીએ એ દરેક અવાજને જે ક્યારેય દેખાયો નહીં પણ દિલોમાં હંમેશા વસ્યો. તો ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ હેમા દેસાઈ અને સાથીઓના સુરેલા સ્વરમાં કૈલાશ પંડિતની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
2: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
1: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
2: હે, ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
2: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિક

0: अधिकारियों निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अरजी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490।
1: ગુજરાતી ગેર ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં શ્રોતા મિત્રો હવે સાંભળીએ આશિષ દેસાઈના સ્વરમાં સુધીર દેસાઈની આ રચના।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે.

0: અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શ્રોતા મિત્રો, હમણાં માણી રહ્યા હતા ગુજરાતી ગેર ફિલ્મ સંગીત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 10 થવા આવ્યા છે. થોડી ક્ષણોમાં સાંભળીએ અત્યારના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સમાં 250 અને નિફ્ટીમાં 150 અંકનો ઉછાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાતે જશે. વિસ્ફોટક પડવાને કારણે ગુજરાતના સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું. 14 ખલાસીઓનો આબાદ બચાવ. બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસીય બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 60ના મોત. મણિપુરના નોની જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા કરાયેલા હુમલામાં 1નું મોત, 2 ઇજાગ્રસ્ત. સરકારે કેન્દ્રીય અન્વેષણ બ્યુરો સીબીઆઈના નિદેશક પ્રવીણ સુદનો કાર્યકાળ 1 વર્ષ સુધી લંબાવ્યો. આસામ સરકાર આ મહિનાની 26મી તારીખે રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા યુસીસી વિધેયક રજૂ કરશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2 દિવસની શિખર બેઠકમાં ભાગ લેવા ચીનની રાજધાની બેઇજિંગ પહોંચ્યા. કેન્દ્રીય કેબિનેટે 20,667 કરોડના ખર્ચે બનનારી અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી. ઇંધણ બચાવવાના અભિયાન અંતર્ગત હવે પોલીસ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજાશે. રાજ્ય પોલીસ વડાના મહત્વના આદેશ. બિનજરૂરી મુસાફરી ટાળવા અને ટેકનોલોજીનો વ્યાપ વધારવા સૂચના. કચ્છના કંડલા પોર્ટ ઉપર ઝેરી ગેસની અસરને કારણે 3 કામદારોના મોત. રાજ્ય સરકારના પેન્શનરોની સુખાકારી માટે સરકાર પેન્શનરને દ્વાર સુવિધા શરૂ કરવામાં આવી. તાપી જિલ્લા વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોએ સંયુક્ત દરોડા પાડી વન્ય પ્રાણી અંગોની તસ્કરીનું નેટવર્ક ઝડપી પાડ્યું. ટોકરવા ગામના પાસેથી વાઘનું ચામડું અને 1 નખ કબજે કરવામાં આવ્યો. વધુ તપાસ કરતા દીપડાના 11 નખ મળી આવ્યા. સોનગઢ, સુરત અને મહારાષ્ટ્રના અકલકુવાના 6 આરોપી ઝડપાયા. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કાર્યક્રમ આદિજાતિ માટે.

0: આદિજાતિ માટે કાર્યક્રમ સાંભળતા સૌ મિત્રોને નિમિષા જાનીના નમસ્કાર. મિત્રો, કેમ છો? મજામાં ને? હાલમાં આપણે સૌ ખોરાકની જાત, પોષણની વાત, આરોગ્યની વાત વધુ સાંભળીએ છીએ, વધુ કરીએ છીએ. કોરોના કાળમાં આરોગ્ય ક્ષેત્રે આપણે વધુ જાગૃત થયા છીએ ત્યારે દરેક વ્યક્તિને પોતાના માટે શું સારું છે, શું લેવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહેશે તે જાણવાની ઉત્સુકતા રહે છે. ત્યારે કેટલાક ધાન્યો વિશે જાગૃતિ વધી છે. અનેક પ્રકારના ધાન્યોમાં અલગ અલગ પ્રકારની પોષકતા રહી છે અને તે માટે આપણા શરીરને શું જરૂરી છે, શું ઉપયોગી રહે છે તે વસ્તુ વધુ મહત્વની બની ગઈ છે. આદિવાસી વિસ્તારોમાં થતા પાકો વિશે પણ જાગૃતિ વધી છે. ત્યાં લેવાતા ધાન્યો, ભાજીઓ, શાકો વગેરે વિશે પણ લોકોની ઉત્સુકતા વધી છે. આદિવાસી વિસ્તારોની વાત કરીએ તો ત્યાં નાગલીનો પાક વધુ લેવાય છે. નાગલી, જેને આપણે રાગી તરીકે પણ ઓળખીએ છીએ, આપણે સૌ જાણીએ છીએ તેમ તે અનેક પ્રકારના પોષક તત્વોનો અને કેલ્શિયમનો ખજાનો છે. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું નાગલી વિશે. સાંભળીએ સ્નેહા પટેલનો આલેખ અને તેને વાચક સ્વર આપ્યો છે નેહા ભટ્ટે.
1: નાગલી અથવા રાગી એશિયા તેમજ આફ્રિકા ખંડના સૂકા પ્રદેશોમાં ઉગાડવામાં આવતું એક હલકું અને મુખ્ય

અન્ય છે. ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને સુરત જિલ્લાના આદિવાસીઓ નાગલીની ખેતી કરી તેનો મુખ્ય ખોરાક તરીકે ઉપયોગ કરે છે. નાગલી એક ઋતુમાં એટલે કે આશરે 100 થી 120 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે. નાગલી મૂળ રૂપમાં ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશોમાં જોવા મળે છે. ઊંચાઈવાળી જગ્યાએ સફળતા અને સરળતાથી ઉગી શકતી નાગલીને હિમાલય જેવા પ્રદેશમાં 2300 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે. નાગલીને અંગ્રેજીમાં ફિંગર મિલેટ, આફ્રિકન મિલેટ અને ગુજરાતીમાં બાવટાના નામથી પણ ઓળખવામાં આવે છે. નાગલીને લગભગ 4000 વર્ષ પહેલા ભારત દેશમાં લાવવામાં આવેલ ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં ઉગાડવામાં આવતા વિવિધ ધાન્ય પાકોમાં નાગલીની પ્રતિ હેક્ટરે ઉત્પાદન ક્ષમતા સૌથી વધારે છે. સને 2009-2010 દરમિયાન ગુજરાતમાં કુલ 19,000 હેક્ટર જમીનમાં નાગલીનું વાવેતર થયેલ, જેમાંથી 20,000 ટન ઉત્પાદન મળેલ છે. નાગલીને ખાસ કરીને તલ, મગફળી, નાઇજર સીડ અથવા તો કઠોળ વર્ગના પાક સાથે ઉગાડવામાં આવે છે. જો કે ઠીક ઠીક આંકડા તો ઉપલબ્ધ નથી, તે છતાં પણ આ પાકનું વિશ્વભરમાં 38,000 ચોરસ કિલોમીટરમાં વાવેતર કરવામાં આવે છે. નાગલીનો પાક તૈયાર થઈ જાય પછી એનો સંગ્રહ કરવો બહુ જ સુરક્ષિત હોય છે. નાગલીના દાણા પર કોઈ પ્રકારના કીટકો કે ફૂદાઓ હુમલા કરતા જોવા મળતા નથી. આ ગુણને કારણે નિર્ધન ખેડૂતો માટે નાગલીનો પાક એક ખૂબ જ સારો વિકલ્પ માનવામાં આવે છે. તમારા શરીરમાં 1-1 કોષ નવા બનાવવામાં ઉપયોગમાં આવતા બિલ્ડિંગ બ્લોક અથવા પાયાની જરૂરતના તત્વોને એમિનો એસિડ કહેવાય છે, જેના વિના શરીરને ચાલે નહીં. આખા શરીરનું સંચાલન એનાથી થાય. નાગલીમાં એમિનો એસિડ મેથોનાઇન રહેલું હોય છે, જે વધુ પ્રમાણમાં સ્ટાર્ચવાળા ખાદ્ય પદાર્થોમાં જોવા મળતું નથી. પ્રતિ 100 ગ્રામ નાગલીમાં રહેલા તત્વોનું વિભાજન આ પ્રકારે કરવામાં આવે છે. પ્રોટીન 7.3 ગ્રામ, વસા એટલે કે ચરબી 1.3 ગ્રામ, કાર્બોહાઇડ્રેટ 72 ગ્રામ, ખનીજ 2.7 ગ્રામ, કેલ્શિયમ 3.44 ગ્રામ, રેશા 3.6 ગ્રામ, ઉર્જા 3.28 કિલો કેલરી. નાગલી પોષક તત્વોથી ભરપૂર ધાન્ય છે. તેના દાણામાં પ્રોટીન, ખનીજ તત્વ અને વિટામિનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. નાગલીમાં રેસાની માત્રા વધારે હોવાથી ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓ માટે એ ખૂબ લાભદાયક છે. નાગલી ઉગાડતા આદિવાસી ખેડૂતો એના લોટમાંથી રોટલા બનાવીને ખાય છે. આ ઉપરાંત તેના લોટમાંથી બિસ્કીટ, ચોકલેટ, ટોસ, નાનખટાઈ, વેફર, પાપડી વગેરે જેવી જુદી જુદી બેકરીની વાનગીઓ બનાવી શકાય છે. ભારત દેશમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં નાગલીનો સૌથી અધિક ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં આને રાગી કહે છે. નાગલીમાંથી મોટી ડબલ રોટી, ઢોસા અને રોટી બને છે. નાગલીમાંથી મુદ્દી પણ બનાવવામાં આવે છે, જે માટે નાગલીનો લોટ લઈ પાણીમાં ઉકાળવામાં આવે છે અને જ્યારે પાણી ઘટ્ટ થઈ જાય તો એને ગોળાકાર પુડલા કરી ઘી લગાવીને સંભાર સાથે ખાવામાં આવે છે. બાળકના જન્મના સમયે સ્ત્રીઓની દવાના રૂપમાં પણ નાગલી આપવામાં આવે છે. ઘણા નાના બાળકોના ડોક્ટર 6 મહિનાથી મોટા બાળકને આયર્ન અને કેલ્શિયમના ભરપૂર સ્ત્રોત તરીકે ઘરે બનાવેલ રાગીની રાબ આપવાની ભલામણ કરે છે. તામિલનાડુમાં રાગી કાળી માના પ્રસાદ તરીકે ઓળખાય છે. ત્યાં કોઈ પણ નાનો કે મોટો તહેવાર હોય એની ઉજવણી માટે સ્ત્રીઓ મંદિરમાં રાગીની ખીચડી બનાવે છે અને ત્યાંના ગરીબોમાં વહેંચે છે. આ ખીચડી કાચી ડુંગળી અને લીલા મરચા સાથે ખવાય છે. નાગલીની ખેતી માટે ધ્યાનમાં રાખવાની મુખ્ય વાત તો જો કહું તો આ પ્રમાણે છે. નાગલીનું સરેરાશ ઉત્પાદન 1 હેક્ટરે 2000 થી 2500 કિલો જેટલું થાય છે. ડાંગરની જેમ નાગલીની ફેર રોપણી કરવામાં આવે તો વધુ ઉત્પાદન મળે છે. આ માટે રોપણી લાયક વિસ્તારના 1/10 ભાગ જેટલા વિસ્તારમાં ધરું તૈયાર કરવું. ડાંગ, સુરત અને વલસાડ જેવા વધુ વરસાદવાળા પ્રદેશમાં ગાદી ક્યારા, જ્યારે પંચમહાલ જિલ્લાના ઓછા વરસાદવાળા વિસ્તારમાં સપાટ ક્યારા બનાવી ધરુવાડીઓ તૈયાર કરવું. ધરુવાડીઓની જમીન પડતર હોય તો રાબિંગ કરવું. ધરુવાડિયામાં રાબિંગ કરવા માટે નકામું ઘાસ, કચરો, ડાંગરની કુશકી, ઘઉંની ફોતરી વગેરેનો જમીન પર 1 ઇંચ જાડો થર બનાવો અને પવનની વિરુદ્ધ દિશામાં સળગાવવો.
જૂન માસમાં

પહેલો વરસાદ થયા બાદ વરાપ આવતા ધરુવાડિયો તૈયાર કરવો. ધરુવાડિયાની જમીનને બરોબર ખેડીને ઢેફા ભાંગીને સમતળ કરવી. 1 મીટર પહોળાઈના 10 થી 15 સેન્ટીમીટર ઊંચાઈના અને ઢાળ મુજબ 5 થી 6 મીટર લંબાઈના ગાદી ક્યારા બનાવવા, જ્યારે સપાટ ક્યારા 1 થી 1.5 મીટર પહોળાઈના બનાવવા. દરેક ક્યારામાં સારું કોહવાયેલું 5 કિલો છાણિયું ખાતર આપવું. 1 હેક્ટરના ધરુવાડિયા માટે 2 થી 3 કિલો નાઇટ્રોજન અને 1 કિલો ફોસ્ફરસ આપવો. ધરુવાડિયામાં બીજ છૂટું ન પૂંકતા કોદાળીથી 10 સેન્ટીમીટરના અંતરે ચાસ પાડી તેમાં વાવવું. ચાસમાં બીજ વાવવાથી નિંદામણ સરળતાથી કરી શકાય છે અને ધરુ ઉછેર સારી રીતે થાય છે. ધરુવાડિયામાં નિંદામણ, પિયત અને રોગજીવાતની કાળજી અંગે પૂરતું ધ્યાન આપી તંદુરસ્ત ધરુ તૈયાર થાય તે ખાસ જોવું. નાગલીનો દાણો ઝીણો હોય 1 હેક્ટરની ફેર કાપણી માટે 4 થી 5 કિલો બિયારણની જરૂર પડે છે. જમીન અને બીજજન્ય રોગોને આવતા અટકાવવા માટે ધરુવાડિયામાં વાવતા પહેલા 1 કિલો બિયારણ દીઠ 3 ગ્રામ થાયરમ દવાનો પેટ આપવો. રાસાયણિક ખાતરના કાર્યક્ષમ ઉપયોગ માટે બિયારણને PSB અને એઝોસ્પાઇરિલમ જૈવિક કલ્ચરનો 3 ગ્રામ 1 કિલો બીજ પ્રમાણે પટ આપવો. ધરુ 3 થી 4 અઠવાડિયાનું થાય ત્યારે તેને ફેર રોપણી માટે ઉપાડવું. આ વખતે છોડ 5 થી 7 પાનનો હોય છે. ફેર રોપણી કરતા પહેલા પૂરતો વરસાદ હોય ત્યારે જમીનને હળથી ધાવલ કરી પાયાનું ખાતર નાખી સમાર મારવો. ફેર રોપણી લાઇનમાં કરવી. ધરુ ફેંકીને ન રોપતા મૂળિયા જમીનમાં દબાઈ જાય તે રીતે રોપવું. નાગલીમાં 2 હાર વચ્ચે 30 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 7.5 સેન્ટીમીટરનું અંતર રાખવું જોઈએ. નાગલીના પાકમાં 40 કિલોગ્રામ નાઇટ્રોજન અને 20 કિલોગ્રામ ફોસ્ફરસ આપવું જોઈએ. જે પૈકી 20 કિલોગ્રામ નાઇટ્રોજન અને 20 કિલોગ્રામ ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવું. આ માટે ફેર રોપણી વખતે હેક્ટર દીઠ 125 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ અને 100 કિલો એમોનિયમ સલ્ફેટના રૂપમાં આપવો. ઓછા વરસાદવાળા વિસ્તારમાં બાકી રહેલ નાઇટ્રોજનનો જથ્થો હેક્ટર દીઠ 44 કિલો યુરિયાના રૂપમાં આપી શકાય. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં નાગલીની ખેતી વરસાદ આધારિત કરવામાં આવે છે. વરસાદ પ્રમાણસર અને નિયમિત હોય તો નાગલીને પિયત આપવાની જરૂર પડતી નથી, પરંતુ જ્યાં પિયતની સગવડ હોય અને વરસાદ ખેંચાય તો 1-2 પિયત આપવાથી સારું ઉત્પાદન મેળવી શકાય. નાગલીનો પાક કોઈપણ અવસ્થામાં પાણીનો ભરાવો સહન કરી શકતો નથી, જેથી જ્યાં પાળાવાળા ખેતરમાં કે છીછરી ક્યારીમાં કાદવ પાડીને નાગલીની રોપણી કરી હોય ત્યાં ખેતરમાં છૂટું પાણી હોય તો તે બહાર કાઢી નાખવું. નાગલીના છોડનો શરૂઆતનો વિકાસ ધીમો હોવાથી શરૂઆતના 45 દિવસ ખેતરને નિંદણમુક્ત રાખવું. ફેર રોપણી બાદ જરૂર પ્રમાણે નિંદામણ કરવાથી ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. સામાન્ય રીતે નાગલીના પાક ઉપર રોગજીવાતનો ઉપદ્રવ જોવા મળતો નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગાભામારીની ઈયળ અને કરમોડી રોગનો ઉપદ્રવ જોવા મળેલ છે. ગાભામારાની ઈયળના રોગની જો વાત કરીએ તો નાગલીના પાકમાં ગાભામારાની ઈયળનો ઉપદ્રવ પાકની શરૂઆતની અવસ્થામાં અને ડુંડી આવવાના સમયે જોવા મળે છે. શરૂઆતની અવસ્થામાં જો તેનો ઉપદ્રવ જોવા મળે તો છોડનો વચ્ચેનો પીલો સુકાઈ જાય છે, તેને ડેડ હાર્ટ કહે છે. ડુંડી આવવાના સમયે ઉપદ્રવ થાય તો ડુંડી સફેદ રંગની થઈ જાય છે, તેમાં દાણા ભરાતા નથી. આવી ડુંડીને ખેંચાતા તે સહેલાઈથી ખેંચાઈ આવે છે, તેને વ્હાઇટ ઈયર હેન્ડ કહે છે. આના ઉપાય તરીકે જોઈએ તો પાકની કાપણી પછી તુરંત ખેડ કરી જડિયા એકત્ર કરી નાશ કરવો. ધરુને રોપતા પહેલા ટોચ કાપી નાખવી. ગાભામારાથી નુકસાન પામેલ ડેડ હાર્ટ ભેગા કરી નાશ કરવો. આ જીવાતનો ઉપદ્રવ ધરુવાડિયામાંથી શરૂ થતો હોવાથી દણાદરા દવા 1 કિલોગ્રામ 100 ચોરસ કિલોમીટર વિસ્તાર દીઠ ધરુ નાખ્યા બાદ 5મા દિવસે અને ધરુ ઉગાડવાના 5-1 દિવસ પહેલા આપવો જોઈએ. જરૂર જણાય કે દવા 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી ગાભામારાની ઈયળનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. કરમોડી, જેને બ્લાસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, એની જો વાત કરીએ તો આ રોગ પાયરીક્યુલેરિયા ગ્રીસી નામની ફૂગથી થાય છે. ગુજરાતમાં વધતા ઓછા પ્રમાણમાં આ રોગ જોવા મળે છે, પરંતુ ડાંગ જિલ્લામાં આ રોગનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. ઝરમર ઝરમર વરસાદ અને સતત ભેજવાળું વાતાવરણ આ રોગને વધુ માફક આવે છે. છોડ પર

આક્રમણના આધારે આ રોગ ત્રણ અવસ્થામાં જોવા મળે છે. કરમોડીની ત્રણ અવસ્થા જોઈએ તો પહેલી છે પાનનો કરમોડી, એટલે કે લીફ બ્લાસ્ટ, જેમાં શરૂઆતમાં પાન પર ટાંકણીના માથા જેવા નાના ઘાટા અથવા આછા બદામી રંગના ટપકા જોવા મળે છે, જે મોટા થતા આંખ આકારના, બંને બાજુ અણીવાળા, જેનો વચ્ચેનો ભાગ ભૂખરો સફેદ દેખાય છે. તીવ્ર સ્વરૂપમાં ટપકા આખા પાન સુકાઈ જતા છોડનો વિકાસ અટકી જાય છે. પાનનો કરમોડી મોટા ભાગે ધરુવાડિયામાંથી જ શરૂ થતો હોય છે. એની બીજી અવસ્થા જોઈએ તો ડુંડીનો કરમોડી, એટલે કે નેક બ્લાસ્ટ, જેમાં છોડની ડુંડીનો પહેલા સાંધાનો ભાગ તેમજ ડુંડીથી નીચેનો ભાગ, 5-10 સેન્ટીમીટર દાંડીનો ભાગ, કૂગના આક્રમણથી કાળાશ પડતા ભૂખરા રંગનો થઈ જાય છે, જેથી દાણાને પોષણ મળતું નથી અને દાણા પોચા રહે છે, કંટી સાંધાના ભાગમાંથી ભાંગી પડે છે. અને ત્રીજી અવસ્થા છે ફિંગરનો કરમોડી, એટલે કે ફિંગર બ્લાસ્ટ, જે ફિંગરના ટોચ પરથી શરૂ થાય છે અને નીચેની તરફ વિસ્તાર પામે છે. ઘણી વખત ફિંગર રોગગ્રસ્ત જોવા મળે છે. આ ફૂગ દાણા પર અસર કરે છે, જેને લીધે દાણા પોચા રહી જાય છે અને કાળા પણ થઈ જાય છે. પાકમાં ભલામણ કરતા વધારે નાઇટ્રોજનયુક્ત ખાતરો વાપરવા નહીં. છાણિયું ખાતર તથા સેન્દ્રીય ખાતરોનો વપરાશ બહોળા પ્રમાણમાં કરવો જોઈએ. નાગલીનો પાક 125-135 દિવસમાં તૈયાર થઈ જાય છે. ડુંડી જ્યારે પાકી થાય ત્યારે કાપી લેવી. છોડ પરની બધી ડુંડી એકી સાથે પાકતી નથી, એટલે ડુંડી જેમ તૈયાર થાય તેમ કાપતા જવું. બધી ડુંડી કપાઈ જાય અને સુકાઈ જાય એટલે ખળીમાં બળદથી પગર કરી દાણા છૂટા પાડવા. પવનની મદદથી દાણા સાફ કરી અનાજ ભરવાની કોઠી અથવા વાંસના પાલામાં તેનો સંગ્રહ કરવો. કોઠીને તેમજ પાલાને ઉપરથી લીંપી લેવાથી ઉંદરથી થતો બગાડ અટકાવી શકાય છે. આ રીતે સંગ્રહ કરેલા દાણા લાંબા સમય સુધી રાખી શકાય છે, તેમાં જીવાત પડતી નથી. બધી ડુંડી કપાઈ જાય એટલે નાગલીની ચીપટ કાપી લઈ તેને કૂડવું બનાવી અને સાચવવું. નાગલીની ચીપટનો ઢોરના સૂકા ચારા તરીકે ઉપયોગ થાય છે. પરિવર્તન દરેક બાબતે કુદરતી છે અને તે આપણી ખેતીની પદ્ધતિમાં પણ આવ્યું છે. હરિયાળી ક્રાંતિ તરીકે જાણીતી ચળવળના પરિણામે આજે દેશમાં જ્યાં દેશવાસીઓને ખાવા જોગ અનાજ પૂરું પાડતું નહોતું ત્યાં અનાજની નિકાસ કરી શકીએ છીએ. એક સમયે આપણા ખેડૂતો પોતાને અને પોતાના પશુઓને આખું વર્ષ અનાજ ઉપરાંત જે ધાન્ય જોઈએ તે ખેતરમાં ઉગાડી લેતા હતા. બધા સ્વાયત્ત હતા. ખેડૂતને અને ઘરની ગૃહિણીને પોતાના વડીલો પાસેથી મળેલું નક્કર જ્ઞાન હતું કે કયા ધાન્યમાં કેવા તત્વો છે, તેની વર્ષમાં કેટલી જરૂર પડશે વગેરે. ધીમે ધીમે એ ડાપણ ઘસાતું ચાલ્યું. રોકડિયા પાક ઉતારવાની અને ધનવાન બનવાની હરીફાઈ જોર પકડવા લાગી. ઓછા પાણી અને ખાતરે વધુ દળ ઉતારતા હાઇબ્રિડ બિયારણ શોધી આપ્યા. પછી પોષક તત્વોને બદલે કેટલો ઉતાર આવે છે એની જ ચર્ચા ચાલી. અને આજે એવી સ્થિતિ છે કે ભાગ્યે જ કોઈ ખેડૂતને બધા ધાન્યના નામ પણ યાદ હશે. અમદાવાદની સોસાયટી ફોર રિસર્ચ એન્ડ ઇનિશિયેટિવ્સ ફોર સસ્ટેનેબલ ટેકનોલોજીસ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે સૃષ્ટિ સંસ્થાએ પંચમહાલના ગામડાઓમાં લુપ્ત થયેલી અને લુપ્ત થવા જઈ રહેલી ધાન્યની જાતો પર સંશોધન કર્યું છે. સૃષ્ટિના સેક્રેટરી શ્રી રમેશભાઈ પટેલ કહે છે કે હાઇબ્રિડ બિયારણ આવવાથી આપણી ઘણી મૂળ જાતો નામશેષ થઈ રહી છે. મકાઈની તો ઓરિજિનલ જાત જ નથી રહી. આપણે મૂળ ધાન્યોની જાતોને પાછી લાવવા અંગે વિચારવું પડશે. આ સંસ્થા ઉત્તરપ્રદેશના ફૈઝાબાદના કેટલાક ગામડાઓમાં લુપ્ત થયેલી ધાન્યની જાતો ઉપર છેલ્લા ઘણા વર્ષોથી સંશોધન કરી રહી છે, જેમાં ધાન્યની ડઝનબંધ જાતો આજે નામશેષ થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે. સંસ્થાના સંશોધન મુજબ ડાંગ વિસ્તારમાં ધાન્યની જાતને, એટલે કે નાગલીને, અન્નના દેવતા તરીકે ગણવામાં આવે છે, જેનું 48,000 હેક્ટરમાં વાવેતર થાય છે. કોદરાનું વાવેતર 62,000 હેક્ટરમાં થાય છે. બંટી, કાંગ, વારી, કોદરા અને છીણા માટે 53,000 હેક્ટર વાવેતર વિસ્તાર બચ્યો છે. સાવ ઓછી ફળદ્રુપતા ધરાવતા આદિવાસી વિસ્તારના આ ધાન્ય પાકો છે. સૃષ્ટિ સંસ્થાના સ્થાપક પ્રમુખ IIM અમદાવાદના પ્રોફેસર અનિલ ગુપ્તા કહે છે કે આ વૈવિધ્યસભર ધાન્ય આપણા શરીરની સાથે આપણા અંતર્મનને પણ પોષણ પૂરું પાડે છે. એ ગુમાવીને આપણે ઘણું ગુમાવી રહ્યા છીએ. આપણે ધાન્ય સમૃદ્ધિ ગુમાવી રહ્યા છીએ. બરછટ અનાજની પરંપરાની વિશેષતા હોવા છતાં આ અનાજોનું ઉત્પાદન કરતા વિસ્તારો હરિયાળી ક્રાંતિના સમયથી ઘટતા રહ્યા છે અને

0: હાલના સમયમાં ઝડપથી ઘટી રહ્યા છે. 1966 થી 2006 દરમિયાનના વર્ષોમાં આ ધાન્યોનું ઉત્પાદન કરતા વિસ્તારો પૈકીનો 44% વિસ્તાર કપાસ જેવા અન્ય રોકડિયા પાકો માટે વપરાતો થઈ ગયો છે, જે ખરેખર ચિંતાજનક વાત છે. મિત્રો, આપણે એ દિશામાં થોડું વિચારવું જ રહ્યું.
1: મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા નાગલી વિશે સ્નેહા પટેલનો આલેખ, વાંચી રહ્યા હતા નેહા ભટ્ટ. મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ સુમધુર ગીત.

આપ સાંભળી રહ્યા હતા આશા ભોંસલેના સ્વરમાં આશાપુરા માતાની ચુંદડી ફિલ્મનું ગીત. અને મિત્રો, આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાનો પણ સમય થઈ રહ્યો છે. આપ અમારા કાર્યક્રમો નિરંતર સાંભળતા રહો, કાર્યક્રમ સાંભળીને પત્ર લખીને પ્રતિભાવો પણ પાઠવતા રહો. અને આ કાર્યક્રમ અત્યારે હવે સમાપ્ત કરવાની નિમિષા જાનીને રજા આપશો. નમસ્કાર. આપ સાંભળી રહ્યા હતા આદિજાતિ માટેનો કાર્યક્રમ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, આપે આપના રેડિયો સેટ પર ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમમાં. પ્રથમ સાંભળી છીછોરે ફિલ્મનું ગીત, અરિજિત સિંહના સ્વરમાં, સંગીત પ્રીતમનું, શબ્દ છે અમિતાભ ભટ્ટાચાર્યના.

એઆર રહેમાને સંગીતબદ્ધ કરેલું ગીત હવે સાંભળીએ. ફિલ્મ છે તમાશા, જેમાં સ્વર આપ્યો છે મોહિત ચૌહાણે, શબ્દો છે ઈશાત કામિલના.

કાર્યક્રમના અંતમાં સાંભળી શાન અને આમિર ખાનના સ્વરમાં તારે ઝમી પર ફિલ્મનું આ ગીત. સંગીત શંકર એહસાન લોયનું, શબ્દ છે પ્રસૂન જોશીના.

શ્રોતા મિત્રો, હમણાં આપ મળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. આજના કાર્યક્રમમાં સાંભળીએ શ્યામલ સૌમિલ મુનશીના કંઠે સંગીત. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ મનોજ ખંડેરિયાની રચના.

શ્રોતા મિત્રો, હમણાં માણી રહ્યા હતા સુગમ સંગીતમાં શ્યામ સૌમિલ મુનશીના કંઠે સંગીત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 11 થવા આવ્યા છે. શ્રોતા મિત્રો, થોડીક ક્ષણોમાં સાંભળીએ અત્યારના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં વધારાનું વલણ, સેન્સેક્સ 250 અને નિફ્ટીમાં 110 અંકોનો ઉછાળો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દિલ્હીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન સાથે મુલાકાત કરી અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ. ભારતની ખોવાયેલી સાંસ્કૃતિક વિરાસતના પુનરાગમનની ઉજવણી. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે નેશનલ મ્યુઝિયમ ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરી. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ શ્રીલંકા સરકારના મહિલા અને બાળ બાબતોના મંત્રી સરોજા સાવિત્રી પોલરાજ અને શ્રીલંકાના મહિલા સાંસદોના કોક્સ સાથે મુલાકાત કરી. કેન્દ્રીય કેબિનેટે 20,667 કરોડના ખર્ચે બનનારી અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો. ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ, 4ના મોત, 10 લોકો ઘાયલ. ટેન્કરનું ટાયર ફાટતા ખાનગી ટ્રાવેલ્સ સાથે અથડાતા અકસ્માત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાતે જશે. વિસ્ફોટક પડવાના કારણે ગુજરાતના સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું. 14 ખલાસીઓનો આબાદ બચાવ. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 43ના મોત. પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતરરાજ્ય લેવડ દેવડ પરના તમામ પ્રતિબંધો દૂર કર્યા. મધ્યપૂર્વની પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લીધી. સરકારે કેન્દ્રીય અન્વેષણ બ્યુરો સીબીઆઈના નિદેશક પ્રવીણ સુદનો કાર્યકાળ 1 વર્ષ સુધી લંબાવ્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય બાબતો અને સહકાર મંત્રી રોનાલ્ડો લામોલા સાથે વાતચીત કરી. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને ટ્રમ્પની આજે બેઇજિંગમાં મુલાકાત. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

સોહમના સ્વરમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા મેટ્રો ફિલ્મનું ગીત. તે પહેલાં આપે સાંભળ્યું અલકા યાજ્ઞિક, હેમા સરદેસાઈ, ઉદિત નારાયણ અને સાથીઓના સ્વરમાં પરદેશ.

ફિલ્મનું ગીત, પુકાર ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. શંકર મહાદેવન, કવિતા કૃષ્ણમૂર્તિ, બેબી અનઘા અને સાથીઓના સ્વરમાં. શ્રોતા મિત્રો, હિન્દ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 11:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. શાનને સાંભળીએ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: યુફોરિયા ગ્રુપનું ગીત આપ સાંભળી રહ્યા હતા, માયરી.
1: તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: Allez, chat, tu n'as une app, ça me l'est d'être.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ચલા ગયા.

0: ગુલામ અલીને આપ સાંભળી રહ્યા હતા. હવે સાંભળીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં વધારાનું વલણ. સેન્સેક્સ 780થી વધુ અને નિફ્ટીમાં 270થી વધુ અંકોનો ઉછાળો. સીપીઆઈએમના ભૂતપૂર્વ સંસદ સભ્ય સુધાંશુ શીલનું આજે સવારે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલ

હોસ્પિટલમાં નિધન થયું. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ કથિત નીટ યુજી 2026 પેપર લીક કેસના સંદર્ભમાં 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી. કેન્દ્રએ ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો. રશિયાએ યુક્રેન પર કર્યો ડ્રોન અને મિસાઇલ હુમલો, 14ના મોત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફે 2 દાયકાના ટૂંકા ગાળામાં દેશના 140 કરોડ નાગરિકોનો વિશ્વાસ જીત્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બેઠકને સંબોધિત કરી. ભારત આફ્રિકા શિખર સંમેલન પહેલા એક કાર્યક્રમમાં બોલતા શ્રી ગોયલે જણાવ્યું કે ભારત અને આફ્રિકા સાથે મળીને વિકાસશીલ અને ઓછા વિકસિત દેશો માટે વધુ સમાવિષ્ટ, મજબૂત અને નવીનતા સંચાલિત ભવિષ્યને આકાર આપી શકે છે. મણિપુરના નોની જિલ્લામાં ગઈકાલે સાંજે બિષ્ણુપુર ખૌપુમ રોડ પર અજાણ્યા ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક વ્યક્તિનું મોત, જ્યારે અન્ય 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ સંયુક્ત આરબ અમીરાત યુએઈની ગુપ્ત મુલાકાત લીધી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે વાતચીત કરી. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 90થી વધુના મોત. મહીસાગર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ. ઇન્ડિયન રોડ રેડક્રોસ સોસાયટી ભાવનગર ખાતે એસટી નિગમની ભારતીયોના સંદર્ભે પ્રાથમિક સારવારના વર્ગો કરાશે. ઇંધણ અને સરકારી સંસાધનોની બચત માટે રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવ દ્વારા મહત્વના આદેશ. બિનજરૂરી મુસાફરી ટાળવા અને ટેકનોલોજીનો વ્યાપ વધારવા સૂચના. આજે આઈપીએલ ક્રિકેટ મેચમાં પંજાબ કિંગ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સાથે થશે. આ મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ

આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.

0: ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાત. શ્રોતા મિત્રો, આકાશવાણીના આ ખાસ કાર્યક્રમ સુર સંગાતમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણી સાથે છે એક ભજન ગાયક જેમનો અવાજ ભક્તિમય, સરળ અને સંગીતમય ઊંડાણ બંનેનું અદ્ભુત મિશ્રણ છે. પ્રણભાઈ મકવાણા આપણી સાથે છે. ભજન સંગીતમાં તમારી સફર કેવી રીતે શરૂ થઈ અમારા શ્રોતા મિત્રોને કહેશો?
1: ભજન સંગીતમાં બાળપણથી જ પરિવારમાંથી ભક્તિ સંગીતનો વારસો મળેલો અને સમયાંતરે જુદા જુદા ધર્મ મંદિરોમાં કાર્યક્રમો કરવાથી અને ઉંમર થતા સદગુરુ બોધ લેતા અને સંતોના શબ્દો પણ વાણી દ્વારા સમજી શકાતા હતું, આ રીતે એમ કે મારી સફર શરૂ થઈ છે.
0: એટલે તમારો કઈ ગામમાંથી તમે શરૂઆત કરી કે ક્યાંથી કરી?
1: ગામ, હા, મારા પિતાજી પણ એક ભગત હતા અને એમની સાથે અને ગામના ભજન મંડળીઓમાં પણ ભજન ગાવાનો મને અનુભવ થયેલો. પછી અમદાવાદ

0: ક્ષેત્રમાં જ્યારે આવવાનું થયું ત્યારે મને જુદા જુદા કામદાર કલ્યાણ કેન્દ્ર છે, પછી જુદી જુદી ભજન મંડળીઓ છે, હરીફાઈઓ છે ભજનોની, અને સંતોના સંત મેળાવડામાં પણ મને ભક્તિ સંગીત રજૂ કરવાનો મોકો મળેલો હતો.
1: તો પ્રણભાઈ, આપ જણાવશો કે તમને આ પ્રેરણા પરિવારમાંથી મળી, મંદિર, ગુરુ કે કોઈ સંતના શબ્દોમાંથી મળી કે તમારે ભજન ગાવા છે, એવું કેમ તમને લાગ્યું?
0: આ પ્રેરણા મને મારા બાપુજી પોતે ભગત હતા અને પ્રાચીન ભજનો ગાતા, બરાબર, સાહેબ સંપ્રદાયમાંથી, અને એમનાથી મને થોડો ભગવાન કંઠ આપ્યો એટલે મેં એને પ્રમાણે અને સંતો સાથે બેસવાથી પણ મને થોડો આનો અનુભવ થયો.
1: એટલે નાનપણથી તમારા પિતાશ્રીની પાસેથી તમે આ બધું શીખ્યા?
0: હા,
1: એટલે સાંભળીને શીખ્યા.
0: સાંભળીને શીખ્યા,
1: બરાબર છે. એટલે કોઈ એવી ટ્રેનિંગ કે ક્યાંય કશું એવા ગયા નથી?
0: કશું નહીં. એમ કે
1: તો ભજન સંગીતમાં તમારી સફર કેવી રીતે શરૂ થઈ એ વાત તો તમે વાત કરી, બરાબર. તો ગુજરાતની જે સંત પરંપરા છે, તમે કયા સંતના શબ્દોની સૌથી નજીક અનુભવો છો અને શા માટે?
0: ગુજરાતના સંત પરંપરામાં સાહેબ સંપ્રદાયના સંતો જેમ કે દાસી જીવણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ, મોરાર સાહેબ, ત્રિકમ સાહેબ, ભાણ સાહેબ, કે જે પ્રાચીન સંતોમાં ગણાય છે, એમની પ્રાચીન વાણી અને પ્રાચીન ઢાળ આધારિત એમાં હું એ પોતે ભજનો ગાઉં છું.
1: બરાબર.
0: અને ખાલી પ્રાચીન સંતોમાં ખાસ તો મને ત્રિકમ સાહેબની વાણી ખૂબ જ નજીક છે.
1: અચ્છા, એવું છે. ત્રિકમ સાહેબનું એક ભજન અમને ગઈને સંભળાવશો?
0: હાજી સાહેબ.

0: વાહ, તમે તો વાતાવરણ એકદમ ભક્તિમય બનાવી દીધું, ખૂબ સરસ. તમારા ગુરુ પાસેથી તમને જે સંસ્કાર મળે છે, તમે કીધું કે તમારા ગુરુ તો તમારા પિતાજી જ હતા, બરાબર? તો તમને ગાતા પહેલા હજુ પણ તમને કોઈ એમના સંસ્કાર યાદ હોય?
1: મારા બાપુજી રામસાગરમાં પોતે ભજનો ગાતા અને સાહેબ સંપ્રદાયની રવિ સાહેબની ચોપડી લઈને ભજન ગાવા બેસતા, અને મને એમનું એક પણ લીટી એમને પ્રિય એક ખાસ ગાતા એ ભાવથી.
0: હા, ચોક્કસ.

0: આ ભજન મારા બાપુજી બહુ ભાવવાય ગાતા, અને એનાથી મને પ્રેરણા મળી કે મારે પણ આ રીતે
1: શું વાત છે,
0: ભજન ગાવું.
1: આહા, ખૂબ સરસ. નરસિંહ મહેતાના પ્રભાતિયા, મીરાબાઈની પ્રેમ ભાવના અને કબીરની નિર્ગુણ વાણી,
0: હાજી
1: તમે આ ત્રણેય વચ્ચે તમારી લાગણીઓ અને ગાયનને કેવી રીતે સંતુલિત કરો?
0: નરસિંહ મહેતાના પ્રભાતિયા ગાઈએ ત્યારે નરસિંહ મહેતા જે રીતે પ્રભુને આરાધ કરતા હોય અને ભાવવાય સ્વરમાં પોતે ગાતા હોય, કે વૈષ્ણવ જંતુ તેને કહીએ પીર પડાય જાણે રે, બરાબર, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોકમાં નાય રે, એ જે ભાવ છે પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ છે અને ભાવવાય, અને એ દેખાય છે આપણે. નરસિંહ મહેતા જે ભાવથી પ્રભુને આરાધ કરતા, આરાધ જેવો ભજન જેને પ્રભાતિયા, પ્રભાતમાં સવારે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, બરાબર, એવી જ રીતે મીરાબાઈ પણ છે એ પ્રેમ લક્ષણા ભક્તિમાં આવે છે, એ
1: પ્રભુ
0: કૃષ્ણ ભક્તિમાં, અને એ એમને પ્રેમવાહી વાણીમાં પોતાની અભિવ્યક્તિ રજૂ કરે અને ભગવાનને રીઝવે છે. અને બીજું રહ્યું કે મીરાબાઈના ભજનો આપણે કયા, પ્રેમ ભક્તિ, બરાબર છે,
1: કબીર સાહેબ
0: અને કબીર સાહેબના, કબીર સાહેબના એ નિર્ગુણ વાણી હોય છે. હા, કબીર કહે કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન ન્યારે ન્યારે ભય, મગર પાની

0: પ્રણ ભાઈ, આજે અમે તમને યાદ કર્યા છે ખાસ કે આકાશવાણીને જે 90 વર્ષની પ્રસારણ યાત્રા છે,
1: જી
0: રાઈટ? તો સૌથી પહેલા તમે આકાશવાણીમાં ક્યારે આવ્યા, કયું ભજન ગાયું હતું?
1: સૌથી પહેલા સાહેબ, આમ તો હું યુવાણીમાં આવતો ત્યારે લોકગીતો ગાતો,
0: ઓહો,
1: એટલે 1978ની વર્ષમાં આપણે, અને પછી 1987માં હું આકાશવાણી બી ગ્રેડ પાસ થયો, અને મને જયારે પહેલું રેકોર્ડિંગ મળ્યું ત્યારે હું કાયમ જે ભજન ગાતો હતો, અને મારો જે કંઠ છે, મારો જેને કહેવાય ને કે આપણે ગુરુ ગુરુ જેવું, તો મને એક હેમુગઢીનો સ્વર એવો ગમતો સાહેબ, એ ભજન થી તો એની બે લીટી મને એ ભજન એ કરે.
0: હા, કયું ભજન ગાયું તમે?

0: ખૂબ સરસ પ્રણભાઈ, આપ જેવા ભજન ગાયકો છે, લોકગીતના ગાયકો છે, એમના માટે આકાશવાણી કેટલું મહત્વનું છે?
1: સાહેબ, આકાશવાણી માધ્યમ એવું છે કે જ્યાં માધ્યમ ના હોય અને ત્યાં આકાશવાણી દ્વારા જો ભજન સાંભળવા મળે. હું મારી પોતાની જ વાત કરું સાહેબ, હું જયારે પ્રાથમિક શાળામાં ભણતો અને નાનપણમાં હું આકાશવાણી, પહેલા રાજકોટ રેડિયો જે સંતવાણી આવતી એને હું પેન કાગળ લઈને લખવા બેસી જતો ભજનોને સાહેબ. અને એમાં હું રાજકોટના કલાકારોમાં જે હેમુ ગઢવી છે, પછી બધા છે, નિરંજન પંડ્યા છે, અત્યારે અમરનાથ નાથજી છે, આ બધાના જે ભજનો આવતા, મુગટલાલ જોશી છે, હા, આ બધા ભજનો સાહેબ હું લખતો હતો. ત્યારે મારી પાસે પુસ્તક પણ નહોતું. દુલાભાઈ કાગ છે, હા, એટલે એ મહત્વ છે આકાશવાણી. એ મારું પોતાનું જીવન યાત્રા કહું કલાકારની યાત્રામાં તો આકાશવાણીનો મોટો ફાળો છે.
0: જી, એટલે તમે જે તમારો જે ફાળો જે તમે વાત કરો છો, બરાબર છે, તો સૌથી પહેલા તમે આવ્યા અને અત્યારે તમે ટોપ ગ્રેડ આર્ટિસ્ટ.
1: હા જી સર.
0: તો એ સફર વિશે થોડી વાત કરશો.
1: સર, સમય સમયે માણસને કામને શીખો એમ છે. આકાશવાણીમાં આવવાથી હું બી ગ્રેડ પાસ થયો. બી ગ્રેડમાં મેં 8-9 વર્ષ ગાયો. હું વર્ષ 1987 મને બી ગ્રેડ આપવામાં આવ્યું. એ પણ આકાશવાણી ડાયરેક્ટર જનરલ દિલ્હીથી આપવામાં, એમ એ બી. અને પછી વર્ષ 2024 મને ટોપ ગ્રેડ મળ્યો અને એને અગાઉ 2013 હું એ ગ્રેડ. હા, એટલે ત્રણે ત્રણ પરીક્ષાઓ મારી એમએબી મ્યુઝિક ઓડિશન બોર્ડ, સંગીત સ્વર પરીક્ષા બોર્ડ થી મારી રેકોર્ડિંગ ગઈ અને મને મળ્યું. અને એને અનુરૂપ મેં મારી રજૂઆતો અને બાયોડેટા આપી, જેને એ લોકો મંજૂર કર્યું. એ મારી મહેનત આકાશવાણીમાં આવવાથી મને ફળીભૂત થઈ છે.
0: શું વાત છે, ખૂબ સરસ. પ્રણભાઈ, તમે કઈ કઈ ભાષાઓમાં ભજન ગાઓ છો?
1: ગુજરાતી, હિન્દી, હા, અને મારવાડી.
0: અચ્છા, મારવાડી.
1: મારવાડીમાં થોડું, મારા ગુરુજી છે એ મારવાડી સમાજ છે, એટલે એમને ત્યાં મારવાડી ભજનો થતા એમાંથી અમુક ભજનો અમને મળી જતા. તો અમે
0: એટલે હિન્દીમાં તમે કબીર સાહેબ, કબીર સાહેબ રચનાઓ તમે ગાઓ છો, બરાબર ને? મારવાડીમાં કયું ભજન?
1: મારવાડીમાં રામના ગુણ ગાય એની 84 મટી જાય, જે કોઈ રામના ગુણ ગાય. હા, આ મારું ભજન દૂરદર્શન કેન્દ્રમાં શ્રી રામ જન્મોત્સવમાં પહેલું રજૂ કરવામાં આવ્યું હતું.
0: અચ્છા,

0: ખૂબ સરસ. તો તમે જે ગુજરાતી ભાષાના ભજનો ગાઓ છો, હિન્દી ભાષામાં પણ ગાઓ છો, તો શ્રોતાઓ સુધી એ જે ભજનો છે પહોંચાડવા માટે કોઈ ખાસ પ્રયત્ન કરો છો?
1: સંતોના ભજનો છે એ શ્રોતાઓ સુધી પહોંચાડવા માટે મને જ્યારે જ્યારે અનુકૂળ ટાઈમ મળે અથવા મને કાર્યક્રમ કોઈ કહે તો એમાં જઈ અને હું સંતવાણી જ ગાઉં છું.
0: અચ્છા,
1: બીજું કશું રજૂ કરતો નથી. પ્રાચીન ભજનો, પ્રાચીન ઢાળ આધારિત, બીજું કોઈ કોઈ મિશ્રણ નહીં અંદર સાહેબ.
0: અચ્છા,
1: હા, મને જો પ્યોર સંતવાણી, અને મને હું ટોપ ગ્રેડ પણ ભજન પ્રાચીન ભજનોના સંતવાણીમાં જ થયેલો છું ને સાહેબ.
0: બરાબર છે. તો આજે ભાષા બદલવાથી તમારી અભિવ્યક્તિમાં કોઈ ફરક પડે એમ ખાસ?
1: સાહેબ, ભાષા બદલવામાં કેવું કે ગુજરાતી ભજનો હોય તો ગુજરાતની રીતે એના જે ઉચ્ચારણો છે, સ્વર છે, ઢાળ છે, એ પ્રમાણે આપણે ગાઈ શકીએ.
0: બરાબર.
1: અને એમાં થોડું એકવા છે કે ભાઈ માહોલ અલગ અલગ પ્રાંત પ્રમાણે અલગ અલગ ગુજરાતી ભાષાઓ હોય છે, એ રીતે એની વાણી પણ એ પ્રમાણે અલગ અલગ હોય છે. એટલે એમાં થોડો ચેન્જ રહી શકે, ફેરફાર હોય. પણ હિન્દી ભજનો ગાવા હોય તો એમાં તાલબદ્ધ, સ્વરબદ્ધ અને સમય સૂચકતા વાપરી લયકારી પ્રમાણે હિન્દી ભજનો ગાવા પડે છે.
0: અચ્છા, એટલે આ ફરક છે.
1: આટલો ફરક છે ગુજરાતી અને હિન્દી ભજનોમાં.
0: આજે ખૂબ સરસ વાત કરી આપે. પ્રણભાઈ, તમે ગુજરાતી ભાષામાં ભજનો ગાઓ છો, હે, તો તમારું જે સૌથી મનગમતું ભજન કયું?
1: ગુજરાતીમાં.
0: ગુજરાતીમાં.
1: હા જી સાહેબ. હે ગુરુ ગમ

0: કોની
1: ઘટમાઈ.
0: રચના હતી?
1: આ ખીમદાસની,
0: અચ્છા, તો તમને કયા પ્રકારના સાથ ગમે? હાર્મોનિયમ, તબલા, મંજીરા કે ઢોલક? હમણાં તો તમે કોઈ પણ વાજિંત્ર વગર તમે ગાઈને બતાવ્યું, પણ જો તમારી પાસે કોઈ પસંદ કરવાનું હોય તો કયું
1: તો
0: વાજિંત્ર?
1: સાહેબ, પસંદ કરવામાં તો હાર્મોનિયમ સ્વર માટે જોઈએ, તબલા તાલ માટે જોઈએ, અને મંજીરા સંગાત માટે જોઈએ,
0: જી
1: અને એમાં જો એક તારો મળી જાય કે રામ સાગરનો સ્વર મળે તો સ્વર ઈશ્વરનું જોડાણ થઈ જાય, અને બધા જ તાલ સ્વર અને જોડાણ થાય તો એક એક ભાવ
0: પ્રવીણભાઈની સંતવાણી થઈ
1: પૂરો થઈ જાય.
0: શું તમે તમારી પોતાની ધૂન કમ્પોઝ કરો છો કે તમે પરંપરાગત ધૂનોને જ વળગી વળો?
1: ના સાહેબ, પરંપરાગત ભજનો, પ્રાચીન વાણી, પ્રાચીન ઢાળ આધારિત એવા જ ભજનો હું ગાઉં છું, અને અત્યારના જે કલાકારો છે એ એમાં ઢાળ બદલી નાખી પણ એમાં ભાવ નથી આવતો.
0: જી
1: હા, હવે અને એ નવા ઢાળ પ્રમાણે કરવા જાય ભજનો તો એમાં ભાવ ના આવે, અને એમાં વાતાવરણ ક્રિએટ ના થાય, અને એમાં જે આત્માથી પરમાત્મા સુધી પહોંચવાની જે સંતવાણી છે એનો ભાવ માર્યો જાય.
0: હિન્દી ગીતોના બેઝ પર પણ આજે ભજનો ગાય છે, એનો ડાળ પણ લે. એવું સાંભળ્યું છે આપણે બધા છીએ રાખના રમ.
1: હા, રાખના,
0: એટલે પેલા કે ગોરે ગોરે મુખડે પે કાલા કાલા.
1: સાચી વાત છે. એટલે અત્યારના યુગમાં અત્યારે સાહેબ નવી નવી જનરેશન છે, યુવા પેઢીઓને એ રીતે કરે.
0: જી, જયારે તમે મંદિર સ્ટેજ પર કે સ્ટુડિયોમાં

0: અગાઉ છો ત્યારે તમારી અભિવ્યક્તિ અને પ્રસ્તુતિ કેવી રીતે બદલી?
1: જયારે સાહેબ મંદિરમાં આપણે ભજન કરવા બેઠા હોઈએ, સમજો ભજન મંડળી હોય, 5-25 માણસ હોય, સામે ભગવાનને હોય, મૂર્તિ હોય, એની સામે બેસીને ગાવાનું છે, એ આપણો આરાધ્ય એની સામે છે. અને એમાં એમાં બહુ જ એને કહેવાની કે મર્યાદા ફ્રી સ્ટાઇલ થી ગાતા હોય છે ભજનો, પોતાનો ઓરિજિનલ સ્વર પોતાનો, અને મોજમાં આવે, અંદરનો નાભી સુર જે લાગે એ લગાવીને અમે મંડળીમાં અને ભજન મંદિરમાં ભજન કરતા હોઈએ છીએ. જયારે પબ્લિક પરફોર્મન્સમાં જવાનું હોય,
0: લોકો પણ ઝૂમતા,
1: હા લોકો પણ ઝૂમતા પબ્લિક પરફોર્મન્સમાં, ત્યારે લોકોને જે ગમતું હોય, લોકોને જે સ્વરમાં જે આલાપ ગમતા હોય, એવા રાગ મૂકી અથવા એવા ભજનો આપણે રજૂ કરવા પડતા હોય છે. લોકમુખી,
0: યસ
1: બરાબર, લોકરૂચિ મુખી એમ કે. હા, અને બીજું કે સ્ટુડિયોમાં જયારે આપણે રેકોર્ડિંગ કરવાનું હોય સાહેબ, તો એના સમય પ્રમાણે, એના કટ પ્રમાણે, એની મર્યાદા, સમય મર્યાદા, તાલ મર્યાદા, સ્વર મર્યાદા,
0: બરાબર,
1: ઉચ્ચારણ,
0: બિલકુલ,
1: આ બધું બહુ જ ખ્યાલ રાખવો પડે.
0: એટલે સૌથી અઘરું કયું છે આ ત્રણમાં?
1: હા, આ બધામાં અઘરું છે સ્ટુડિયો રેકોર્ડિંગ સાહેબ.
0: બરાબર છે. તો આપે તો બહુ સ્ટુડિયો રેકોર્ડિંગ કર્યા છે ને?
1: હાજી સાહેબ,
0: આકાશવાણીમાં. તો એમાંથી કોઈ એવું તમને યાદ હોય કે સ્ટુડિયો રેકોર્ડિંગ કરતા હોય અને તમને કોઈ આમ એવી કોઈ ઘટના જ બની હોય રેકોર્ડિંગ કરતી વખતે, એવું કોઈ યાદ કરું?
1: સ્ટુડિયો રેકોર્ડિંગ કરતી વખતે તાલ અને સ્વરમાં જયારે મને એમ લાગે કે ભાઈ આ સ્વર બરાબર નથી, તો હું પહેલા મારું પોતાની એક લાઈન ગાઈ લઉં અને પછી એક મ્યુઝિશિયન સ્ટાફને બતાવું કે આ સુર આપો, એટલે એ પ્રમાણે કર્યું, અને એ લોકો પણ માની ગયા કે ના બરાબર છે એમને.
0: બરાબર છે. તો ગુજરાતનો જે ડાયરા પરંપરા છે ને, તો તેનો કોઈ ખાસ અનુભવ ખરો?
1: ડાયરામાં કેવું છે સાહેબ, લોકસંગીતના કાર્યક્રમમાં આજે જેમ કે મેઘાણીજીના ગીતો છે કે પેલા એ પ્રાચીન બધા ગીતો જે હોય, પણ એને આધુનિકરણ કરી અને અત્યારે લોકોને શું ગમે છે, ઉછળકૂદના જે ગીતો છે, લોકગીતો છે, જેમાં કોઈ મર્મ ના હોય, જેમાં કોઈ ના હોય, કોઈ ભાવ ના હોય,
0: પણ ખાલી ધૂનો,
1: હા ધૂનો ઉપર, હા એ લોકમુખી જેને કહેવાની, એ રીતનો અત્યારે કાર્યક્રમો થઈ ગયા છે ડાયરાઓ બધા.
0: તો આજના ડિજિટલ યુગમાં યુવા પેઢીને સંતવાણી સાથે જોડવા માટે તમે શું કરો?
1: આજના ડિજિટલ યુગમાં સંતવાણીમાં યુવા પેઢીને જોડવા માટે પહેલા તો એને સમજણ આપવી પડે છે
0: કે સંતવાણી શું છે,
1: સંતવાણી શું છે, અને સંતવાણી સત્ય છે. આટલા બધા સંતો વાણી દ્વારા આપણને અનુભવ વાણી આપી અને આત્માથી પરમાત્મા સુધીની જે યાત્રા છે એ આ કરાવે છે, નહીં કે ડિજિટલ યુગમાં કે આ રીતે કરીએ, નહીં સંતવાણીની રીતે એમ કે.
0: બરાબર છે.
1: એટલે એ લોકોને એકવાર વિશ્વાસ બેસે અને પછી અનુભવ કરે. યુવા પેઢી વાળાને તમે આવી અને યુવાન આપણી પાસે બેસે અને એક સા અને એક ભજન બતાવીએ અને ગાય અને કે આ ભાવથી ગાવ, આવી રીતે ગાવ, અને એ પોતે અંદર ડૂબી જાય પોતાની રીતે ગાતા ગાતા, ત્યારે એને એવો અનુભવ થાય કે મારે આ જ કરવું છે.
0: વાહ, શું વાત છે. તો ભજન ગાયક પણ એક સેવક છે, તમે આ બે ભૂમિકાઓ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી રાખો?
1: ભજન ગાયક સેવક એટલા માટે છે કે હું સંતોની વાણીને વહેંચું છું, બીજાને શીખવાડું છું, અને હું એવા ભાવથી કે મારામાં પણ ભાવ પ્રગટ કરી અને હું એ વાણીની રજૂઆત કરું છું, જેથી મારો આત્મા પણ આનંદિત થાય અને મને પરમાત્મા સુધીનો દોર લાગે.
0: શું વાત છે.
1: હા, એ દ્વિભાવ છે.
0: તો શું તમારા દૈનિક વ્યવહારમાં ફક્ત અભ્યાસ જ નહીં પણ પાઠ, ચિંતન એ બધાનો તમે સમાવેશ કરો છો રોજે રોજ તમારી જે દિનચર્યા છે?
1: હા, દિનચર્યામાં સાંભળવું, વાંચવું અને વિચારવું અને એમાં યોગ્ય લાગે અને અનુકરણ કરવું, એમાંથી આપણે શું યોગ્ય કરી શકીએ, શું કરી શકીએ એનું આપણે ધ્યાન રાખીએ અને આપણે એને વર્તનમાં મૂકી શકીએ.
0: તો શું તમારા ભજન ગાયનમાં સરળ માનવામાં આવે છે આમ તો તમારો શું દ્રષ્ટિકોણ છે કે ભજન ગાયન સરળ છે?
1: હા સાહેબ, ભજન ગાયન સરળ એટલા માટે છે, અત્યારે જ આપણે બંને આ સ્ટુડિયોમાં બેઠા છીએ, મારી સાથે કોઈ વાજિંત્ર નથી, પણ તમે મને

0: છે.
1: વાહ.
0: સાહેબ આવી રીતે તાલે તાલ થી પણ
1: હા,
0: ભજન એટલું સરળ છે. તબલા નહીં, હાર્મોનિયમ નહીં, મંજીરા નહીં, એને વિના પણ ભજન થઈ શકે એટલું ભજન સરળ કહ્યું છે.
1: તો તમારા જીવનની એક સંતની પંક્તિ સૌથી વધારે પસંદ હોય અને એ તમારા જીવનનો આખો સારાંશ આપતો હોય એવી કોઈ પંક્તિ ખરી?
0: હા સાહેબ, હા સાહેબ, લખમા માળીનું એક ભજન છે કે જેને દીઠે મારા નેણા ઠરે, બાયુ એવા એવા સંત મળે.
1: વાહ.
0: એને અને આ ભજન હેમુભાઈ રાજકોટ રેડિયો પર ગાતા અને એનું રિલે અમદાવાદ રેડિયો પર પણ થતું, ત્યારે મને પોતે સ્વર એવો એને ગૂઢ સ્વર લાગતો હતો કે આ કેવા ભાવથી ગાતા છે. તો એની બે લાઈન હું આપને કહું છું.
1: ચોક્કસ.
0: કે જે

0: વાહ.
1: પ્રવીણભાઈ જ્યારે સ્ટેજ ઉપર નથી હોતા ત્યારે મનમાં શું ચાલતું હોય ને કયો સુર ગુંજતો હોય?
0: સાહેબ, ભજનના રંગે રંગાયેલો છું,
1: અચ્છા,
0: સદગુરુનો બાળક છું, એટલે ભજનમાં ના હો અને બેઠો હો તો ઓમકારનો નાદ છે અને ઓમ સોમની યાત્રા જે છે, જે સદગુરુએ બતાવી છે, શાન આપી, જ્ઞાન આપી,
1: બરાબર,
0: એનું મનન અને ધ્યાન અધ્યયન કરીએ છીએ.
1: અચ્છા, અને છેલ્લે જો યુવાન વ્યક્તિ કોઈ ભજન ગાયક બનવા માંગે છે તો તમે તેને શું સંદેશ આપશો?
0: સાહેબ, યુવાન ગાયક ભજન ગાયક બનવા માંગતા હોય તો હું એને એક જ કહું કે તમે સાચી સમજણ મેળવી છે કે તમે આ નાની ઉંમરે ફરવા હરવા મોજશોખના દિવસો છે, નાની ઉંમર છે તમારી, અને તમે આ ભજન ભાવમાં જડશો. એના માટે એક જ છે, બાળા વેશે ભક્તિ કરે, એટલે બાળક જેવી બાળપણમાં બાળા વેશે ભક્તિ કરે, જગશે રહે ઉદાસ તો તીરથ ઉનકી આશા કરે, કબ આવે હરિ કા દાસ, આ મારો બાળકો ક્યારે મારી પાસે આવે, એવી બચપણમાં જે યુવાની છોડી અને જે ભજન કરે છે એના માટેનો આ સાખી છે.
1: ખૂબ સરસ. પ્રવીણભાઈ, આપે કયા કયા સરકારી કાર્યક્રમો અને ભાગ લીધેલો છે?
0: ગુજરાત સરકાર તરફથી આયોજિત વંદે ગુજરાત રથયાત્રા કાર્યક્રમમાં જુદા જુદા બહારગામ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો કરેલા છે. ગુજરાત સરકાર વતી સરદાર એકતા યાત્રા પ્રસ્થાન વખતે પણ બાપુનગર અમદાવાદમાં મુખ્યમંત્રીની હાજરીમાં મને કાર્યક્રમ મેં કરેલો હતો. પછી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી વખતે પણ કાર્યક્રમ વાવોલ ખાતે મને રજૂ કરવામાં આવેલ હતો. પછી સામાજિક કાર્યક્રમો ના માટે વ્યસન મુક્તિ ઝુંબેશ, મતદાર જાગૃતિ અભિયાન, કેદી માનસ સુધારણા, સામાજિક સમરસતા, બંધારણ દિવસ, ગાંધી જયંતિ, સ્વાતંત્ર્ય દિવસ જેવા પર્વોમાં પણ સરકાર તરફથી મને કાર્યક્રમ માટે મોકલવામાં આવેલા હતા. અને ધાર્મિક કાર્યક્રમોમાં જેવા કે શ્રી રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્માષ્ટમી, ભજન સંધ્યા, આ બધા પ્રસંગોપાત ધાર્મિક કાર્યક્રમ છેલ્લા 50 વર્ષથી કરતો રહ્યો છું. વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત કાંકરિયા કાર્નિવલમાં પણ સહાયક કલાકાર તરીકે ભાગ લીધેલ છે. અને રાષ્ટ્રીય સેવા અંતર્ગત ગુજરાત હોમગાર્ડમાં વિંગ કમાન્ડર તરીકે ગુડગાંવ દિલ્હીમાં પણ મને કેડેટ તરીકે લઈ જવામાં આવ્યો, ત્યાં પણ કાર્યક્રમ કરી. અને રક્તદાન શિબિરોમાં રક્તદાતા તરીકે પણ માનવ સેવા કરી અને ભાગ લીધેલ છે.
1: સરસ. અને તમારો તો અનુભવ ખૂબ મોટો છે. પ્રવીણભાઈ, ભજન ગાયકોનું જે ભવિષ્ય છે તમને શું લાગે છે આપણા દેશમાં આજ પછી?
0: સાહેબ, ભજન ગાયકોનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. પહેલા તો કોઈ માધ્યમ નહોતા અને ગામડાઓમાં સામાન્ય રીતે બેસી અને ભજનો ગાતા. આજે તો અત્યારે આધુનિક ઉપકરણોથી સંતવાણીના કાર્યક્રમો થાય છે અને બહુ બહોળી સંખ્યામાં શ્રોતા વર્ગ પણ હોય છે અને યુવાન પેઢીના બાળકો પણ હોય છે.
1: આજકાલ તો ભજન જેમિંગ પણ ચાલે.
0: ભજન, હા સાહેબ, એટલે એક ભજન બહુ મહામાર્ગે જઈ રહ્યું છે એવું લાગે છે.
1: પ્રવીણભાઈ, આ સુંદર વિચારો અને સુરો સાથે આજના સુર સંગાત કાર્યક્રમને અહીં વિરામ આપીએ. આપનો ખૂબ ખૂબ આભાર આપ આવ્યા અને અમારી સાથે આવી સરસ ગોષ્ઠી કરી.
0: ધન્યવાદ.
1: લોકગીત ગાયક અને ભજન ગાયક પ્રવીણ મકવાણાની મુલાકાત આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુર સંગાતમાં. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.
2: પોલીસ
3: મિસ સીમા
2: જી,
3: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
2: કેમ પણ હું
3: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
2: ડિજિટલ અરેસ્ટ?
3: 1 લાખ આપો, બચી જશો.
2: આટલા પૈસા?
3: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
2: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
3: અરે,
2: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
4: હેલો મમ્મા.
2: હાય.
5: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: સૈયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી. આપ સૌને મારા સ્નેહસભર નમસ્કાર. મિત્રો, ભોજન આપણા શરીરને પોષણ આપે છે અને મનને પણ પ્રફુલ્લિત કરે છે. અત્યારના સમયમાં એક એવો વર્ગ છે જે ભોજન પ્રત્યે જાગૃત થયો છે, તો બીજો એવો પણ એક વર્ગ છે જે જંક ફૂડ અને બહારનું ભોજન આરોગી રહ્યો છે. આપણા વડીલો અને પૂર્વજોએ આપણને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ આપી છે, આમ છતાં આપણે તે ભૂલીને ફક્ત જીભના સ્વાદ માટે એવી વાનગીઓ આરોગી રહ્યા છીએ જે અનેક રોગોને આમંત્રણ આપે છે. સૈયર કાર્યક્રમમાં આજે આપણે એવી વિસરાતી વાનગીની વાતો કરવાની છે જે સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ એટલી જ લાભદાયી છે. તો વારસાનો વૈભવ શ્રેણીમાં સાંભળીએ ઇન્દિરાબેન અનડકટની કાનન છાયાએ લીધેલ મુલાકાત.
1: વારસાનો વૈભવ આ શ્રેણીમાં આજે અમે હાજર છીએ આપણી સ્વાદેન્દ્રિયને સંતુષ્ટ કરવા માટે, એટલે કે વાનગીઓનો રસથાળ લઈને. આજે આ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે આપણા જ નિયમિત શ્રોતા મિત્ર ઇન્દિરાબેન અનડકટ. નમસ્કાર ઇન્દિરાબેન.
2: નમસ્તે કાનનદી. નમસ્તે શ્રોતા મિત્રો.
1: ઇન્દિરાબેન, આજે આપણી સમક્ષ એવી વાનગીઓ પીરસવાના છે કે જે સમયાંતરે ભૂલાતી જાય છે, એટલે વાનગીઓની મજા માણતા માણતા આપણે ઇન્દિરાબેન સાથે વાતો પણ કરીશું. તો ઇન્દિરાબેન, થોડું તમારા વિશે જણાવો. હાલ તમે શું કરો છો?
2: હાલમાં હું હાઉસવાઈફ છું.
1: જી.
2: અને અમે તો મારા નાના નાના બાળકો છે, ગ્રાન્ડસન ગ્રાન્ડડોટર.
1: અચ્છા, બરોબર.
2: એઓને અભ્યાસમાં પણ થોડી મદદ કરું છું. અને મારી ડોટર ઇન લો છે, એને બધી વાનગીઓ જૂની ના આવડતી એ શીખવાડું છું.
1: અચ્છા.
2: આમ નિવૃત્ત છું.
1: અચ્છા, બરોબર. તો આજે તમે એવી વાનગીઓ લઈને આવ્યા છો કે જે ધીમે ધીમે આપણા રસોડામાંથી દૂર થતી ગઈ છે, લુપ્ત થતી ગઈ છે. તો સૌથી પહેલી વાનગી કઈ છે?
2: પહેલી વાનગી છે ખાટી કણી.
1: ખાટી કણી શું છે?
2: એટલે સિઝનમાં ચોખા આવતા હોય બહેનોને,
1: જી,
2: ત્યારે તેઓ ચારીને સમા કરે છે, ત્યારે જે કણી વધે એને સાફ સૂફ કરીને જો સરસ રીતે રાખી દેવામાં આવે તેલ લગાવીને, તો એમાંથી પણ ખાટી કણી બની જતી હોય છે અને એક સુંદર પૌષ્ટિક વાનગી બને છે જે અમારા વડીલો બનાવતા.
1: અચ્છા, કઈ રીતે બનાવે?
2: એમાં બેનો સામગ્રી લખવા માટે પેનની તમારી નોટબુક તૈયાર રાખો. સામગ્રી છે એક વાટકો ચોખાની કણી, 100 ગ્રામ તેલ વઘાર માટે,
1: જી,
2: એક વાટકો ખાટું દહીં અથવા તો 1.5 વાટકો ખાટી ને ખાટી છાસ, બંનેમાંથી એક પણ વિકલ્પ ચાલે. ત્યારબાદ 5 ચમચી જીરું, 1 ચમચી અડદની દાળ, 8 થી 10 પાન લીલા પાન, સૂકા પાન ગમે, લીમડાના પાન. ત્યારબાદ 4-3 ચાર રવિંગ, બાદિયાળના ફૂલની કટકીઓ 2-3 રાખવાની, એ પણ વઘારમાં મૂકી શકાય છે. હિંગની ચપટી સાથે 2 થી 3 ચમચી લાલ મરચું પાવડર, 3 ચમચી ધાણા જીરા પાવડર, પ્રમાણસર હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું. કોઈ જરા સખાર ખાતું હોય છે અને કોઈને થોડું નિમક ઓછું જોઈએ તો એ પ્રમાણે બધું તૈયાર રાખવું.
1: બરોબર.
2: હવે રીત બતાવું છું આનંદબેન.
1: જી.
2: ખાટી કણી બનાવવા માટે ગેસને ચાલુ કરી પેન ઉપર 100 ગ્રામ જેટલું તેલ વઘાર માટે મૂકો. હવે તેમાં અડદની દાળ છે એને 1 ચમચી નાખી અને ગુલાબી સાતડી લેવાની. ત્યારબાદ જીરું, સુકલ મરચા, લવિંગ, બાદિયાળના ફૂલની કટકીઓ, હિંગની ચપટી, લીમડાના પાન બધું જ નાખી અને એકદમ વઘાર આવી જાય એટલે જે આપણે ચોખાની કણીનો વાટકો લીધો છે માપનો,
1: બરોબર,
2: એટલું જ પાણી 1.5 વાટકા લેવાનું, નાનું મોટું માપ નહીં. હવે આ પાણી આપણે કરીએ વઘાર, પછી તેમાં મરચું, ધાણા જીરું લખાવ્યા મુજબ, પ્રમાણસર હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું અને પછી આંધણને ઉકળવા દેવાનું ઢાંકણ ઢાંકી. હવે જ્યારે આંધણ ખૂબ ઉકળી જાય એટલે એમાં ચોખાની કણી 2-3 પાણીએ ધોઈ અને એમાં ઓળી દેવાની.
1: બરોબર.
2: હવે

0: 15 20 મિનિટ મધ્યમ તાપે ચોખાની કણી ચડવા દેવાની અને ત્યારબાદ આપણને એમ લાગે કે હવે દાણો થોડો ગળતો જાય છે અને પાણી ઓછું થાય એટલે જે આપણે ખાટું દહીં લીધું હોય તો એ ખાટું દહીં એક વાટકો જીરીને અથવા તો દોઢ વાટકો છાશ હોય ખાટી છાશ અંદર ઉમેરી દેવી. ફરી થોડા ધીમા તાપે કણીને ચડવા દેવાની. ચમચેથી થોડું હલાવી દેવાનું હળવા હાથે અને ધીમા તાપે ચડે એટલે આપણને એમ થાય કે જયારે હવે થોડું પાણી સસડી ગયું છે ત્યારે લોઢી ઉપર જૂની લોઢી હોય ખાસ કરીને બેનો રાખવાની.
1: બરાબર.
0: એટલે જૂની લોઢીનો ઉપયોગ થાય અને નવી લોઢી બગડે નહીં. એટલે ગેસ ઉપર જૂની લોઢી મૂકીને બિલકુલ ધીમો તાપ કરી અને આપણા પેનને તેના પર રાખી દેવાનું.
1: બરાબર.
0: 10 મિનિટ થશે એટલે કણી એકદમ સરસ વિસમી જશે.
1: સરસ.
0: અને જો કોઈને સ્વાદ મુજબ કોથમીર ઝીણી અને મરચાંનો પસંદગી હોય તો એ પણ નાખી શકાય છે અને આપણી સ્વાદિષ્ટ કણી તૈયાર.
1: વાહ, ખૂબ સરસ.
0: અને કાનનબેન, એકાનું એક પણ એકામ છે કે આપણે બેનો સાતમ રહેતી હોય છે, ઠંડી સાતમ.
1: હા હા હા.
0: તો ફાગણ મહિનામાં ફૂલડા સાતમ આવે છે.
1: હા.
0: અને શ્રાવણ મહિનામાં નાની સાતમ અને મોટી સાતમ આવે. તો તમે આ ગરમ કણી તો ખાઈ શકો છો પણ એવા દિવસોમાં જો બેનોને બીજે દિવસે સવારે જમવામાં બપોરે આનો ઉપયોગ કરવો હોય તો તે જમવામાં પણ થેપલા પૂરી ને દહીં સાથે આ કણીનો
1: ઉપયોગ કરે છે
0: અને પાપડ સ્વાદ મુજબ જેને ભાવતો હોય ચોખાનો મગનો કે અડદનો ખાઈ શકે
1: છે. એટલે વાનગી તૈયાર છે. બહેનો છે એને એક સરસ હાથવગી વાનગી મળી હશે કે ચોખાની કણીમાંથી પણ આવી સરસ વાનગી છે એ તૈયાર કરી શકે. તો ઇન્દિરાબેન, હવે પછીની વાનગી કઈ છે?
0: હવે બીજી વાનગી બહેનોને તીખું ખાશે તો મીઠી વસ્તુ તો યાદ આવવાની છે.
1: જી.
0: અને આપણા સહિયર કાર્યક્રમમાં એકાએક આપણી સંસ્કૃતિ જે ભૂલાતી સંસ્કૃતિ છે
1: જી
0: એને ઉજાગર કરવાનો પ્રયત્ન બહુ સરસ બન્યો છે.
1: જી, થેન્ક યુ.
0: એટલે ભૂલાતી વાનગીઓ બહેનોને યાદ કરીને આપીએ એટલે આજની જે શુદ્ધ સાત્વિક અને પૌષ્ટિક ખોરાક મળે બાળકોને અને બહારના ખર્ચા પણ ન લાગે.
1: બરાબર.
0: તો બીજી મીઠાઈ છે સેવદર.
1: સેવ?
0: સેવદર.
1: સેવદર.
0: હા, દર.
1: દર.
0: સેવદર.
1: વાહ વાહ.
0: એટલે આ થોડો જાડો બને છે એટલે એને સેવદર કહેવામાં છે. આ વાનગી 20-25 દિવસ સુધી બગડતી નથી.
1: ઓહો.
0: અને બને છે એટલી સ્વાદિષ્ટ કે કાનનબેન આપણને અવારનવાર બનાવવાનું મન પણ થાય.
1: વાહ. એટલે કદાચ 20-25 દિવસ નથી બગડતી તો ક્યારેક આપણે બહારગામ જવું હોય તો પણ સાથે લઈ જઈ શકાય એવી વાનગી થાય. બરાબર ને? જી. તો કઈ સામગ્રી જોશે?
0: સામગ્રીમાં બેનો 2 વાટકી ચાલુ ઘઉંનો રોટલીનો લોટ લેવાનો, 2 વાટકા. 1 વાટકો કરકરો લોટ, ભાખરીનો હોય કે પછી દાપસીનો હોય તે પણ ચાલે. અને 1 વાટકો ચણાનો ઝીણો લોટ. 4 લોટ એક જ સરખું માપ લેવાનું. અને આ લોટ બનશે ને ત્યાં સુધી એક માપે 500 ગ્રામ લોટ થશે.
1: બરાબર.
0: એટલે બેનો એક વખત બનાવી જોઈએ થોડું માપ લઈને, પછી કુટુંબ આ 4-5 વ્યક્તિઓને થાય એટલી વાનગી છે. અને પછી વધારે માપ લેવું હોય તો કોઈ બી મોટું માપ લઈને એના પ્રમાણે ખાંડનું માપ લેવાનું. એટલે આમાં 500 ગ્રામ ખાંડ જોશે.
1: બરાબર.
0: 500-600 ગ્રામ ઘી લેવાનું. એક મોટું જાયફળ અને નાની ઇલાયચી, એટલે થોડી સુગંધિત આવે છે, એટલે ઇલચી પાવડર, 1 જાયફળ. આ બધાની વસ્તુ સાથે રાખવાની અને જાયફળ અને ઇલચીનો ભૂકો કરીને 1 વાટકીમાં રાખી દેવાનો. 4 લોટને ચારી અને 1 થાળામાં ભેગો કરો. ત્યારબાદ 1 કપ ઘીનું મોણ નાખવાનું ગરમ કરી અને 1 પેનમાં, તપેલીમાં કે પેનમાં કોઈમાં, 1 ગરમ પાણી 1 લોટો કરી લેવું. અને આ ગરમ પાણીથી થોડો થોડો લોટ બાંધી અને મુઠિયા નાના નાના વાળી દેવાના એટલે ઢીલા ન બને એ ખાસ જોવાનું.
1: બરાબર.
0: હવે આ તળેલા આ મુઠિયા છે એને એક ગેસ ઉપર 1 પેનમાં ઘી મૂકી અને ધીમા તાપે તળી દેવા. આમાં તેલ લે તો પણ ચાલે છે પણ તો પછી 150 ગ્રામ ઘી રાખવું પડશે. કોઈને સગવડતા ન હોય તો તે ટાઈમે 500 ગ્રામ તેલ પણ લઈ શકે.
1: બરાબર.
0: પછી ધીમે ધીમે તાંબે મુઠિયા બદામી કલરના તળી અને એ નીચે ઉતારી લેવા. પછી એના ટુકડા કરી મિક્સરમાં પીસી લેવાના અને આ મિશ્રણ જે છે ને કરકરું નહીં રહેવા દેવાનું, ઝીણું કરી દેવાનું.
1: બરાબર.
0: હવે એક ગેસ ઉપર 1 પેનમાં 500 ગ્રામ ખાંડનું જે માપ લીધું છે એમાં 2 કપ જેવું પાણી તપેલીમાં નાખી અને ખાંડ ઉમેરવી અને મધ્યમ તાપે ચાસણી લેતું જવાનું. ચાસણી નવાનવા જોવાનું, શરૂઆતમાં પાણી જેવી કે 2 તારી 3 તારી એવી નથી દેવાની.
1: અચ્છા.
0: ચાસણી જયારે આપણે ટીપું નાખીએ અને સાકર જામે એટલે એ સાકર જામેલી ચાસણીમાં આપણો ભૂકો જે બનાવેલો છે એમાં નાખી દેવાનો અને એ મિશ્રણને હલાવી અને જાયફળ ઇલચી પાવડર પણ ઉમેરી દેવાના.
1: બરાબર.
0: હવે જે આપણે તળવામાં ઘી લીધું હતું

0: એ ઘીને ઉપરથી આછરું થઈ જાય એટલે એમાં એક વાટકો ઘી ઉમેરી દેવું આ મિશ્રણમાં જ.
1: બરાબર.
0: ખૂબ સરસ ચલાવી નીચે ઉતારી અને એક નાની એવી ચોકી, કારણ કે 500 ગ્રામ છે એટલે કઈ બહુ મોટું વાસણ ના જોઈએ.
1: બરાબર.
0: અને એને પાછો દર કરવો છે અને કા નાની થાળી કે નાની ચોકીમાં ઘી લગાવી અને આ મિશ્રણને પાથરી એકદમ સમથળ અને વાટકેથી ખૂબ દાબી દેવાનું અને આમાં થોડું ઠંડુ થાય પછી પીસ કરવાના.
1: અચ્છા.
0: અને પીસ કરી અને પછી ઠંડા થાય એટલે એ ટાઈટમાં
1: મૂકી દેવાની
0: અને આપણી વાનગી સેવદર તૈયાર છે.
1: વાહ. ઇન્દિરાબેન, આ સાંભળતા મને એક પ્રશ્ન એ થાય કે ચાસણીમાં આપણે દળ નાખીએ પછી કેટલો વખત રાખી મૂકવું પડે એને?
0: ચાસણી તો જયારે આપણું પતાસું થાય ને ખાંડમાં તૈયાર જેમાં આપણું મિશ્રણ લોટનું નાખવાનું
1: પછી
0: ઘી હલાવી લઈએ અને ઘી નાખી દેવાનું એટલે થોડુંક ઢીલું થશે.
1: બરાબર.
0: અને એ ઘી તમે વધારે પણ નાખી શકો અને નીચે ચોકીમાં કે થાળીમાં લગાવી અને પછી આ મિશ્રણ પાથરી દેવાનું.
1: તરત જ પાથરી દેવાનું?
0: હા, તરત જ. અને સેવદર છે એ દર થઈ જ જશે. વાટકેથી થાબડી દેવાનો અને પછી થોડો ઠંડો થાય એટલે પીસ કરવાનો, નહીં તો થોડુંક ઉપડી જાય. એટલે આ સાતમ આઠમ ઉપર પણ આ વાનગી ફાફડા ને હા ગાંઠિયા સાથે બહુ
1: સરસ લાગે છે. અને તમે કહ્યું એ પ્રમાણે કે ઘણા લાંબા સમય સુધી એ સાચવી શકાય છે, તો ઘરે મહેમાનો આવવાના હોય ને આપણે બનાવીને રાખી દીધી હોય તો પણ ચાલે, એક સરસ વાનગી આપણને મળી જાય. વાહ, ખૂબ સરસ. ઇન્દિરાબેન, તમે અહીંયા આવ્યા છો તો હવે અમને એ પણ પૂછવાનું મન થાય કે તમે બહુ જૂના શ્રોતા છો અમારા, નિયમિત શ્રોતા અને નિયમિત પત્ર મિત્ર એવું કહીએ તો ચાલે. લગભગ ક્યારથી આકાશવાણી રાજકોટ સાથે તમારો સંબંધ બંધાયો કંઈ યાદ ખરું?
0: અમારે જો કે હું બિલકુલ નાની હતી, 7-8 વર્ષની, ત્યાંથી કન્ટિન્યુ રેડિયો તો સાંભળતી જ. અને અમે ખાસ રેડિયો મિત્ર એટલા માટે છીએ કે કોઈ પણ કાર્યક્રમ સવારના 6 વાગે હોય, ચાલુ થાય આપણો ન્યૂઝથી,
1: બરાબર,
0: તો ત્યાંથી તે રાતના ન્યૂઝ પૂરા થાય ત્યાં સુધી
1: મળવાનો. ખૂબ સરસ. એટલે એક સાથીદારના સ્વરૂપમાં રેડિયો અને આકાશવાણી રાજકોટ છે. બરોબર.
0: બરોબર છે. અને ફોનિંગ જેવા કાર્યક્રમ આવતા હોય રાતના 10-11 તો ટેરેસ ઉપર જઈને શાંતિથી અને મજા માણવાની, એકલતા લાગતી જ નથી.
1: હા, એ વાત સાચી. એટલે રેડિયો જો આપણી સાથે હોય ને તો આપણને ક્યાંય પણ, ભલે ઘરમાં જ નહીં પણ ઘરની બહાર પણ આપણે રેડિયો લઈ જઈ શકીએ, તો ત્યાં પણ આપણને ક્યાંય એકલતા છે એ લાગે નહીં.
0: આના દ્વારા રેડિયો મિત્રો પણ ઘણા મળ્યા છે.
1: જી, ખૂબ સરસ. તો ઇન્દિરાબેન, આગળ વધીએ અને નવી વાનગીની વાત કરીએ. હવેની વાનગી કઈ છે?
0: હવે આપણી વાનગી છે તન્મન્યુ.
1: અરે, તમે બધા નામ કઈક અલગ અલગ ગોત્યા રહ્યા છો વાનગી.
0: અને બેનોને ખૂબ મજા આવે ને. સામગ્રીમાં એક વાટકો બાજરાનો લોટ, ચાલુ આપણે રોટલાનો હોય એ જ લેવાનો, 1/2 ચમચી પાપડીઓ ખારો એટલે ખાવાનો સોડા, સ્વાદ પ્રમાણે મીઠું, 4-5 તીખા મરચા અને મોરા મરચા સાથે ગમે ચાર છે અને 1 ટુકડો આદુ.
1: બરોબર.
0: હવે બનાવવાની રીત, તપેલીમાં જે વાટકાનો લોટ લીધો છે એટલું જ પાણી લેવાનું.
1: અચ્છા.
0: અને એને પાણી ગરમ કરવાનું, પાણી ઉકળે એટલે તેમાં પાપડીઓ ખારો, પ્રમાણસર મીઠું અને ચપટી જીરું હાથમાં મસળી અને એમાં નાખવાનું.
1: બરાબર.
0: અને ઉકળવાનું ચાલુ થાય એટલે પછી તેમાં લોટને આપણે ઓરી દેવાનો અને મરચું ને જે આદુનો પેસ્ટ છે એ પણ એમાં નાખી દેવાનો, 2-4 ખાડા પાડીને ઢાંકણી ઢાંકી અને થોડી વાર મધ્યમ તાપે રેવા દેવાનું.
1: બરાબર.
0: હવે એમ થાય કે ખાડામાં પાણી નથી દેખાતું એટલે ચમચો કે વેલણ દ્વારા લોટને હલાવી દેવાનો. હવે બેનો જો થોડી વાર પાછું ધીમા તાપે કે લોઢી ઉપર રાખીને અતનમનિયાને ચડવા દેવાનું. હવે એમ થાય કે બરોબર થઈ ગયું છે એ જોઈ લેવાનું અને ત્યારબાદ 2 ચમચી કે 3 ચમચી તેલમાં બાઉલમાં મૂકી અને તનમનિયાને કાઢી લેશો અને ગરમા ગરમ બાળકોને પીશો.
1: વાહ.
0: અને કદાચ વધે કોઈ થોડું ઘણું તો એમાંથી પાપડ બનાવી શકાય છે.
1: અચ્છા. એટલે પાપડ બનાવવા માટે ખાસ ધારો કે ઉપયોગ કરવો હોય તો પણ એવું થઈ શકે ને?
0: બંને થઈ શકે.
1: વાહ. એટલે બાજરાના લોટના પાપડ એ પહેલી વખત સાંભળવા મળે.
0: હા, તો એ પણ મળે બહુ અને નરવા છે પાછા.
1: હા, પણ બહુ સરસ વાનગી છે અને એકદમ ઝડપથી તૈયાર થઈ જતી વાનગી.
0: હા, અને ભાવે છે પણ એવી.
1: હા, અને બાળકો પેલા બહારના પેકેટ ફૂડ ખાય અથવા પેલું રેડી ટુ કુક ને રેડી ટુ ઈટ જે આવે છે પેકેટ બધા, તો એ ખાય એના કરતા ઘરમાંથી જ આપણે આવો સરસ ખોરાક તૈયાર કરીને આપીએ તો એનાથી એમને પણ ફાયદો થાય છે.
0: અને કાનનબેન, આજકાલ છે ને જંક ફૂડ માટે બહુ બધા ડોક્ટર લોકો પણ એમ કે છે તમારા બાળકોને ખરેખર ઝેર જ છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે. અમારા બાળકો પણ ખાય છે, પણ હવે બિલકુલ ઓછું કરતા જાય છે અમે પણ.
1: હા, પણ બાળકોને સાથે સમજાવટથી કામ લેવું પડે, આપણે એને વિકલ્પો આપવા પડે તો એમાંથી

0: દૂર થાય ના જેવું છે.
1: અને આ ફૂરતી પાછું બોડી વધે છે બાળકોનું, અને આનાથી કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ
0: નથી થતી. વાત સાચી છે. એટલે પૌષ્ટિક ખોરાક છે અને એનાથી એ લોકોની જે તંદુરસ્તી છે એને કોઈ નુકસાન નથી થતું એ આપણે જોઈ શકીએ
1: છીએ.
0: જળવાઈ રહે છે. વાહ, ખુબ સરસ. અને હવે આવી તીખી વાનગી પછી હવે કઈ વાનગી તમે?
1: ફરી એક મીઠી વાનગી.
0: વાહ,
1: અંતરદારી. તો આના માટે સામગ્રી જોઈશે. એક વાટકો ઓરમાનું ફાળા હોય નથી, ઝીણા ફાળા જોશે.
0: અચ્છા.
1: એટલે જો ઓરમાના ફાળા ઘરમાં પડ્યા હોય તો તેને મિક્સરમાં પીસી લેવાના થોડા.
0: અચ્છા.
1: બે આટા. એટલે ઝીણી કણી પડી, તલ જેવડી કણી પડવી જોઈએ.
0: બરોબર.
1: અને પછી ચારી અને એ કણી આપણે એક વાટકો ભરીને લેવાની. એ જેટલી કણી લીધી છે એટલો જ ગોળ લેવાનો, પણ થોડો ઓછેરો ખમણી લેવાનો, થોડોક ચપુથી છીણીને રાખવાનો તૈયાર.
0: બરોબર.
1: એક જાયફળ, 250 ગ્રામ ઘી, અને ત્યારબાદ 1 ચમચી વરિયાળી પાવડર, અને 25 ગ્રામ જેવું ટોપરાનું ઝીણું ખમણ, નાયલોન ખમણ.
0: બરોબર.
1: હવે બનાવવાની રીત જોઈએ. જે ફાળા છે તરધારીના એને એક થાળામાં લઈ અને 50 ગ્રામ જેવું ઘી નાખી અને મોણ આપી દેવાનું, અને ત્યારબાદ ગેસ ચાલુ કરી અને નોનસ્ટીકમાં કે કોઈ બી તમે જાડુ લોયું હોય એમાં ફાળાને થોડા બદામી કલરના ઘી મૂકીને શેકી દેવા.
0: બરોબર.
1: કે એકાદા કપ જેટલું ઘી નાખવાનું.
0: એટલે મોણ પણ આપવાનું,
1: મોણ થોડું આપવાનું,
0: અને ઘી મૂકીને શેકવાનું.
1: એકાદા કપ જેટલું, બહુ લસબસતા નહીં પણ થોડા કોરા કોરા. ફાળા શેકાઈ જાય એટલે ગોળ છે આપણે લીધેલો ઝીણો ખમણ, સેજ જ ઓછેરો લેવાનો કણીથી, અને એને અંદર 3 થી 3.5 ગણું પાણી નાખવાનું ગોળમાં.
0: અચ્છા.
1: અને ત્યારબાદ પાણી થઈ જાય ગોળનું એટલે એને ગાળી કરી અને એક તપેલામાં ગેસ ઉપર મૂકવાનું. પછી પાણી આંધણ ઉકળે એટલે જે આપણી કણી છે તરધારીની એમાં ઓળી દેવાની.
0: અચ્છા.
1: અને ઢાંકણું ઢાંકી મધ્યમ તાપે એને ચડવા દેવાનું આ મિશ્રણ. ચમચાથી થોડું હલાવી દેવાનું, એક સરખું થઈ જાય એમ. 15 થી 20 મિનિટ સુધી ચડશે એટલે દાણો થોડો ગળેલો લાગશે. જો ન ગળ્યો તો ફરી ચડવા દેવાનો. અને ત્યારબાદ આપણે જે વધુ ઘી છે આપણી પાસે 150-200 ગ્રામ જેવું, એ ઘી એમાં ઉમેરી દેવાનું.
0: અચ્છા.
1: પછી તપેલામાં છે જાંટો ફેરવી ઘીનો અને ફરી પાછા આપણે ધીમા તાપે તરધારીને ચડવા દેવાની. હવે થોડી વાર ચડશે એટલે આપણને ઘી જયારે છૂટું પડવા માંડે અને ગોળનું પાણી શોષાઈ જાય એટલે ફરી એક લોઢી લઈ ગરમ લોઢી ઉપર આ તપેલું રાખી દેવાનું.
0: બરોબર.
1: અને એનાથી શું ફાયદો થાય છે કે કોઈ વસ્તુ બેસતી નથી.
0: હા, બરોબર.
1: અને તાપ પણ ખોટો બગડતો નથી,
0: બગડે.
1: અને બિલકુલ ધીમા તાપે આપણે ડાબી બાજુ એનું ગેસનું બટન કરી અને બિલકુલ ધીમો તાપ અને 10-15 મિનિટ ચડે એટલે પાછી આ તરધારી એકદમ વિસમી જશે અને ઘી બિલકુલ છૂટું પડશે. એમાં જાયફળ પાવડર ઉમેરી દો અને એક થોડા હળવા હાથે હલાવી લો. હવે આ જે મિશ્રણ છે એને અંદાજ થાય કે ચડી ગયું છે, વિસમી ગઈ છે તરધારી એટલે એક થાળી, મોટા થાળામાં તો આપણે નાખી દઈશું. આના પીસીસ છે એ બહુ જાડા નહીં, માપે મધ્યમ રાખવાના, પાતળા એના ને જાડાય નહીં. અને પછી આ મિશ્રણને એક વાટકાથી પાથરી દેવાનું સરસ એક સરખું.
0: બરોબર.
1: અને થોડું ઠંડુ થાય એટલે એના પીસીસ કરી દેવાના.
0: બરોબર.
1: અને મહેમાન આવે અને કોઈ બનાવ્યું હોય ને તમે તાત્કાલિક કરો તો એ પણ 1/2 કલાકમાં બહારથી કોઈ જે તે આઈટમ લાવી નથી પડતી.
0: હા, બરોબર છે.
1: અને આપણે આપણા ગુજરાતી ફૂડ તો એકદમ પરફેક્ટ ફૂડ છે. દાળ ભાત શાક તરધારી પીસી
0: શકાય છે.
1: બાળકોને તમે દો એટલે ગોળમાંથી આયર્ન મળે.
0: હા, ચોક્કસ.
1: અને બાળકો આમ નથી ખાતા અત્યાર તો આ વાનગી દ્વારા એને.
0: હા, અને ખાંડનું પ્રમાણ આપણે ત્યાં વધી ગયું છે એને બદલે આપણે ગોળમાં કોઈ વાનગી બનાવીએ તો એ વધારે સારું
1: ખાશે.
0: અને હવે પછીની વાનગી છે,
1: હવે કાનંદી હવેની જે વાનગી છે ને ઝારની છે.
0: હા,
1: અને એનું ઠુમરિયું બને છે.
0: હા,
1: તો સામગ્રી લઈએ આપણે. એક મોટો વાટકો ઝારનો લેવાનો, સાથે પ્રમાણસર મીઠું, ખાટું દહીં અથવા તો ખાટી 1.5 વાટકા છાશ.
0: બરોબર.
1: હવે આ ઝાર છે ને 2-3 પાણીએ ધોઈ અને એને તડકે સૂકવી દેવાની.
0: ઇન્દિરાબેન, વચ્ચે એક જ મિનિટ અટકાવું. ઝાર 2 કઈક પ્રકારની આવતી હોય,
1: સફેદ ઝાર.
0: અચ્છા. હા, સફેદ ઝાર.
1: સફેદ ઝાર. આમ તો કોઈ પાસે કદાચ ન હોય ને લાલ જરાવે ને એને છે ને તો પણ વાંધો નહીં આવે.
0: બરોબર.
1: કારણ કે પોષણ તત્વ તો બધામાં સરખું જ હોય છે.
0: અચ્છા.
1: એટલે કદાચ ન મળે ને ક્યારેક ન હોય ને ખાવું જ હોય તો આ ઝાડ લાલ ઝાડ પણ ચાલે છે.
0: અચ્છા બરોબર.
1: પછી આ બે ત્રણ પાણી ઝાડ હોય ને તડકે સૂકી

0: દેવાની. એમ લાગે કે હવે આછેરી સુકાઈ ગઈ છે ને, આ મીન્સ એને થોડી જ ભીની છે, ત્યારે એનું એક સૂકા કપડામાં પોટલું વાળી દેવાનું.
1: એટલે આ સુકવવા માટે લગભગ દિવસ આખો દેવો પડશે?
0: ના, એક બધું નહીં, બે ત્રણ કલાકમાં થઈ જશે. તડકે સૂકે એટલે 1.5-2 કલાકમાં કેમ થઈ જ જાય.
1: બરોબર.
0: અને પછી થોડી ભીની હોય ને ત્યારે આપણે એક પોટલું વાળી લેવાનું એનું નાના કપડામાં, અને 15-20 મિનિટ રેવા દેવાની. અને પેલાના સમયમાં તો મેં ખાંડણીઓ અને સાંબેલું રાખતા.
1: હા,
0: તો એ આપણા પૂર્વજોની જ વાનગી છે.

0: લેવાની અને પેલાના સમયમાં તો મેં ખાંડણીઓ અને સામેલું રાખતા.
1: હા,
0: તો એ આપણા પૂર્વજોની જ વાનગી છે.
1: એટલે
0: અમારા સમયમાં તો અમારા દાદી સાસુ છે ને એ ખાંડણીઓનો જ ઉપયોગ કરતા.
1: બરોબર.
0: પણ હવેના બહેનોને મિક્સર મળી ગયું છે,
1: એટલે કદાચ એવું બને કે નવી પેઢીએ ખાંડણીયું ને સાંભળેલું જોયા નહીં, નામે નહીં સાંભળ્યા હોય, એવું પણ બને.
0: જી, અમે તો બધું જોયું પણ છે.
1: અચ્છા, વાહ.
0: એટલે પછી આ જારને આપણે મિક્સરમાં બે આટા ફેરવી દેવાના, બહુ નહીં તો લોટ થઈ જશે. એટલે પછી સુપડામાં નાખી અને આ જારને ઉપણી દેવાની, એટલે ફોતરી ઉડી જાય ને એકદમ ચોખ્ખી જાર થઈ જશે, ચાનો દાણો ચોખ્ખો થઈ જશે. હવે એક પેનમાં કે તપેલામાં કોઈમાં 2 થી 3 ગણું પાણી મૂકવાનું, જેટલો વાટકાનું માપ થશે કણીનું એટલું જ પાણી લેવાનું.
1: બરોબર.
0: પછી એમાં પ્રમાણસર મીઠું નાખી દેવાનું. વાનગી બહુ સહેલી છે, પણ બેનો જયારે સાતમનું વ્રત રહીએ છે ને,
1: જી,
0: તો એમાં ઘણા બેનો ચોખા ન ખાતા હોય.
1: અચ્છા.
0: અને ચોખા ખાતા હોય તો ચોખા પાવાડકી નાખી શકાય છે આમાં, ચોખાની કણી.
1: અચ્છા.
0: પણ જે બેનો ચોખા ન ખાતી હોય એને બે દિવસે ભાત ખાવાનું મન થાય કે એવું એમ થાય કે કઈ ખાવું છે,
1: હા બરોબર,
0: તો આ વાનગીનો ઉપયોગ કરી શકે ને ગરમા ગરમ એ ખાઈ શકાય છે. પછી તપેલામાં પાણી ઉકળે આંધણ, એટલે એમાં જાર આપણે ધોઈ લીધો છે જ,
1: હા,
0: હવે એ કણકી ઓરી દેવાની અને ઢાંકણું ઢાંકી અને મધ્યમ તાપે ચડવા દેવાનું.
1: બરોબર.
0: કણી એમ થાય કે 15-20 મિનિટ પછી કણી જોવાની કે ચડી ગઈ છે, અધકતરી થોડી પણ, એટલે એમાં ખાટું દહીં ઝેરીને અથવા તો 1.5 વાટકા છાસ.
1: બરોબર.
0: એમાં નાખી આપણે મિશ્રણમાં પણ નાખીને હલાવ્યાનો હળવા હાથે, કારણ કે કણી તૂટવી ન જોઈએ.
1: હા.
0: અને આની સાથે તમે ચોખા ખાતા હો ને બાધા ન હોય તો ચોખાની કણી પણ ઉમેરી શકો છો કરતી વખતે.
1: બરોબર.
0: એટલે બંને ચાલે છે. પછી એમ થાય કે હવે મિશ્રણ ચડવાયું છે ને છાસ ને બધું સપ્રમાણ ચડી ગયું છે, ત્યારે લોટી પર પાછું આપ મિશ્રણને મૂકી દેવું અને બિલકુલ ધીમા તાપે 10-15 મિનિટ 20 મિનિટ જ્યાં સુધી પાણીનો ભાગ કે છાસનો ભાગ ન દેખાય ત્યાં સુધી ને ચડવા દેવાનો. અને જે આપણને લાગે કે ભાઈ આ વિસમી ગયું છે એટલે પછી ગરમા ગરમ આ કોઈ બી શાક સાથે ખાઈ શકાય છે. હવે જે બેનોને બીજે દિવસે ખાવું હોય તો એ છાસને દહીંનો ઉપયોગ કર્યો છે એટલે બીજે દિવસે બપોર સુધી બગડતું જ નથી. અને આ વાનગી બીજે દિવસે કોઈ મનગમતા શાક ઠંડુ કરી રાખ્યું હોય, ચણાનું છે કે બટેટાનું જે ભાવતું હોય, અને ગરમ ગરમ તમે કોઈ બી શાક સાથે ખાવ તો આ ઠુમરી બહુ સરસ લાગે છે.
1: આ બધી વાનગીઓ છે ને કદાચ એવી છે કે અત્યારે આપણે જોઈએ છીએ કે આપણા સમાજમાં ડાયાબિટીસના દર્દીઓ વધી રહ્યા છે, તો ભાત ખાવાની ઘણા બધાને મનાઈ હોય છે અને આપણને ઓલી દાળ ભાત શાક રોટલી જમવાની ટેવ હોય ને તો ઘણાને ભાત ખાધા વિના સંતોષ નથી વળતો હતો, તો એ ભાતના વિકલ્પે આ બહુ સરસ રહે કે તમે રોજ ભાત ન ખાવ અને સમયાંતરે અથવા એકાંતરે દિવસે આવું ઠુમર્યું કે તનમન્યું કે એવું કઈક ખાઈ લ્યો તો પણ ચાલે ને, વાંધો ના આવે એમ. વાહ, ખુબ સરસ. તો આગળ વધીએ, બોલો કઈ વાનગી હવે તમે પીરસવાના છો?
0: આપણી છેલ્લી વાનગી છે
1: જી
0: ખાટા ચણા.
1: હા હા.
0: આપણે મોટા ભાગે ગમે ત્યાં જઈએ છીએ કે આપણે પોતાના ઘરમાં મોસ્ટ ઓફ જોવા મળે છે કે ચણાનું શાક કા સુકા ચણા કરવા મળે,
1: હા,
0: કોથમી મરચા છાંટીને સુકા વઘારીને કરે,
1: હા,
0: અને કા પછી થોડા રસાવાળા ચણા કરે.
1: બરોબર.
0: તો આ વાનગી છે અમારે આઈ સાતમ આઠમ માં બેનો સાતમ રહેતી હોય
1: જી,
0: તો રાતના ગરમ ગરમ ખાઈ શકે બાળકોને બધા, અને બીજે દિવસે પાછી રાખ્યું હોય તો બપોર સુધી કે સાંજ સુધી નથી બગડતા ખાટા ચણા. એટલે એટલા સરસ ખાટા ચણા બને છે કે બેનો પછી હર વખતે આ જ બનાવશે, બટેટાને શાકને બિલકુલ.
1: હા, એમાં પણ વિકલ્પ મળશે એમ.
0: સામગ્રી
1: બરોબર,
0: 1 વાટકો સાદા ચણા, આપણા દેશી ચણા, નાના
1: દેશી ચણા,
0: મોટા કાબુલી
1: નહીં. હા.
0: 1 વાટકો ચણા, 1 વાટકો ખાટું દહીં અથવા તો 1.5 વાટકો 2 વાટકા ખાટી છાસ ને ઘાટી છાસ, 1 લસણનો ગાંઠિયો ફોલી લેવાનો, એટલે એમાંથી કડીઓ નીકળે એ વઘારમાં કામ આવે, અને લસણ વાળું મરચું, લસણ ખાતા હોય ને એને વધારે સ્વાદિષ્ટ લાગે છે.
1: બરોબર.
0: અને આમ બાળકોને બધું લસણ હિસાબે બધું તત્વ સારું મળે છે.
1: બરોબર.
0: ન ખાતા હોય તો ન નાખે, પણ મોટે ભાગે એમ કે આમાં વધારે આ સારું લાગે. આમાં મરચાનો ઉપયોગ થોડોક વધારે કરવાનો, એટલે થોડું તીખું હોય તો વધારે સારું લાગે છે. એટલે 3 થી 3.5 ચમચી મરચા પાવડર, ધાણા જીરું, સુકલ જીરું,
1: બરાબર,
0: પ્રમાણસર મીઠું ને હળદર, અને તેલ લેવાનું 300 ગ્રામ જેવું, 250-300 ગ્રામ તેલ, અને થોડું કદાચ આપણે આજના સમયમાં ન ખાતા હોય કોઈ,
1: હા, તો ઓછું
0: પણ ખાઈ શકાય. ડોક્ટરની મનાઈ હોય કે ભાઈ તેલ ઓછું ખાવાનું, તો થોડું ઓછું નાખી શકાય. બાકી આમ વાટકો ચોણા કરીએ ફૂલ 250 350 300 ગ્રામનો, તો સામે

0: અઢીસો ગ્રામ જેવું તેલ જોઈએ છે.
1: અચ્છા,
0: હવે બનાવવાની રીત બતાવું છું.
1: હમ,
0: ચણાને સવારથી પલાળી દેવાના. આપણે બનાવવા ત્યારે રાતથી પલાળી કે સવારે પલાળીએ, બપોરે બનાવીએ ત્યારે કુકરમાં મૂકતી વખતે બે ત્રણ પાણી ધોઈ ચણાને
1: બરાબર
0: અને બાફવા મૂકવાના એક તપેલીમાં. અને આમાં છે ને વિસળ થોડી પ્રમાણમાં વધારે વગાડવાની, પાંચ છ વિસળ ચણા. ધીમો તાપે ખૂબ વાર રાખવાનું એટલે ચણા એકદમ
1: બફાઈ જાય,
0: એટલે કદાચ ઘણા લોકો ખાઈ શકે. પ્રોબ્લેમ દાંતનો હોય તો એ લોકો ચણા પોચા થાય તો ખાઈ શકે. ત્યારબાદ કુકર વિસમી જાય એટલે આપણે લસણની કળીઓ છે એના થોડાક ટુકડા કરીને રાખી દેવાના ઝીણા ઝીણા એક વાટકામાં, અને બીજી અડધા લસણની કળીઓને ખરેલમાં લાલ મરચું, જીરું અને ધાણા જીરું અને મીઠું નાખીને પીસી દેવાનું, ચટણી બનાવી દેવાની. હવે એક પેનમાં તેલ મૂકી અને ગરમ થાય એટલે જે જોઈતા પ્રમાણમાં તેલ મૂકી દેવાનું, જે વધારે ખાતા હોય થોડું વધારે મૂકે. અને તેલ આવી જાય, જીરું આપણે થોડુંક મૂકી દે દાણાને, જોવાનું કે આવી ગયું છે એટલે લસણની કળીઓમાં તેલમાં નાખી દેવાની. અને ત્યારબાદ આ બાફીના ચણા છે એ ચણામાં ચારી અને પછી આમાં વઘારમાં ઉમેરી દેવાના.
1: બરોબર.
0: ત્યારબાદ ધાણા જીરું, લાલ મરચું, હળદર, મીઠું અને બધું નાખી અને પાણી અડધો ગ્લાસ નાખી દેવાનું. થોડી વાર ચણાને પાણીમાં ચડવા દેવાના, કારણ કે આપણે જો પેલા જ ખાટી છાશ કે દહીં નાખી દેશું ને તો ચણા કડક થઈ જશે. હવે થોડી વાર ખદખદે પાણીમાં એટલે પછી એમાં કા દહીં અથવા તો છાશ કોઈ બી વસ્તુ હોય તે ઉપયોગમાં લઈ શકાય. આમાં નાખી અને લસણ વાળું મરચું છે એ પણ પાણીમાં કાલવી અને ઉમેરી દેવાનું ચણામાં, અને ફરી ઢાંકણ ઢાંકી અને ચણા થવા દેવાના. ખૂબ વાર ચણા ખદખદી જાય અને એમ થાય કે હવે પ્રમાણસર રસો રહ્યો, આપણે રાખવો એટલો રાખી શકાય પણ વધારે પડતું પાણી નહીં રહેવા દેવાનું. ત્યારે કોથમીર ને મરચા જેના પસંદ હોય તો એમાં નાખી શકે છે અને પાછું થોડી વાર ચણવા દઈ અને ગેસ કરવાનો બંધ અને આપણા ખાટા ચણા તૈયાર.
1: વાહ. એટલે શાકની બદલે ઘણી વખત ઉનાળામાં જો આપણને શાક ન મળતું હોય તો એવા સમયે આપણે શાકની બદલે આવા ખાટા ચણાનો ઉપયોગ કરીએ તો એક સરસ આપણને વિકલ્પ છે શાકને મળી શકે. બહુ સરસ વાત. તો ઇન્દિરાબેન, તમે ખાટું, ખારું, ગળ્યું એમ અનેક પ્રકારના સ્વાદની સફર અમને કરાવી. બહેનોને ચોક્કસપણે આ સફર ગમી હશે અને એ લોકો એનો અમલ પણ કરશે એવી આપણે ઈચ્છા રાખીએ. કાર્યક્રમમાં હાજર રહી અને આવી સરસ વાનગીઓનો રસથાળ પીરસવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: આનંદીન, તમે પણ મને આ ચાન્સ આપ્યો
1: જી
0: આ સ્ટુડિયોમાં આવીને બહેનોને સહયોગ કાર્યક્રમમાં ભાગીદાર બનાવી તો હું ખૂબ જ આપનો આભાર માનું છું.
1: જી નમસ્કાર.

કીર્તિ મિશ્રાને આપ સાંભળી રહ્યા હતા. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બે દિવસીય બેઠક શરૂ. સીબીઆઈએ કથિત નીટ યુજી પેપર લીક કેસમાં ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે એનડીઆરએફે બે દાયકાના ટૂંકા ગાળામાં દેશના નાગરિકોનો વિશ્વાસ જીત્યો. અમેરિકા અને ચીને હરીફ નહીં પણ ભાગીદાર બનવાના સૂર સાથે ટ્રમ્પ જિનપિંગની બેઠક. કેન્દ્રએ ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો. અને શેરબજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સ 800 અંક ઉછળ્યો.

0: સમાચાર વિગતવાર. નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બે દિવસીય બેઠક ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર તેની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓ અને સભ્ય અને ભાગીદાર દેશોના પ્રતિનિધિમંડળોનો વડાઓ ભાગ લઈ રહ્યા છે. ભારતની અધ્યક્ષતામાં આ વર્ષની બેઠક સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉ વિકાસ માટે નિર્માણ થીમ પર આધારિત છે. આ થીમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માનવતા પ્રથમ અને લોક કેન્દ્રિત દ્રષ્ટિકોણથી પ્રેરિત છે. આ પ્રસંગે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે શાંતિ અને સુરક્ષા વૈશ્વિક વ્યવસ્થાના મૂળમાં છે. તેમણે ભાર મૂક્યો હતો કે તાજેતરના સંઘર્ષોએ સંવાદ અને રાજદ્વારિતાના મહત્વને વધુ પ્રકાશિત કર્યું છે. તેમણે ભાર મૂકતા જણાવ્યું કે જટિલ અને અનિશ્ચિત વિશ્વમાં સમાનતાની સિદ્ધાંતો અને સામાન્ય પરંતુ અલગ જવાબદારીઓને જાળવી રાખીને ચર્ચાઓ ટકાઉ વિકાસ તરફ દિશામાન થવી જોઈએ.
1: हमारी चर्चाओं का उद्देश्य ऐसा सतत विकास सुनिश्चित करना होना चाहिए जो समानता के सिद्धांतों तथा साझी लेकिन अलग अलग जिम्मेदारियों की भावना पर आधारित हो. तकनीकी प्रगति वैश्विक परिदृश्य को बदल रही है. इसका उपयोग सुशासन और समावेशी विकास के लिए प्रभावी रूप से किया जा सकता है. हाल के संघर्षों ने संवाद और कूटनीति के महत्व को और स्पष्ट किया है. आतंकवाद के खिलाफ सहयोग मजबूत करने पर सभी देशों की साझा सहमति है.
0: આ બેઠકમાં બ્રાઝિલ, ઈરાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, સંયુક્ત આરબ અમીરાતના વિદેશ રાજ્યમંત્રી અને દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રી રોનાલ્ડ લામુલા સહિત અન્ય લોકો હાજરી આપી રહ્યા છે. બેઠક દરમિયાન બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. શુક્રવારે અબુધાબીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સંયુક્ત આરબ અમીરાત યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાને મળશે ત્યારે ભારત અને યુએઈ તેમની મજબૂત ભાગીદારીને નવી ટોચે પહોંચાડશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના એક વર્ષ પછી થઈ રહી છે, જેમાં તાજેતરમાં આ વર્ષે જાન્યુઆરીમાં યુએઈના રાષ્ટ્રપતિની નવી દિલ્હીની મુલાકાતનો સમાવેશ થાય છે, જે છેલ્લા દાયકામાં શેખ મોહમ્મદની ભારતની પાંચમી યાત્રા હતી અને યુએઈના રાષ્ટ્રપતિ તરીકે તેમની ત્રીજી સત્તાવાર મુલાકાત હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ કથિત નીટ યુજી 2026 પેપર લીક કેસના સંદર્ભમાં ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ માંગીલાલ બિવાલ, દિનેશ બિવાલ, હરિયાણા નિવાસી યશ યાદવ અને માંગીલાલના પુત્ર વિકાસ તરીકે થઈ છે. ચારેયની ગઈકાલે જયપુરથી ધરપકડ કરવામાં આવી હતી અને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા અને વધુ પૂછપરછ માટે દિલ્હી ખસેડવામાં આવ્યા હતા. તપાસ અધિકારીઓ જણાવ્યા અનુસાર આરોપી યશ યાદવ અને વિકાસ અગાઉ રાજસ્થાનના સીકર જિલ્લામાં એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં સાથે અભ્યાસ કરતા હતા. સીબીઆઈ હવે કોચિંગ સંસ્થાઓ, વચેટિયાઓ, વિદ્યાર્થીઓ અને આરોપીઓ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ વચ્ચેની કડીની તપાસ કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફે બે દાયકાના ટૂંકા ગાળામાં દેશના 140 કરોડ નાગરિકોનો વિશ્વાસ જીત્યો છે. આજે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એનડીઆરએફના રાષ્ટ્રપતિ ધ્વજ સમારોહમાં શ્રી શાહે જણાવ્યું કે જ્યારે પણ દેશમાં ક્યાંય પણ આપત્તિ આવે છે અથવા કોઈ નિકટવર્તી આપત્તિનો સંકેત આપે છે ત્યારે એનડીઆરએફની હાજરી લોકોને સુરક્ષિત અનુભવ કરાવે છે. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રપતિ ધ્વજ પુરસ્કાર મેળવવો એ કોઈપણ સશસ્ત્ર દળ માટે ગર્વની વાત છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ આપત્તિઓ દરમિયાન એનડીઆરએફ, એસડીઆરએફ, પંચાયતો, રાજ્ય સંસ્થાઓ, એનસીસી, એનએસએસના અને હજારો આપદા મિત્રના પ્રયાસોની પ્રશંસા કરી છે.
2: एनडीआरएफ को राष्ट्रपति निशान का सम्मान दिया गया वो हम सब के लिए गौरव और प्रतिष्ठा की बात. ये सम्मान एनडीआरएफ के समस्त बल के सेवा, साहस, शौर्य और समर्पण के संचित गुणों का सम्मान है. 20 साल के कम अंतराल के अंदर आपदा बचाव के क्षेत्र में भारत को वैश्विक नक्शे पर रखने का काम एनडीएमए और एनडीआरएफ ने किया है.
0: શ્રી શાહે જણાવ્યું હતું કે જ્યારે પણ એનડીઆરએફના કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરી માટે

0: વિશ્વમાં ગમે ત્યાં મુસાફરી કરે છે ત્યારે તેમને હંમેશા લોકોનો પ્રેમ અને વિશ્વાસ મળે છે. શ્રી શાહે કહ્યું કે એનડીઆરએફના 20 વર્ષ ફક્ત 2 દાયકાની ભવ્ય સિદ્ધિઓનો સમયગાળો નથી, પરંતુ આ સમયગાળા દરમિયાન દળને તેના પ્રશંસનીય કાર્ય માટે રાષ્ટ્રપતિ તરફથી સન્માન પણ પ્રાપ્ત થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABDને ફોલો કરશો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી. તેમણે રાજ્યની ખેતીની સમસ્યાઓ વિશે કેન્દ્રીય મંત્રીને માહિતગાર કર્યા હતા. શ્રી ચૌહાણે મુખ્યમંત્રીને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર પંજાબના ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, હાઇબ્રીડ ડાંગરના બીજના મુદ્દાની તપાસ કરવા અને રાજ્યમાં સરળ ખરીદી કામગીરી સુનિશ્ચિત કરવા એક વિશેષ સમિતિની રચના કરાશે. દરમિયાન શ્રી માને જણાવ્યું કે પંજાબ સરકાર હવે મકાઈ, કઠોળ, તેલીબિયા, સૂર્યમુખી અને બાજરી દ્વારા પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ચીની સમકક્ષ શી જિનપિંગે આજે ઈરાનમાં યુદ્ધ અને દ્વિપક્ષીય વ્યાપાર ઘર્ષણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અત્યાર સુધીની સૌથી મોટી ચર્ચા શરૂ કરી છે. ગઈકાલે રાત્રે બેઇજિંગ પહોંચેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની આજની પહેલી મુલાકાતમાં શી જિનપિંગે કહ્યું કે તેઓ તેમના સાથે લંબાણપૂર્વકની ચર્ચા કરવા આતુર છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકા અને ચીનનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. શી જિનપિંગે કહ્યું, અગાઉ ટ્રમ્પનું ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ અપેક્ષા રાખે છે કે 2026 એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ વર્ષ બનશે, જે ચીન અને અમેરિકા સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરશે. રશિયાએ સમગ્ર યુક્રેન પર મોટા પાયે ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો છે. રશિયાએ બુધવારે સવારથી મધ્યરાત્રિ બાદ સુધી સતત હુમલા કરીને તબાહી મચાવી દીધી. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા અને 80થી વધુ નાગરિકો ઘાયલ થયા. રાજધાની કીવમાં રશિયાના હુમલાથી એક રહેણાંક ઇમારત ધરાશયી થઈ ગઈ. આ ઇમારતના કાટમાળ નીચે દટાયેલા 10 લોકોને બચાવવામાં આવ્યા. એક વ્યક્તિનું મોત થયું અને 16 અન્ય ઘાયલ થયા. સરકારે તાત્કાલિક અસરથી સપ્ટેમ્બર 2026 અથવા આગામી આદેશો સુધી વિવિધ પ્રકારની ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વિદેશ વ્યાપાર મહાનિદેશાલયના સત્તાવાર જાહેરાત મુજબ ખાંડની નિકાસ નીતિમાં સુધારો કરાયો છે. આ પ્રતિબંધ યુરોપિયન યુનિયન, ઇયુ અને અમેરિકાને CXL અને TRQ ક્વોટા એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ AAS અને અન્ય દેશોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવાના શિપમેન્ટ હેઠળ નિકાસ કરવામાં આવતી ખાંડ પર લાગુ પડશે નહીં. નવી જાહેરાત હેઠળ પહેલાથી જ ઉપલબ્ધ જથ્થાને પણ મુક્તિ આપવામાં આવી છે. ભારતીય શેરબજાર હાલમાં 800થી વધુ અંકોના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું છે. ચીનમાં ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત સહિતના મુદ્દાને શેરબજારે હકારાત્મક સ્વરૂપે લેતા મોટાભાગના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં પણ 260 કરતાં વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. અને IPL ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસીય બેઠક શરૂ. CBIએ કથિત નીટ UG પેપર લીક કેસમાં 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે NDRFએ 2 દાયકાના ટૂંકા ગાળામાં દેશના નાગરિકોનો વિશ્વાસ જીત્યો. અમેરિકા અને ચીને હરીફ નહીં પણ ભાગીદાર બનવાના સૂર સાથે ટ્રમ્પ જિનપિંગની બેઠક. કેન્દ્રએ ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો. અને શેરબજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સ 800 અંક ઉછાળો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કઈ અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધન સંમેલન 2026ના પૂર્વ કાર્યક્રમનો આજે સાસણ ગીર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા સહભાગી થયા. સિંહ સંરક્ષણ અંગેના આ કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધતા શ્રી પટેલે જણાવ્યું, સિંહ સંરક્ષણને પ્રાથમિકતા અને વન વિભાગની શ્રેષ્ઠ નીતિઓના પરિણામે સિંહોની વસ્તી અને વિચરણ વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, વન્ય પ્રાણીઓના જતન માટે ગુજરાતનું સિંહ સંવર્ધનનું ઉત્કૃષ્ટ રોલ મોડલ વિશ્વ સમક્ષ મુકાશે. તેમણે ઉમેર્યું, મોટી બિલાડી સંવર્ગની 7 પ્રજાતિમાંથી 5 પ્રજાતિનું ભારતમાં અસ્તિત્વ એ દેશનું ગૌરવ છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધન સંમેલન જૂન 2026માં નવી દિલ્હીમાં યોજાશે, જેના પૂર્વાર્ધ રૂપે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરા માટે મળેલી ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો આજે બીજો દિવસ છે. તેમાં રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, બોટાદ સહિતના જિલ્લાઓ અને વડોદરા જિલ્લાઓની કેટલીક સંસ્થાઓ સંદર્ભે ચર્ચા થશે. મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ, જ્યારે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત

0: બેઠકમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષના નામો નક્કી થશે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ધોરી માર્ગ પર ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત થયા અને 10 વ્યક્તિને ઇજા થઈ છે. ચોટીલા રાજકોટ ધોરી માર્ગ પર સાંગાણી ગામ પાસે રાતના સમયે ડામર ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું ત્યારે ટેન્કરનું ટાયર ફાટતા પાછળ આવતી બસ ટેન્કર સાથે અથડાઈ હતી, જેને કારણે શોર્ટ સર્કિટ થતાં બસમાં આગ લાગી હતી. ઘટના અંગે નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ વધુ માહિતી આપી.
1: આજે મોડી રાત્રે 1:30 વાગે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતો ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે ચારે ચાર લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમમાં લઈ જવામાં આવેલ.
0: સુરતમાં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પ્રદર્શનમાં આદિવાસી હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોના 25 સ્ટોલ્સ પર 5 દિવસમાં 5,31,000 થી વધુનું વેચાણ કરવામાં આવ્યું, જેની આવક આદિવાસી હસ્તકલાકારોને કોઈપણ પ્રકારના ખર્ચ વિના સીધી પ્રાપ્ત થઈ હતી. આ સ્ટોલમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કુશળ આદિવાસી હસ્તકલાકારો દ્વારા બનાવવામાં આવેલા બાંબુ હસ્તકલા, લાકડાના આર્ટિફેક્ટ્સ, પરંપરાગત આભૂષણો, હેન્ડલૂમ વસ્ત્રો, શુદ્ધ વનૌષધિઓ અને પ્રાકૃતિક ખાદ્ય વાનગીઓ મુખ્ય આકર્ષણ રહ્યા હતા. આ ઉપરાંત અહીં કુલ 38 આદિવાસી હસ્તકલાકારોને પણ સહભાગી થવાની તક મળી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1,000 જેટલા આદિવાસી પરિવારો રસોઈ ગેસની બાબતમાં આત્મનિર્ભર બની રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત મુજબ અત્યાર સુધીમાં 665 જેટલા બાયોગેસ પ્લાન્ટ સ્થપાઈ ચૂક્યા છે અને બાકીના પ્લાન્ટ નાખવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. આ યોજના નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં અમલમાં છે. ગરૂડેશ્વર તાલુકા પંચાયત દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ યોજનાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મોનિટરિંગ થઈ રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે આજે મેટ્રો દ્વારા મુસાફરી કરી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુધી જવા માટે આજે તેમણે જાહેર પરિવહન વ્યવસ્થા તરીકે મેટ્રોનો ઉપયોગ કર્યો. આ પ્રસંગે તેમણે નાગરિકો સાથે સંવાદ કર્યો હતો તેમજ પર્યાવરણ મિત્ર અને સુવિધાસભર જાહેર પરિવહન અપનાવવા માટે પ્રેરણા આપી હતી. મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસના પગલે નવસારીના ચીખલી તાલુકામાં પોલ્ટ્રી ફાર્મમાં સર્વે હાથ ધરાયો છે. સાવચેતીના પગલારૂપે ચીખલી તાલુકામાં બર્ડ ફ્લૂનું સંક્રમણ ન ફેલાય તે માટે તાલુકામાં અંદાજે 140 પોલ્ટ્રી ફાર્મના માલિકો સંચાલકોને જરૂરી તકેદારી રાખવા માટે પશુપાલન અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું છે. પશુપાલન વિભાગે પણ માર્ગદર્શિકા જાહેર કરી છે. મહીસાગર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર સીવી લટાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ. તેમાં જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા, ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વિવિધ મહત્વપૂર્ણ એજન્ડાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરી જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે પેન્શનર માટે હયાતીની ખરાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સુવિધાજનક બનાવી છે. ત્યારે મહેસાણા જિલ્લાના અંદાજે 16,336 પેન્શનરને 31 જુલાઈ સુધી પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક દ્વારા ઘેર બેઠા નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવી અપાશે. આ ઝુંબેશમાં જિલ્લાની 53 સબ પોસ્ટ ઓફિસ અને 256 બ્રાન્ચ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કાર્યરત રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે સુરેશ ત્રિવેદી. ભાવનગર જિલ્લાના જળાશયોમાં ટકાવારીની દ્રષ્ટિએ આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જળનો સંગ્રહ થયેલો છે. આ વર્ષે ભાવનગર જિલ્લામાં ચોમાસામાં 100% વધુ વરસાદ વરસી ગયા બાદ હવે જ્યારે ઉનાળાનો મધ્ય ભાગ આવી ગયો છે, ત્યારે વૈશાખ માસ અને મે માસની 10 તારીખ સુધીમાં ભાવનગર જિલ્લાના જળાશયોમાં ટકાવારીની દ્રષ્ટિએ આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જળનો

સંગ્રહ થયેલો છે. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ પાણીનો સંગ્રહ શેત્રુંજી ડેમમાં થયેલો છે. સૌરાષ્ટ્રના આ સૌથી વિશાળ ડેમમાં 57.71% જળના જથ્થાનો સંગ્રહ થયેલો છે. આ ડેમમાં કુલ જળ સંગ્રહ ક્ષમતા 341.45 મિલિયન ક્યુબિક મીટર છે અને તેની સામે હાલ 194.92 મિલિયન ક્યુબિક મીટર પાણીનો ડેમમાં સંગ્રહ થયેલો છે. હાલ ભાવનગરમાં પાણીનો પોકાર જાગ્યો છે. તેનું મુખ્ય કારણ આગોતરા આયોજનનો અભાવ છે. આના કારણે હાલ શહેર અને તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ પાણી વિતરણના પ્રશ્નો સર્જાયા છે. શ્રી અંધ અભ્યુદય મંડળના 66મા વાર્ષિક અધિવેશનનો પ્રારંભ પ્રકાશભાઈ બોસમિયા અને ગિરીશભાઈ શેઠના હસ્તે દીપ પ્રાગટ્ય કરી નવજવાન સિંધી સેવા મંડળ હોલ ભાવનગર ખાતે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના આરંભે શ્લોકગાન અંકિતાબેન ચૌહાણે કર્યું હતું, જ્યારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત મંડળના માનદ મંત્રી બાબુભાઈ ગોહિલે કર્યું હતું. આ પ્રસંગે જુદી જુદી કોલેજમાં સંગીત વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસ કરતા 21 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ તેમજ તાજેતરમાં ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થનાર એક કુમાર અને એક કન્યાને આપવામાં આવતો સ્વર્ગસ્થ શાંતિલાલ રૂગનાથ ઓઝા મેમોરિયલ એવોર્ડ ભાવનગર શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થી રવિ બી ભરવાડ તેમજ સુરત અંધજન શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની રૂગસાર આઈ પિંજારીને એવોર્ડ અને 5,000 રૂપિયાનો ચેક ગિરીશભાઈ શેઠ અને પ્રકાશભાઈ બોસમિયાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. મુસાફરોને આધુનિક અને વધુ સુવિધાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનને હેરિટેજ સ્વરૂપ આપવા માટે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા સ્ટેશનના પુનર્વિકાસ કાર્યને ગતિ આપવામાં આવી રહી છે. આ કાર્ય મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી રહ્યું છે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું કે પુનર્વિકાસ કાર્યને કારણે ભાવનગર સ્ટેશન બિલ્ડિંગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલ અનારક્ષિત ટિકિટ કચેરી તેમજ આરક્ષણ કચેરીને તાત્કાલિક ધોરણે ટુ વ્હીલર પાર્કિંગ વિસ્તારની નજીક સ્થળાંતરિત કરવામાં આવી છે. 2006માં ભાવનગરના વાઘાવાડી રોડ પર બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ, શ્રીકૃષ્ણ ભગવાન, શ્રી રાધાજી, શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી શંકર પાર્વતીજી, શ્રી ગણેશજી અને શ્રી રામ સીતાજી, શ્રી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર ભાવનગરમાં જય જયકાર થઈ ગયો હતો. આજે આ સ્થળ ભાવનગરનું તીર્થધામ બની ચૂક્યું છે અને આપણે આ સ્થળની અક્ષરવાડી તરીકે ઓળખીએ છીએ. આ વર્ષે એટલે કે 2026માં આજ મંદિરને 20 વર્ષ પૂર્ણ થયા અને વૈશાખ વદ સાતમના એટલે કે 9 મે 2026ના દિવસે મંદિરનો 20મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ ગયો. વ્યક્તિના જીવનનું અંતિમ સ્થાન એટલે મોક્ષધામ તીર્થરાજ ભાવનગર પાસેના બગદાડાની બાજુમાં આવેલ મૂળ પર મોક્ષધામની અંદર ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓનો ધમધમાટ ચાલુ જ હોય છે. તે પૈકી ઉનાળુ વેકેશનના 35 દિવસ દરમિયાન મૂળ પર ગામની જ શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક ભગીરથ ગીરી ગોસાઈ દ્વારા શ્રી ભાવના ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ મૂળ પર ગામના અને અન્ય સૌ દાતાઓના યોગદાનથી છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે, જેનો લાભ અંદાજીત 50 જેટલા પરિવારો લઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ સીસીએ આજે રેલવે મંત્રાલયની અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના ભારતીય રેલવેની પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ યોજના હશે, જે સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી પર આધારિત હશે. હમણાં જ આપે ભાવનગર જિલ્લાનો સમાચારપત્ર સાંભળ્યો, જેના લેખક હતા સુરેશ ત્રિવેદી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ છે આકાશવાણીનો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સાંભળીએ. આશિષ દેસાઈના સ્વરમાં સાંભળીએ જલન માત્રીની આ રચના.

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સૂર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સૂર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સૂર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી

નમસ્કાર. 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. દિવસભરના કામકાજ પછી આ સંધ્યાકાળે મનને શાંતિ આપે તેવા ભજનો, ફિલ્મ સંગીત અને માહિતીપ્રદ વાતો સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત છીએ. આજની આ સભામાં આપ સૌનું સ્વાગત છે. શ્રોતા મિત્રો, સૌ પ્રથમ બરાબર 5 વાગે સાંભળીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી હિન્દીમાં સમાચાર.

મિનિટે. આજ કે ફનકાર અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું બરાબર 9:30. ગુજરાતી ગીતો પ્રસ્તુત કરીશું બરાબર 10:00. હિન્દી ફિલ્મ સંગીત લઈને આપની સમક્ષ ફરી હાજર થઈશું બરાબર 10:30.

શ્રોતા મિત્રો, આ હતી અમારી હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આ સાથે દેશ વિદેશના સમાચારો સમયાંતરે પ્રસ્તુત કરતા રહીશું. હવે સાંભળીશું પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિઓ અંગેની માહિતી. પોલીસ અધિક્ષકની કચેરી આદિપુર તાલુકો ગાંધીધામના જણાવ્યા અનુસાર ગુમ થયેલ ઉમેદવાર નારણભાઈ ચાંડેરા, તેમનું વર્ણન આ પ્રમાણે છે. જે શરીરે મધ્યમ બાંધાના, ઘઉંવર્ણા, ઉંમર વર્ષ 21, ઊંચાઈ 5 ફૂટ, વાળનો રંગ કાળો, આંખનો કલર કાળો છે. જેમણે શરીરે સફેદ ચેક્સવાળું અને કાળા રંગનું શર્ટ પહેર્યું છે અને ગ્રીન કલરનું જીન્સ પહેરેલું છે. જેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે, તેઓ તારીખ 14/11/2025 રોજ ગાંધીગ્રામથી ગુમ થયેલ છે. પોલીસ અધિક્ષકની કચેરી બનાસકાંઠા પાલનપુરના જણાવ્યા અનુસાર ગુમ થયેલ ઉમેદવાર નામ ભૂમિકા અમૃતભાઈ પટણી, તેમનું વર્ણન આ પ્રમાણે છે. જે શરીરે મધ્યમ બાંધાના, ઘઉંવર્ણા, ઉંમર વર્ષ 18, ઊંચાઈ 150 સેન્ટીમીટર, આંખો કાળી, વાળ કાળા, ચહેરો લંબગોળ છે. જેમણે શરીરે પંજાબી ડ્રેસ પહેરેલો છે, તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. તેઓ બનાસકાંઠા પાલનપુરથી ગુમ થયેલ છે. શ્રોતા મિત્રો, જે કોઈને પણ આ વ્યક્તિઓની માહિતી મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, થોડી ક્ષણોમાં પ્રસ્તુત છે, એટલે કે બરાબર 5:10 મિનિટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

શ્રોતા મિત્રો, આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શરૂ કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. સૌ પ્રથમ ગીત માણીશું ફિલ્મ ચિત્તોડનું, જેમાં ગીત સંગીત આપ્યું છે રવિન્દ્ર જૈન અને સ્વર આપ્યો છે યેશુદાસ અને હેમલતાએ.

0: લ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શ્રોતા મિત્રો, કેટલાક ગીતો એવા હોય છે કે જે સમયની સાથે પણ જૂના નથી થતા. ગુલઝારના શબ્દો, આર ડી બર્મનનું સંગીત અને ફિલ્મ છે કિનારા, લતા મંગેશકર તથા ભૂપેન્દર સિંહના સ્વરમાં આ ગીત કહે છે કે તમારો અવાજ, એટલે કે અવાજ એ જ તમારી સાચી ઓળખ છે.
4: યે લડી હૈ લમ્હોં કી ઝાલર બના લી હૈ ઇસકી, કભી પહેન લેતા હું કભી ઉતાર દેતા હું, બસ યહી પેશ કર રહા હું. નામ પતા નહીં, રખા ભી નહીં, જાનતા હું વક્ત કી ગર્દ મેં ડૂબ જાયેગા, ગુમ હો જાયેગા, જો યાદ રહેગા સિર્ફ

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: હવે પછીનું ગીત માણીશું ફિલ્મ જંગલી. સંગીત આપ્યું છે શંકર જયકિશને, ગાયક મોહમ્મદ રફી અને શબ્દો છે હસરત જયપુરીના.

દિલ કા હાલ સુને દિલવાલા ફિલ્મ 420નું આ લોકપ્રિય ગીત છે, જેને સંગીતથી મળ્યું છે શંકર જયકિશનની જોડીએ અને ગાયું છે મન્નાડે. શબ્દ છે શૈલેન્દ્રના.

સાંજનું સમય હોય, સૂર્ય અથમતો હોય અને ચારેય બાજુ શાંતિ હોય એવા સમયમાં માણીશું આ સુંદર રચના, જેને સંગીત આપ્યું છે શંકર જયકિશને, શબ્દો છે શૈલેન્દ્રના, સ્વર આપ્યો છે લતા મંગેશકરે, પ્રસ્તુત છે આહ ફિલ્મનું આ ગીત.

ફિલ્મ ચિત્રલેખાનું આ ગીત જેને સ્વર આપ્યો છે લતા મંગેશકરે, સંગીતકાર રોશન, શબ્દો છે સાહિર લુધિયાનવીના, માણીશુ રાગ કામોદ પર આધારિત આ રચના.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુલમોહર કાર્યક્રમ ફિલ્મ સંગીતનો. હવે ફિલ્મ સંગીત આ ગુલમોહર કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ માણીશું. ફિલ્મ મધુમતી, સંગીત સલીલ ચૌધરી, સ્વર મુકેશના અને શબ્દો છે શૈલેન્દ્રના.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, જે અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે લોકસંગીત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધી

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકો

કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07927

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: હવે માણીશું એક લોકગીત જેના રચયિતા છે દાસ સવો અને સ્વર આપ્યો છે પ્રભાબેન રબારી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મધરા

Okay.

Ya gue.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા લોકસંગીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું છે. હવે પ્રસ્તુત કરીશું થોડી ક્ષણોમાં સિંધીમાં સમાચાર.

0: શું તમે તૈયાર કરો છો હીટસ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: પોલીસ?
2: મિસ સીમા?
1: જી.
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1 લાખ આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
3: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
2: અરે,
3: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
4: હેલો મમ્મા.
3: હાય.
5: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
6: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

હવામાનની માહિતી. સ્થાનિક હવામાન વિભાગની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 44.7 અંશ સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2 અંશ સેલ્સિયસ વધુ રહ્યું છે. લઘુત્તમ તાપમાન 29.3 ડિગ્રી અંશ સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.2 અંશ સેલ્સિયસ ડિગ્રી વધુ રહ્યું છે. આજે અમદાવાદ શહેરનું આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. હવામાં ભેજનું પ્રમાણ 13% રહેશે. મહત્તમ તાપમાન 44 અંશ સેલ્સિયસ રહ્યું છે. આ હતી હવામાન વિભાગની માહિતી.

આવતીકાલે તારીખ 15મી મે એટલે કે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ. મિત્રો, આજે જો આપણે રસ્તા પર ચાલતા હોઈએ અને કોઈ અજાણ્યો માણસ આવીને પૂછે કે તમે ક્યાં રહો છો, તમારું સરનામું શું છે, તો આપણે તરત જ ઘર નંબર, સોસાયટી કે શહેરનું નામ આપી દઈએ છીએ. પણ ક્યારે વિચાર્યું છે આપણું સાચું સરનામું તો એ નામ પાછળ લાગતી અટક છે અને એ અટક સાથે જોડાયેલો આપણો પરિવાર છે. આજે આ આખો સમય આપણે એવા લોકોના નામે કરીશું જેમના વગર આપણા સૌનું અસ્તિત્વ અધૂરું છે. યુવા મિત્રો, પરિવાર શબ્દ કાને પડતા જ મનમાં કેવી છબી ઉપસે? પેલો વર્ષો જૂનો ઘટાદાર વડલો જેની નીચે ગમે તેવો આકરો તડકો હોય તોય ઠંડક જ મળે. સાહિત્યમાં બહુ જ સુંદર લખાયું છે કે પુસ્તકો તો જ્ઞાન આપે છે પણ પરિવાર સંસ્કાર અને જીવવાની કળા બંને આપે છે. પરિવાર એ લાગણીઓનું વાવેતર અને વિશ્વાસની લણણી છે. વિચારો તો ખરા, જ્યારે આપણે આ દુનિયામાં પહેલા ડગલા માંડ્યા ત્યારે કોણે હાથ પકડ્યો હતો? જ્યારે આપણે પહેલી વાર નિષ્ફળ ગયા ત્યારે કોણે ખભો આપ્યો હતો? એ પરિવાર જ હતો. પરિવાર એટલે ફક્ત એક છત નીચે રહેતા 5-7 લોકો નહીં, પણ એ એક એવી સેફ્ટી નેટ છે કે તમે ગમે તેટલી ઊંચાઈએથી પડો એ તમને ઝીલી લેવા તૈયાર હોય છે. જ્યારે આખી દુનિયા તમારી સામે સવાલ કરે ત્યારે વગર સવાલે જે તમને સ્વીકારે એનું જ નામ છે પરિવાર. હવે વાત કરીએ એ પ્રેમની કે જે ક્યારે આઈ લવ યુ કહીને વર્ણવતો નથી પણ ડગલે ને પગલે અનુભવાય છે. અરે, આપણી મમ્મીની જ વાત કરી લો ને. સવારે તમે ઓફિસ કે કોલેજ જવા મોડા પડતા હો અને એ ગમે તેમ કરીને તમારા ડબ્બામાં ગરમા ગરમ થેપલા કે પરાઠા ભરી દે, એ વરાળમાં એનો મૂંગો પ્રેમ છુપાયેલો છે. પપ્પાની પેલી શિસ્તબદ્ધ શિખામણ ઉપરથી ભલે ને કઠણ લાગે પણ અંદરથી તો એમાં હેતનો દરિયો જ હિલોડા લેતો હોય છે. અને મિત્રો, આજે આ મંચ પરથી હું મારા ઘરની એક બહુ જ ખાસ અને અંગત વાત તમારી સાથે શેર કરવા માંગુ છું કે અમારા ઘરે વર્ષોથી એક અતૂટ પરંપરા છે કે 10 મિનિટ બાળકો માટે, મતલબ કે ગમે તેટલું કામ હોય, ગમે એવો થાક લાગ્યો હોય, પણ રોજ રાત્રે અમે ત્રણે બહેનો અમારા મમ્મી પપ્પા પાસે અચૂક બેસીએ છીએ. એ 10-15 મિનિટમાં કોઈએ મોબાઈલ નહીં લેવાનો, કોઈ કામની ચિંતા નહીં, બસ મન ભરીને વાતો. અમે અમારા આખા દિવસની નાની નાની ખુશીઓ, મૂંઝવણો અને મસ્તી એમની સાથે વહેંચીએ છીએ. વિશ્વાસ કરજો, એ 10 મિનિટમાં આખા દિવસનો માનસિક બોજ ઉતરી જાય છે. જ્યારે મમ્મી પપ્પા આપણી વાતો સાંભળે છે ને ત્યારે એવું લાગે છે કે દુનિયામાં ગમે તે થાય આ બે લોકો તો હંમેશા મારી સાથે જ છે. જો તમારા ઘરે આવો કોઈ નિયમ ન હોય તો આજે જ શરૂ કરજો, ફક્ત 10 મિનિટ, પણ એ તમારા સંબંધોમાં અમૃત જેવું કામ કરશે. તો ચાલો આ લાગણીઓને શબ્દ

દોમા પરોવીને એક સુંદર મજાની કવિતામાં વર્ણવીએ. જ્યાં વગર કહીએ વાતો સમજાય છે એ પરિવાર છે, જ્યાં આંખના ખૂણા હરખથી ભરાય છે એ પરિવાર છે. લોહીના સંબંધો તો કુદરતની ભેટ છે, પણ જ્યાં મનના મન સાથે તાર જોડાય છે એ પરિવાર છે. થાકીને પાછા ફરીએ જ્યારે દુનિયાના મેળામાંથી, ત્યારે જ્યાં વિસામો મીઠો જણાય છે એ પરિવાર છે. પણ સાહેબ, જો પરિવારમાં ખાલી સીધી સાદી વાતો જ હોય તો કેવું કંટાળાજનક લાગે નહીં? પરિવારની અસલી મજા તો એની ચટપટી વાતોમાં છે. બસ, આપણા સૌના ઘરની ચટપટી વાતો સાંભળતા પહેલા ચાલો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

તો મિત્રો, પરિવારની અંદર ભાઈ બહેનના ઝઘડા વગરનું ઘર એટલે કે ખાંડ વગર નીચા, રિમોટ માટે થતા એ વર્લ્ડ વોર, અને મમ્મી આણે મારી પેન લઈ લીધી, મમ્મી આણે મારી બુકમાં લીટો કરી દીધો, અરે આ બધી ફરિયાદો અને એકબીજાના સિક્રેટ્સ પપ્પા સામે ખોલી દેવાની ધમકીઓ, આ બધું જ તો જીવંતતા છે. ઝઘડો એ પણ પ્રેમની એક અભિવ્યક્તિ જ છે. જેની જોડે હક હોય એની જોડે જ ઝઘડો થાય ને, પણ સાંજ પડે એટલે બધું જ થાળે પડી જાય. અને પેલી રિસાવવાની અને મનાવવાની વાતો તો નિરાળી જ છે. પતિ પત્ની વચ્ચેની એ મીઠી તકરાર અને પછી પતિદેવ મનાવવા માટે પત્નીની ફેવરેટ પાણીપુરી કે પછી ચોકલેટ લઈ આવે, ત્યારે જે સ્મિત રેલાય છે એ દુનિયામાં સૌથી મોંઘું ઘરેણું છે. અને દાદા દાદીને તો કઈ રીતે ભૂલી શકાય? દાદા દાદી વચ્ચેની નોકજોક જોઈ છે ક્યારે? 80 વર્ષે પણ દાદી કહેશે, તમને તો કઈ ખબર નથી પડતી. અને દાદા હસીને કહેશે, તારા વગર તો ખબર પડે જ છે કોને. માફી માંગવી અને માફી આપી દેવી, આ બે સ્તંભો પર જ સુખી પરિવાર ટકેલો છે. જે

0: આ કળા શીખી લીધી એ ઘર ક્યારે તૂટતું નથી. મિત્રો, આજનો સમય ભલે ને બદલાયો હોય, લોકો વિભક્ત કુટુંબ તરફ વળવા માંડ્યા છે, પણ જે મજા સંયુક્ત પરિવારમાં છે એ બીજે ક્યાંય નથી. વડીલોના અનુભવની પોટલી અને બાળકોનો કલરવ જ્યારે એક જ છત નીચે ભેગા થાય ને ત્યારે એ ઘર સ્વર્ગ બની જાય છે. યાદ રાખજો મિત્રો, દિવાલ ઈંટોથી બને છે પણ ઘર માણસોથી બને છે. ઓફિસમાં તમારી જગ્યા બીજા લઈ શકે છે, પણ ઘરમાં તમારી જગ્યા કોઈ જ નહીં લઈ શકે. ગમે તેટલી મુસીબતો આવે, જો ઘરની છત મજબૂત હોય અને પરિવારના સભ્યોના હાથ એકબીજાના હાથમાં હોય તો દુનિયાની કોઈ જ તાકાત તમને તોડી શકતી નથી. મિત્રો, પરિવાર વિશે મેં તો તમને ઘણી બધી માહિતી આપી દીધી, પરંતુ આ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ નિમિત્તે આપણી વચ્ચે હાજર છે ખનક પરમાર. તો ચાલો સાંભળીએ ખનક પરમારની ટોકને.
1: નમસ્તે યુવા મિત્રો, હું ખનક પરમાર આજે વિશ્વ પરિવાર દિવસ નિમિત્તે આપ સમક્ષ મારા વિચાર રજૂ કરું છું. જો મારે પરિપૂર્ણતા શબ્દનું વર્ણન કરવું હોય તો એ છે પરિવાર. આપણા જીવનની પ્રકૃતિનું ચક્ર જો આપણે પોતે હોઈએ તો એનો પ્રારંભ અને એનો અંત પણ પરિવાર જ છે. જો આપણે ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો પ્રાચીન સમયથી જ પરિવારને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. વસુધૈવ કુટુંબકમ આ સંસ્કૃત વાક્યનો અર્થ થાય છે કે આખી દુનિયા એક પરિવાર છે. આપણા ગ્રંથોમાં પણ જેમ કે રામાયણ અને મહાભારતમાં પરિવારના સંબંધો, ત્યાગ અને એકતાની મહાન કથાઓ જોવા મળે છે. મહાત્મા ગાંધી કહેતા, પરિવાર એ આપણા જીવનની પ્રથમ શાળા છે. અને ખરેખર આપણે સૌ પ્રેમ, સન્માન અને સંસ્કાર જેવા પ્રથમ મૂલ્યો પરિવાર પાસેથી જ શીખીએ છીએ. ઈશોપનિષદમાં કહેવામાં આવ્યું છે કે દરેક વનસ્પતિ, પુષ્પો, સૂર્ય, ચંદ્ર, પાણી અને હવા જેવા દરેક તત્વ સાથે મનુષ્ય કોઈ ને કોઈ રીતે જોડાયેલો છે. એ જ રીતે પરિવાર પણ આપણા જીવનનો અવિભાજ્ય ભાગ છે. જેમ પ્રકૃતિના તત્વો વિના જીવન અપૂર્ણ છે, તેમજ પરિવાર વિના જીવન અધૂરું લાગે છે. પરિવાર આપણને પ્રેમ, સંસ્કાર, સહારો અને ઓળખ આપે છે. મુશ્કેલીમાં સાથ આપે છે અને સુખમાં ખુશીઓ વહેંચે છે. તેથી પરિવારનું મહત્વ સમજવું અને તેના સંબંધોને સાચવવું ખૂબ જ જરૂરી છે. ખરેખર પરિવાર એ જીવનનો મજબૂત આધાર છે. પરિવારની મહત્તા સમજાવતું એક દ્રષ્ટાંત મને ગઈકાલે જ મળ્યું, આપની સમક્ષ રજૂ કરું છું. આપણી જેન્ઝી જનરેશનની સુરભિ, મારી ખાસ મિત્ર, યુએસની ટોપ આઈટી કંપનીમાં નોકરી. યસ ડૂડ, યોર ડ્રીમ જોબ. મંડે ટુ ફ્રાઈડે વર્ક એન્ડ સેટરડે સન્ડે ચિલ. સુરભિ ગઈકાલે ફોન ઉપર વાત કરતી હતી કે ભાઈ બહેનનો નિસ્વાર્થ પ્રેમ, જેની મને બહુ યાદ આવે ત્યારે હું એમને ફોન કરી લઉં. એક અતૂટ વિશ્વાસ જીવનની સૌથી મોટી શક્તિ છે. મુશ્કેલીમાં હંમેશા સાથે ઉભા રહેતા ભાઈ બહેન ખરેખર ઈશ્વરની શ્રેષ્ઠ ભેટ અને આપણા સૌથી સારા મિત્રો હોય છે. રમતા રમતા લડી પડવું અને લડતા લડતા હસી પડવું, આ મીઠી યાદો જીવનને ખુશીઓથી ભરી દે છે. ખરેખર ભાઈ બહેન એટલે એ ઘરનું હૃદય છે. અમદાવાદમાં નિવૃત્ત જીવન જીવતા મારા પપ્પાની મને બહુ યાદ આવે ને ત્યારે હું એમને ફોન કરી લઉં. એમની વાતમાં આમ એક અલગ જ લાગણી હતી. કહેતી કે મોંઘા કપડાં, રેસ્ટોરન્ટમાં જમવા કે મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા ટોકતા મારા કંજૂસ પપ્પા મને બહુ યાદ આવે છે. ઓછી ટકાવારીના કારણે જ્યારે મને મનપસંદ કોલેજમાં એડમિશન ન મળ્યું ત્યારે તે જ કોલેજમાં પેમેન્ટ સીટ પર મારું એડમિશન કરાવીને, બેટા ભણી લે તેમ કહેવાવાળા મારા કંજૂસ પપ્પા મને બહુ યાદ આવે છે. કોલેજના પ્રથમ દિવસે મને નવી સ્કૂટી ભેટ કરનારા, જૂની મોટરસાયકલ ચલાવવાવાળા મારા કંજૂસ પપ્પા મને બહુ યાદ આવે છે. મારી કચકચ કરતી મમ્મી મને બહુ યાદ આવે ત્યારે હું એમને ફોન કરી લઉં. સમયસર ઉઠવા, સમયસર તૈયાર થવા, ઇસ્ત્રીવાળા કપડાં પહેરવા, મારી દરેક વસ્તુ વ્યવસ્થિત રાખવા વારંવાર મને ટોકતી મારી મમ્મી મને બહુ યાદ આવે છે. મારા કરતાં વહેલી ઉઠીને મારું ટિફિન તૈયાર કરતી અને ઘરે મને ફક્ત

0: રોટલી જમવા બેસાડતી મારી મમ્મી અહીં મને ઠંડુ બર્ગર ખાતા બહુ યાદ આવે છે. મારા દાદા દાદી, હું કોલેજ જતી હોઉં ને ત્યારે એમના જૂના બટુઆમાંથી મને 20 રૂપિયા આપીને કહેતા કે બેટા, ગરમી બહુ છે, ઠંડો શેરડીનો રસ પીજે, તડકામાં બહુ અવર જવર ના કરતી. એમની આ વાત ઉપર મનમાં હસતી હું ઘણી વાર એમના ફોન કોલને અવગણતી હતી. આજે એવા કોઈ નેટવર્કની શોધમાં છું જે મને એમનાથી વાત કરાવે. આજના યુગમાં ઘણા પરિવારોમાં ડિસ્ટન્સ વધી રહ્યું છે. ભલે આપણે એક જ ઘરમાં હોઈએ પણ દિલથી દૂર થઈ રહ્યા છીએ. એક જ ટેબલ પર બેઠા હોવા છતાં બધા પોતાના મોબાઈલમાં વ્યસ્ત. વાતચીત ઘટી ગઈ છે, સમજણ ઘટી રહી છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ આપણને યાદ અપાવે છે કે પરિવાર માટે સમય કાઢવો જરૂરી છે. ફોન પર વાત કરવાથી અને મેસેજ કરવાથી જોડાતો પરિવાર ટેકનોલોજીથી જોડાયેલો પરિવાર છે, પરંતુ તેની અસર આપણી સામાજિકતા પર પડે છે. આ વર્ચ્યુઅલ જોડાણમાં લાગણીની ઊંડાણ ઘણીવાર ઓછી રહે છે, જેના કારણે સંબંધોમાં અંતર આવી શકે છે. તેથી આપણે સાવધાન રહીને આ પરિવર્તન સામે સામાજિકતા ટકાવવા પ્રયત્ન કરવો જોઈએ. પરિવાર સાથે સમય પસાર કરવો, સામસામે વાતચીત કરવી અને લાગણીઓ વ્યક્ત કરવી ખૂબ જ જરૂરી છે. ખરેખર સંવાદ રહેશે તો પરિવાર રહેશે. આજે આપણે શું કરી શકીએ? રોજ થોડો સમય પરિવાર સાથે વિતાવો, સાથે ભોજન કરો, વાતો કરો, હસો અને યાદો બનાવો. આઈ લવ યુ કે થેન્ક યુ કહેવામાં ક્યારે શરમાઓ નહીં. નાના નાના પ્રયાસો મોટા બદલાવ લાવી શકે છે. દલાઈ લામા કહે છે, ધ ફાઉન્ડેશન ઓફ અ હેપી લાઈફ ઇઝ અ લવિંગ ફેમિલી. આ વિચાર આપણને સમજાવે છે કે સાચી ખુશી બહાર નહીં પણ આપણા ઘરમાં જ છે. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ માત્ર એક દિવસ નથી, એ એક યાદ અપાવવાનો દિવસ છે કે આપણા જીવનમાં સૌથી કિંમતી શું છે. ચાલો આજે એક નિર્ણય લઈએ કે આપણે આપણા પરિવારને વધુ સમય આપશું, વધુ પ્રેમ આપીશું અને વધુ સમજ આપીશું. કારણ કે અંતમાં જ્યારે બધું ખતમ થઈ જાય ત્યારે આપણા સાથે રહે છે પરિવાર. તો આ વિશ્વમાં રહેતો મારો પરિવાર ભિન્ન ભિન્ન રીત રિવાજો પાળતો, મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારામાં જતો મારો પરિવાર આજે આપણને શીખવે છે કે ચાલો આપણે સૌ એક જ ઈશ્વરનું સંતાન એકમેકનું ધ્યાન રાખીએ. આપણે સૌ એક જ ઈશ્વરનું સંતાન એકમેકનું ધ્યાન રાખીએ. રીત રિવાજ પરંપરા સૌ કોઈની છે અનેરી, ના એને પણ કોઈ રીતે ઊણી માપીએ. આપણે સૌ ભાઈ ભાઈ અનાદિકાળથી એ પરંપરાની સ્નેહલ રીત પુનઃસ્થાપીએ. આપણે સૌ ભાઈ ભાઈ અનાદિકાળથી એ પરંપરાની સ્નેહલ રીત પુનઃસ્થાપીએ. બધા ભિન્ન છે, જીવધારાના અને મનુષ્ય પણ, જાતિ માનવતાની એક, અલગ ના એને આંખીએ. જાતિ માનવતાની એક, અલગ ના એને આંખીએ. તો આપ સૌને વિશ્વ પરિવાર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
1: તો મિત્રો, તમે સાંભળી રહ્યા હતા ખનક પરમારની ટોકને. હવે નેક્સ્ટ વાતો કરતા પહેલા ચાલો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

શ્રોતા મિત્રો, ઘડિયાળનો કાંટો કહી રહ્યો છે કે હવે મારે વિરામ લેવો પડશે, પણ જતા જતા એક વાત કહીશ કે તમારા પરિવારને સમય આપજો. મોબાઈલના નોટિફિકેશન કરતા તમારા મા બાપની વાતો, તમારા સંતાનોનું હાસ્ય વધુ મહત્વનું છે. સમય એ સૌથી કિંમતી ભેટ છે જે તમે તમારા સ્વજનોને આપી શકો છો. આવતીકાલે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસે ચાલો આપણે સૌ એક વચન લઈએ કે આપણે આપણા ઘરને પ્રેમ, વિશ્વાસ અને સમજણથી ભરી દઈશું. આશા છે કે આજની આ વાતો તમારા દિલના કોઈ ખૂણે તો સ્પર્શી હશે. તો બસ, આજનો આપણો આ પ્રોગ્રામ અહીં જ સમાપ્ત કરું છું. એટલું જ કહીશ કે ખુશ રહો, મસ્ત રહો, ગુંજતા રહો અને પરિવાર સાથે પોતાનો સમય વિતાવતા રહો. તો બસ, આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હું આપની દોસ્ત ડોક્ટર વૃષ્ટિ મહેતા હવે વિદાય લઉં છું. આવજો.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું હતું. હવે માણીશું એક સંદેશ.
1: નેવું વર્ષ. જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની રૂચાઓ જેટલી સ્પષ્ટ છે, તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કેટલાક હિન્દી ગેરફિલ્મી ગીતો. સૌપ્રથમ ગીત માણીશું જેનો સ્વર આપ્યો છે જગજીતસિંહ અને ચિત્રાસિંહે. પણ એ પહેલા સાંભળીશું એક સંદેશ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી

0: કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શ્રોતા મિત્રો, આ સાથે જ બિન હિન્દી ફિલ્મોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 પ્રસ્તુત છે પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત. કચ્છના દરિયાકાંઠા પરથી છેલ્લા 12 દિવસમાં 70 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. રાજ્યમાં આવતીકાલથી ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધન સંમેલન 2026ના પૂર્વ કાર્યક્રમનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો. સાસણગીર ખાતે યોજાયેલા આ સિંહ સંરક્ષણ અંગેના વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા સહભાગી થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા અને વન વિભાગની શ્રેષ્ઠ નીતિઓના પરિણામે સિંહોની વસ્તી અને વિચરણ વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું કે મોટી બિલાડી સંવર્ગની 7 પ્રજાતિમાંથી 5 પ્રજાતિનું ભારતમાં અસ્તિત્વ એ દેશનું ગૌરવ છે.
1: જ્યાં એક તરફ પૂરે આફ્રિકા મેં લાયન્સ કી સંખ્યા ઘટ રહી હૈ, વહાં પર એશિયાટિક લાયન કી સંખ્યા ગુજરાત મેં ઓર ગીર મેં લગાતાર બઢ રહી હૈ. હમ દુનિયા મેં યે સ્થાપિત કર પાયે હૈ કે ગુજરાત લાયન કન્ઝર્વેશન મેં દુનિયા કા એક લીડરશિપ વાલી જગહ બની હૈ.
0: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદ ખાતે IIMની સંકલન મંચ બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં IIMના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ, IIMના નિયામકો અને ઉચ્ચ શિક્ષણ વિભાગ તથા ગુજરાત અને ઉત્તરપ્રદેશની રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ સહિયારા હિતની બાબતો પર વિચાર વિમર્શ કરવા અને IIM વચ્ચે સહકારને મજબૂત કરવા માટે એકઠા થયા હતા. શ્રી પ્રધાને જણાવ્યું કે બેઠકમાં વિદ્યાર્થી કલ્યાણ, સંસ્થાકીય સંકલન, શૈક્ષણિક શ્રેષ્ઠતા, નવીનતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે IIM સંસ્થાઓ રાષ્ટ્ર નિર્માણ અને આર્થિક પરિવર્તનના મજબૂત પ્રેરક તરીકે ઉભરી આવ્યું છે, જ્યારે નેતૃત્વ અને વ્યવસ્થાપન શિક્ષણમાં શ્રેષ્ઠતાના વૈશ્વિક મોડલ પણ બન્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ધોરીમાર્ગ પર ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, 10 વ્યક્તિઓને ઇજા થઈ છે. ચોટીલા રાજકોટ ધોરીમાર્ગ પર સાંગાણી ગામ પાસે રાતના સમયે ડામર ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું, ત્યારે ટેન્કરનું ટાયર ફાટતા પાછળ આવતી બસ ટેન્કર સાથે અથડાઈ હતી, જેને કારણે શોર્ટ સર્કિટ થતા બસમાં આગ લાગી ગઈ હતી. કચ્છના દરિયાકાંઠેથી ફરી એકવાર માદક પદાર્થ મળી આવ્યો છે. અબડાસા તાલુકાના ખુવાડા વિસ્તાર તેમજ સૈયદ સુલેમાનપીર ટાપુ નજીકથી માદક પદાર્થના કુલ 20 પેકેટ કબજે કરવામાં આવ્યા છે. છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન કચ્છના વિવિધ દરિયા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ અંદાજે 141 કિલો ચરસ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 70 કરોડ રૂપિયા જેટલી થાય છે. કોઠારા પોલીસ તથા SOGની ટીમ દરિયાકાંઠે પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખુવાડા નજીક કિનારેથી શંકાસ્પદ હાલતમાં પડેલા 10 પેકેટ મળી આવ્યા હતા. બીજી તરફ જખૌ મરીન પોલીસ, SOG અને સ્ટેટ IBની ટીમ દ્વારા સૈયદ સુલેમાનપીર ટાપુ વિસ્તારમાંથી વધુ 10 પેકેટ મળી આવ્યા હતા. આ તમામ પેકેટોને કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાવનગરની બેંકની 1,35,00,000 રૂપિયાની લોન ગેરરીતિમાં અગાઉ પકડાયેલી 4 મહિલાઓના પતિની પણ ધરપકડ કરવામાં આવી છે. નીલમબાગ સર્કલ પાસે આવેલી બેંકમાં લઘુ ઉદ્યોગના નામે ખોટા બિલો રજૂ કરી છેતરપિંડી આચરવાના કેસમાં પોલીસે વધુ કાર્યવાહી કરી છે. આ તપાસમાં મહિલાઓના પતિઓની પણ સંડોવણી ખુલતા આ કાર્યવાહી કરવામાં આવી. બેંકમાંથી મંજૂર થયેલી ટર્મ લોન અને CC લોનનો ઉપયોગ વ્યવસાય માટે કરવાને બદલે અંગત કામ માટે કરી લીધો હતો અને બેંકના હપ્તા ભર્યા ન હતા. આ 4 આરોપીઓને અદાલતમાં રજૂ કરાયા બાદ જિલ્લા જેલમાં મોકલાયા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડિજિટલ અરેસ્ટના જાળમાં ફસાયેલા વૃદ્ધાને પશ્ચિમ કચ્છ સાયબર પોલીસે લાખો રૂપિયા પરત અપાવ્યા છે.

0: પશ્ચિમ કચ્છમાં એક વૃદ્ધ મહિલાને ખોટા પોલીસ કેસ અને મની લોન્ડરિંગના નામે ડરાવી ધમકાવી ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખી લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ મોટી ઓળખ આપીને વૃદ્ધાને મોબાઈલ કેમેરા સામે રહેવા માટે મજબૂર કરી 83,44,000થી વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી. જો કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ભુજની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી પીડિત મહિલાના ખાતામાંથી ઠગાઈથી ઉપાડાયેલા પૈકી 46,95,000થી વધુની રકમ પરત આપવામાં સફળતા મળી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. ભારતીય માનક સંસ્થા BIS અમદાવાદ દ્વારા BIS સ્ટાન્ડર્ડ માર્ક વિના વીજ સુરક્ષા ઉપકરણ MCB અને RCCB વેચતા એકમ પર દરોડા પાડવામાં આવ્યા. નિકોલ ઓઢવ રોડ પર આવેલી એક ખાનગી કંપનીમાં પાડેલા દરોડા દરમિયાન પેઢી BIS સ્ટાન્ડર્ડ માર્ક વગર અને માન્ય BIS પરવાના વિના MCB અને RCCB વેચતી હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે આ કંપનીમાંથી 1300થી વધુ MCB ધરાવતા 166થી વધુ બોક્સ અને RCCBના 30થી વધુ યુનિટ જપ્ત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં શાળા છોડી ગયેલા બાળકો ફરી શાળાએ આવે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વર્ષ 2025-26માં અને 2026-27માં કોઈપણ બાળકના ડ્રોપઆઉટની સંભાવના અંગેનો પ્રી સર્વે પૂર્ણ થયો છે, જેમાં 3,254 સંભવિત ડ્રોપઆઉટ બાળકો મળી આવ્યા. ત્યારે આવા બાળકો ફરી શિક્ષણ મેળવી શકે તે માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું છે.
1: બાળકો પોતાનું સ્કૂલિંગ શિક્ષણ પૂરું કરે તે માટે હાલમાં એક ખાસ સર્વે હાથ ધરવામાં આવે છે, જેમાં ડ્રોપઆઉટ બાળકોને પાછા બેક ટુ સ્કૂલ લઈ જવાની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એક એક બાળકના ઘરે જઈ એમને સર્વે કરી, એમને સમજાવી અને ફરી પાછા સ્કૂલમાં એનરોલ કરવાના છે. 10મા ધોરણમાં નપાસ થયા હોય તો એમને 10મા ધોરણના ફરીથી રેમિડિયલ ક્લાસ કરી અને પરીક્ષા આપવા માટે સમજૂત કરવાના છે.
0: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્કશીટ CBSE બોર્ડની માર્કશીટ જેવી બનાવાશે, જેમાં હોલોગ્રામની જગ્યાએ QR કોડ હશે. ગુજરાત બોર્ડના સચિવ RR વ્યાસે જણાવ્યું કે બોર્ડ દ્વારા આ વર્ષે 3 મોટા બદલાવ કરવામાં આવી રહ્યા છે. નવી માર્કશીટમાં ખાસ સિક્યોરિટી ફીચર્સ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચડોતર નજીક એક બંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો અને અન્ય ભંગાર હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘટનાની જાણ થતાં જ પાલનપુર નગરપાલિકા અને ડીસા નગરપાલિકાના 4 જેટલા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. રાજ્યમાં આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ શકે છે. પવનની દિશામાં ફેરફાર થવાને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું.
2: मौसम आमतौर पे अगले 7 दिन तक शुष्क रहने की संभावना है. कल से ग्रेजुअली 2-4 डिग्री मैक्सिमम टेम्परेचर में फॉल आने की उम्मीद है अगले 3 दिन तक. उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है. जो मैक्सिमम टेम्परेचर की उम्मीद कर सकते हैं अहमदाबाद का 44-45 के बीच में और गांधीनगर का भी 44 के आसपास रहेगा.
0: IPL क्रिकेट में आज धर्मशाला खाते मुंबई इंडियंस और पंजाब किंग्स वच्चे मुकाबला रमाशे. आ मैच हमणा थोड़ी वार में शुरू थशे. મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પોઈન્ટ્સ ટેબલમાં પંજાબ કિંગ્સ 4થા, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ 9મા સ્થાને છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજે મુંબઈ ઇન્ડિયન્સનું સુકાની પદ સંભાળી રહ્યા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વઢવાણ ખાતે નવી શાક માર્કેટના નિર્માણ કાર્યના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાઈ ગયો. અંદાજે 4,21,00,000ના ખર્ચે તૈયાર થતી આ નવી શાક માર્કેટ વેપારીઓ તેમજ સ્થાનિક નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી થશે અને શહેરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ચુટીલા નજીક ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત. કચ્છના દરિયાકાંઠા પરથી છેલ્લા 12 દિવસમાં 70 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. રાજ્યમાં આવતીકાલમાં ગરમીથી

આંશિક રાહત મળવાની આગાહી અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, 1 અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

पापा मेरे आएंगे, चॉकलेट खूब लाएंगे। घर अभी वो आएंगे,

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ કેન્દ્રની છે.

0: એ રામ રામ છે આનંદભાઈ, તમને ને ખેડૂત મિત્રોને ને સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ રામ
1: રામ રામ રામ રામ.
0: ગામના ચોરે ભેળા થઈએ એટલે સ્વાભાવિક છે કે મેળાવડો જામે, અને મેળાવડો જામે તો વાતું થાય. વાતું અલગ મલકની વાતું હોય, ખેડૂત ભાઈઓ મળે એટલે ખેતીની વાતો થાય. ને હમણાં તો ખેતીમાં ખાસ કરીને ઘણા બધા પરિબળો અસર કરવા લાગ્યા છે. અમારે કચ્છીમાં તો કવિ તેજની એક કવિતા છે કે સજ્જ તપે તો ચાંદની ઠરેતી, સજ તપે તો ચાંદની ઠરેતી, ડેસો કમ કેળા કુદરત કરેતી, મિયણા વસે તાવીર વરેતી, ડેસો કમ કેળા કુદરત કરેતી. મતલબ થાય છે કે સૂર્ય એના સમયે તપે છે, ચાંદની શીતળતા આપે છે, વરસાદ વરસે છે અને દરિયામાં ભરતી ઓટ આવે છે. કુદરતનું આ નિયમિત ચક્ર છે, એ એના સમયે એનું કામ કરતું જ રહે છે. અને હા, અમારે કચ્છીમાં તો વળી એમ પણ પાછું કહેવાયું છે કે કુદરત જે સાથ કે છડે કરે ને પણ વ્યાસું કરે લે વિકાસ, કુદરત જે સાથ કે છડે કરે ને પણ વ્યાસું કરે લે વિકાસ. મતલબ

जो मंजीरो पा लाट प्या वजायू पांची कलाके छाबास। आपणा નજીવા એવા સ્વાર્થ માટે મતલબ માટે આપણે કુદરતનો સાથ છોડી દીધો, વિકાસની આંધળી દોટમાં વિનાશ વહોરી લીધો। ખરેખર તો કુદરતી તત્વોને, કુદરતી સંસાધનોને અનુકૂળ થઈ અને એનું સંવર્ધન થાય એવી રીતે આપણે વર્તવાની જરૂર હતી, પણ એના બદલે આપણે કુદરતી સંસાધનોનું દોહન કરી અને એ પણ આડેધડ દોહન કર્યું। જમીનમાંથી ખનીજો ખેંચી લીધા, પાતાળમાંથી પાણી પણ ખેંચી લીધું અને જંગલો તો રહેવા જ ક્યાં દીધા। પરિણામ આજે આપણે ભોગવીએ જ છીએ, જેને ગ્લોબલ વોર્મિંગનું નામ અપાયું છે, પણ ખરેખર તો છે શું? જળવાયુનું પરિવર્તન તો થઈ ચૂક્યું છે અને એનું સૌથી મોટું નુકસાન જો થયું હોય તો એ પાક ઉત્પાદન પર છે। પાક ઉત્પાદન પર જળવાયુ પરિવર્તનની સૌથી વિપરીત અસર થઈ છે, કેમ કે મોસમનો ચક્ર જ બદલાઈ ગયું છે। આજે આપણે પાક ઉત્પાદન પર જળવાયુ પરિવર્તનની જે વિપરીત અસર થઈ છે એની વાત તો કરવાના જ છીએ, પણ પહેલા ગામજો ચોરો કાર્યક્રમમાં એકત્રિત થઈએ એટલે સૌથી પહેલાં તો ભજન ભાવ કરીએ, ઈશ્વરને યાદ કરીએ અને પછી આપણા કાર્યક્રમની વાત કરીએ। તો આવો પહેલાં સાંભળીએ આ ભજન અને પછી કરીશું। જળવાયુ પરિવર્તનના કારણે પાક ઉત્પાદન પર શું અસર થાય છે અને શું કરવું જોઈએ એની

આ ભજન આપણે સાંભળ્યું અને ખેડૂત મિત્રો, આપણે તો સૌ જાણીએ છીએ કે વાતાવરણ બદલાઈ રહ્યું છે, જળવાયુ પરિવર્તન થઈ ચૂક્યું છે અને એની સૌથી વિપરીત અસર એ આપણા પાક ઉત્પાદન પર પડી છે. હવામાનમાં ઓચિંતા બદલાવો આવવા લાગ્યા છે. કમોસમી વરસાદ કે માવઠા, અથવા તો મોસમમાં ઠંડી ન પડવી, અતિશય ગરમી થવી, આ બધા મોસમના પરિવર્તનને કારણે જે મોસમનો પાક છે એમાં જો એને અનુકૂળ હવામાન રહે તો જ વ્યવસ્થિત ઉત્પાદન મળે અને ખેડૂત મિત્રો પણ એ રીતે એ પાકની કાળજી લઈ શકે. પણ ઓચિંતા હવામાનમાં બદલાવ આવે એના કારણે પાકની વૃદ્ધિ ઉપર પણ અસર પડે અને સરવાળે ઉત્પાદન પર પણ અસર પડે. કેમ કે નિયમિત વર્ષોમાં જે રીતે ખેતી થતી હોય અને એ રીતે ખેડૂતે ગણતરી માંડી હોય, પણ તમામ ગણતરી આ હવામાનમાં બદલાવથી એની ખોટી પડી જાય અને પરિણામે ખેતીમાં નુકસાન થાય. ગમે ત્યારે ઓચિંતો માવઠું થઈ જાય, વરસાદ આવી

પડે તો ઊભો પાક હોય કે તૈયાર મોલ હોય એને નુકસાન થાય, અથવા તો રોગ જીવાતનો ઉપદ્રવ વધી જાય તો એને નિવારવા માટે વધારાનો ખર્ચ કરવો પડે. એટલે ગણતરી છે જે ખર્ચની એ ઊંધી વળી જાય. અને બીજી બાજુ ખેડૂત એ પોતાના ઉત્પાદનની જે પડતર છે એ ઘટાડવાનો પ્રયત્ન સતત કરતો હોય તો એ પણ ન થઈ શકે. એટલે ઉત્પાદન મળે તો પણ મોંઘું પડે, સામે બજાર ભાવમાં પણ અનિશ્ચિતતા એટલી જ પ્રવર્તે. એટલે ખેડૂતને બે છેડા ભેગા કરવામાં જ બહુ મુશ્કેલી અનુભવવી પડે, અને મોટે ભાગે અને કેટલેક વખતે દેવું પણ કરવું પડે. આ બધા પ્રશ્નોથી ખેડૂતે નિપટવાનું જ હોય છે. ઓચિંતા હવામાનમાં પરિવર્તન આવવાથી વિપરીત પરિણામો જોવા મળે છે એ તો આપણે જાણીએ જ છીએ. લીમડામાં ફૂલો વહેલા આવી જાય કે આંબામાં મોર વહેલો આવી જાય અને પછી ઓચિંતી ગરમી પડે તો એ મોર બધો બળી જાય, પરિણામે કેરીના ઉત્પાદન પર અવળી અસર પડે. તો શિયાળુ ઉત્પાદનમાં શિયાળુ શાકભાજી છે એને ઠંડી જોઈએ, શિયાળુ પાક છે ઘઉં છે રાયડો છે એને પણ વ્યવસ્થિત રીતે ઠંડી જોઈએ, અમુક પાક અવસ્થા હોય ત્યારે એને ઝાકળ જોઈએ. દાખલા તરીકે ઘઉંને વાવેતર પછી થોડો ટાઈમ ઝાકળવાળું વાતાવરણ હોય તો એ વધુ માફક આવે, કારણ કે એમાં જે ફૂંટ નીકળવાનો સમય છે ત્યારે જો ઝાકળ આવે તો ફૂંટ બરાબર નીકળે અને વ્યવસ્થિત નીકળે, એટલે જેટલા ફૂંટ વધારે નીકળે એટલા કણસલા વધુ બેસે અને પાક ઉત્પાદન સારું મળે. તો રાયડામાં જ્યારે પાક થવા આવ્યો હોય ત્યારે ઝાકળ કે વાદળછાયું વાતાવરણ હોય તો ફૂગનો ઉપદ્રવ થાય, એટલે જીરું છે રાયડો છે ઈસબગુલ છે એવા બધા પાકો ઉપર માવઠા જેવી પરિસ્થિતિ સર્જાય અથવા તો ઝાકળ આવે તો વિપરીત અસર થાય. પરંતુ હા, એટલું ખરું કે હવે હવામાનની આગાહીઓ સચોટતાથી થવા લાગી છે, વધુ ચોક્કસ થવા લાગી છે, જેના કારણે ખેડૂત અગાઉથી જાણી શકે કે આ આ વસ્તુ થઈ શકે એમ છે અને એ પ્રમાણે પોતા

તમારા પાકને બચાવવાનો પ્રયત્ન જરૂર કરી શકે, પરંતુ ઉપર આબ ને નીચે ધરતી એમાં પાક ઊભો હોય એને બચાવવો મુશ્કેલ તો છે જ. ડુંગળી જેવા પાકની વાત કરીએ તો કચ્છમાં તો એક ગામ છે મથડા. આ મથડા ગામમાં તો ડુંગળીની જ ખેતી થાય અને મથડાની ડુંગળી વખણાય પણ ખરી. પણ એમાંય હવામાનની અસર તો પોતાનો ભાગ ભજવે જ છે ને. ડુંગળીમાં સફેદ, લાલ, ભૂરી એમ ત્રણેય પ્રકારની ડુંગળીની બજાર માંગ તો હોય જ છે. સફેદ ડુંગળી પ્રોસેસિંગમાં વધુ ઉપયોગમાં આવે, કેમ કે એમાંથી પાવડર બનાવવામાં આવે છે, જ્યારે લાલ અને ભૂરી ડુંગળી ખાવામાં વધુ વપરાય છે. સફેદ ડુંગળીના ફળ મોટા થાય છે, એટલે પરિણામે જ્યાં ડિહાઈડ્રેશન કરતી ફેક્ટરીઓ હોય એની નજીક જો ખેડૂત હોય તો એ આ પાક વાવીને એમાંથી સારું વળતર મેળવી શકે. વળી પાછું વિપરીત હવામાન જ્યારે થઈ જાય ત્યારે પાકમાં ફલિનીકરણની અવસ્થા હોય તો એના પર પણ અસર પડે. ભેજવાળું વાતાવરણ હોય એટલે ફૂગ અને સુકારાના પ્રશ્નો પણ ઉદ્ભવે, એટલે ફૂગનાશકો અને જંતુનાશકો ખરીદવા પડે. પાછું જમીનમાં પણ પોષક તત્વોની ખામી ન સર્જાય એ માટે ફાલ વધારવા માટેના જે ટોનિક છે એ પણ ખેડૂતોએ ખરીદવા પડે. એટલે સરવાળે જે પાકની પડતર છે એ વધતી જાય. તો સામે એવી દલીલ આવે કે સજીવ ખેતી અથવા તો પ્રાકૃતિક ખેતી કરીએ તો આ પ્રશ્ન નડે કે નહીં? પણ સાવ એવું નથી. પ્રાકૃતિક ખેતી કરવામાં પણ જે હવામાનના પરિવર્તન છે એ તો અસર કરવાના જ છે. બધી જમીનમાં જો સજીવ ખેતી કરવામાં આવે તો ઉત્પાદન મેળવવું અઘરું પડે અને રોગ જીવાત સામે પણ કાબુ મેળવવો અઘરો પડે. એટલે પ્રાકૃતિક ખેતીને પણ સમજી વિચારીને કરવી જોઈએ. રાસાયણિક ખાતરનો આડેધડ ઉપયોગ કરવા કરતાં જરૂર મુજબ થોડું રાસાયણિક ખાતર પણ વાપરીએ અને સાથે સાથે કમ્પોસ્ટ અને કુદરતી ખાતરોનો ઉપયોગ વધારેમાં વધારે થાય એવું પ્રયાસ જરૂરથી કરીએ. આવો મધ્યમ માર્ગ અપનાવીએ તો ખેતીમાં થોડી બરકત લાવી શકાય. બાકી પ્રાકૃતિક ખેતી કરવી હોય તો જે પાકમાં રોગ જીવાતનો ઉપદ્રવ ખૂબ ઓછો થતો હોય એવા પાકની પસંદગી કરવી પડે. બાકી શાકભાજી પાકો વાવવા હોય તો પ્રાકૃતિક ખેતી કરવી અઘરી પડે. બીજું, હવે મોટે ભાગે તાજેતરના થોડા વર્ષોની તારીખ લઈએ તો ઠંડી મોટે ભાગે પાછોતરી થઈ ગઈ છે. એટલે ઉનાળુ વાવેતર કરવું હોય તો ઠંડી ઓછી થાય પછી વાવેતર કરવામાં આવે તો સફળતા મળી શકે. અને ક્યારેક પાછું એવું બને કે ઠંડી ઓછી થઈ જાય અને ગરમી છે એની શરૂઆત વહેલેથી થઈ જાય, એટલે એ રીતે પણ ખેડૂત ભાઈઓને તો સંભાળવું જ રહ્યું. અને આવું થાય ત્યારે પિયત વધારે આપવું પડે, નહીંતર પાક વળી જાય ઓચિંતી ગરમી આવવાથી. એટલે આવે વખતે સૌથી મહત્વનું કામ પાકને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે એ જોવું જરૂરી છે. અને એમાં પણ સલ્ફર એ પાક માટે બહુ મહત્વનું તત્વ ગણવામાં આવે છે, કેમ કે જમીનમાં સલ્ફરની હાજરી જો પૂરતા પ્રમાણમાં હોય તો જ એને આપવામાં આવતું નાઇટ્રોજન પૂરેપૂરું કામ કરે, એ પછી યુરિયા સ્વરૂપે હોય કે કુદરતી છાણિયા ખાતર સ્વરૂપે હોય. હવામાન બદલાવની વિપરીત સમસ્યાથી બચવા માટે હવામાનની અનિશ્ચિતતાને સામે પ્રતિરોધક શક્તિ ધરાવતું હોય એવું બિયારણ વાપરવાથી પણ થોડો ફાયદો થઈ શકે, કેમ કે આવું બિયારણ છે એ હવામાન પરિવર્તનની સામે ઝીંક ઝીલી શકે. એટલે સારા અને હવામાનના બદલાવની સામે ઝીંક ઝીલી શકે એ પ્રકારના બિયારણો અંગે માહિતી મેળવવી જોઈએ અને એ બિયારણનો ઉપયોગ કરવો જોઈએ. વધુ પડતી ગરમીની અસરને પણ નિવારવા માટે મલ્ચિંગ જેવી ટેકનિક પણ અપનાવી શકાય. આમ હવામાન બદલાવ આવી ચૂક્યો છે તો એ બદલાવથી પાક ઉપર થતી વિપરીત અસરને રોકવા માટે ખેડૂતોએ સજ્જ રહેવું પડશે અને અલગ અલગ ટેકનિકો શીખવી પડશે, યોગ્ય બિયારણ અને યોગ્ય ખેત આયોજન કરવું પડશે. ખેત વિભાજનથી પણ આ સમસ્યા સામે લડી શકાય એમ છે. એક જ પાક ઉપર આધારિત નહીં રહે.

રહેતા પાક વૈવિધ્ય પણ અપનાવવું પડશે, જેથી કરી અને આગોતરા કે પાછોતરા વરસાદના સમયે અલગ અલગ પાક વાવી અને નુકસાન નિવારી શકાય, તો એ જ રીતે ગરમીથી પણ બચવાના ઉપાયો મેળવવા જ પડશે. નેટ હાઉસ, ગ્રીન હાઉસ કે પોલી હાઉસ ટેકનોલોજીને પણ અપનાવવી પડશે અને ખેતીને જીવંત તો રાખવી જ પડશે, કેમ કે ખેતી વગર ઉત્પાદન શક્ય નથી, કેમ કે ખેતીથી જ માનવ જાતની જરૂરિયાતોનું પોષણ થઈ શકે એમ છે. હવામાન બદલાવથી ખેતી પર થતી અસર વિશે આપણે વાત કરી અને હવે સાંભળીશું આ ગીત.

તો મિત્રો, આ ગીત આપણે સાંભળ્યું અને આ સાથે ગામનો ચોરો કાર્યક્રમનો સમય પૂરો થવા જઈ રહ્યો છે, તો લઈશું ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોની રજા. તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ, તમને પણ નીલમબેનના જાજા કરીને રામ રામ રામ રામ રામ રામ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર. પ્રવેશ અડિયેજા વાંચે છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બ્રિક્સ દેશના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને આર્થિક પડકારો વચ્ચે બ્રિક્સ સર્જનાત્મક ભૂમિકા ભજવી શકે છે. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે સીબીઆઈએ વધુ 2 લોકોની ધરપકડ કરી. 16 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં એસઆઈઆર પ્રક્રિયાના 3જા તબક્કાની કામગીરી કરવા કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત. ચીન સાથે વેપાર અને રોકાણની તકનું વિસ્તરણ કરવા અમેરિકા ઉત્સુક. ચીનના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. અને ગુજરાતમાં યોજાયેલી એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી અજિત નારાયણે કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બ્રિક્સ દેશના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લઈ રહેલા વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી. આ પહેલા પ્રારંભિક સંબોધનમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું, શાંતિ અને સુરક્ષા વૈશ્વિક અર્થતંત્રના કેન્દ્રમાં છે. વર્તમાન સંઘર્ષે સંવાદ અને રાજદ્વારીના મહત્વને વધારી દીધું છે. શ્રી જયશંકરે એ વાત પર પણ ભાર આપ્યો કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને આર્થિક પડકારો વચ્ચે બ્રિક્સ સર્જનાત્મક ભૂમિકા ભજવી શકે છે.
1: हम ऐसे समय में मिल रहे हैं जब दुनिया तेजी से बदल रही है. अंतर्राष्ट्रीय तनाव, संघर्ष, आर्थिक अनिश्चितता और व्यापार, तकनीक तथा जलवायु से जुड़ी चुनौतियां वैश्विक स्थिति को प्रभावित कर रही हैं. ऐसे समय में ब्रिक्स से सकारात्मक और स्थिर भूमिका निभाने की उम्मीद बढ़ी है. आज कई देश ऊर्जा, भोजन, उर्वरक, स्वास्थ्य सुरक्षा और वित्तीय सहायता जैसी चुनौतियों का सामना कर रहे हैं. ब्रिक्स उन्हें इन समस्याओं से बेहतर तरीके से निपटने में सहायता कर सकता है.

0: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તેમણે ગત ડિસેમ્બરમાં 23માં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે રાષ્ટ્રપ્રમુખ પુતિન અને પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બાદથી દ્વિપક્ષીય સહકારમાં થયેલી પ્રગતિ અંગે શ્રી મોદીને માહિતી આપી. બંને મહાનુભાવોએ યુક્રેન અને પશ્ચિમ એશિયાની સ્થિતિ સહિત પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ નીટ પરીક્ષા સંબંધિત ગેરરીતિ મામલે વધુ બે લોકોની ધરપકડ કરી. સીબીઆઈએ ગત 24 કલાકમાં 14 સ્થળ પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ જણાવ્યું કે અહિલ્યાનગરના ધનંજય લોખંડે અને પુણેના મનીષા વાઘ માટેની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ મામલે જયપુરના 3, ગુરુગ્રામ અને નાસિકમાંથી 1-1 એમ કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીને આજે દિલ્હીની અદાલતમાં રજૂ કરાયા તેમજ તેમને પૂછપરછ માટે 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયા છે, જ્યારે અન્ય શંકાસ્પદોની પૂછપરછ ચાલી રહી છે. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા અપાયેલી ફરિયાદના આધારે સીબીઆઈએ 12 મે તાત્કાલિક કેસ નોંધ્યો હતો. કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એટલે કે એસઆઈઆર પ્રક્રિયાના ત્રીજા તબક્કાની જાહેરાત કરી. તે અંતર્ગત આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, તેલંગાણા અને ઉત્તરાખંડ સહિત 16 રાજ્ય, જ્યારે ચંદીગઢ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ જેવા 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં તબક્કાવાર એસઆઈઆર કામગીરી કરાશે. એસઆઈઆર પ્રક્રિયામાં 3,94,000થી વધુ બુથ સ્તરના અધિકારીઓ 36,73,00,000 મતદારોના ઘરે ઘરે જઈ તેમનો સંપર્ક કરશે. આ કામમાં રાજકીય દળો દ્વારા મતગણતરી તબક્કા દરમિયાન નિયુક્ત કરાયેલા 3,42,000 બુથ સ્તરના એજન્ટ પણ મદદ કરશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કેરલમના નવા મુખ્યમંત્રી તરીકે વીડી સતીશનના નામની જાહેરાત કરી. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં કરાયેલી આ જાહેરાત બાદ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુડીએફ રાજ્યમાં સરકાર બનાવવાની પ્રક્રિયા હાથ ધરશે. આ સાથે જ મુખ્યમંત્રી પદ માટે ટોચના નેતાઓ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને લઈ ઘણા દિવસથી ચાલતી અટકળો પર વિરામ મુકાયું છે. સરકારે જણાવ્યું કે દેશભરમાં કાચા તેલ, એલપીજી અને પ્રાકૃતિક ગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અસરકારક પગલાં લીધા છે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયાના તાજેતરના ઘટનાક્રમ અંગે આંતર મંત્રાલય સ્તરની પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે દેશભરમાં ઘરેલું એલપીજી પુરવઠો યોગ્ય રીતે યથાવત છે અને કોઈપણ વિતરણ કેન્દ્ર પર પુરવઠાની અછતના કોઈ અહેવાલ નથી.
1: ભારત સરકાર ને કઈ ઇફેક્ટિવ સ્ટેપ્સ લીએ હૈ જીસકે ચલતે હમારે પાસ પેટ્રોલ, ડીઝલ, એલપીજી ઓર નેચરલ ગેસ કે પર્યાપ્ત સ્ટોક્સ અવેલેબલ હૈ. હમારી રિફાઇનરીઝ ઓપ્ટિમમ કેપેસિટી પર ઓપરેટ કર રહી હૈ ઓર એલપીજી પ્રોડક્શન ભી ઇન્ક્રીઝ કિયા જા ચુકા હૈ. હમારે કિસી ભી રિટેલ આઉટલેટ પર ઓર એલપીજી ડિસ્ટ્રીબ્યુટરશિપ પર કોઈ ડ્રાય આઉટ રિપોર્ટેડ નહીં હૈ. સબ જગા પર નોર્મલ ઓપરેશન ચલ રહે હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ

0: कोई ड्राई आउट रिपोर्टेड नहीं है, सब जगह पर नॉर्मल ऑपरेशन चल रहे हैं।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે આજે પેચિંગમાં સંવાદ કર્યો. વેપાર, ટેકનોલોજી અને પ્રાદેશિક સુરક્ષાના તણાવ વચ્ચે બંને નેતાએ મુકાબલાની જગ્યાએ સહકાર પર ભાર આપ્યો. રાષ્ટ્રપ્રમુખ તરીકે બીજા કાર્યકાળમાં શ્રી ટ્રમ્પનો આ પહેલો ચીન પ્રવાસ હતો. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ બંને નેતાએ ઉર્જાનો અવિરત પ્રવાહ સુનિશ્ચિત કરવા, હોર્મુઝ સમુદ્ર ધોરણી ખુલ્લી રહેવી જોઈએ તે અંગે સંમતિ વ્યક્ત કરી. શ્રી ટ્રમ્પ અને રાષ્ટ્રપ્રમુખ શી સાથેની બેઠક લાભદાયી રહી હોવાનું વ્હાઇટ હાઉસે વધુમાં જણાવ્યું હતું. આ બેઠક બાદ સભાને સંબોધતા ચીનના રાષ્ટ્રપ્રમુખે મુકાબલાની જગ્યાએ સહકાર વધારવા પર ભારતે વધારવા અંગે કહ્યું હતું કે ચીન અને અમેરિકાએ હરીફને પણ ભાગીદાર હોવું જોઈએ. તેમણે દ્વિપક્ષીય સંબંધમાં વધુ એક નવા અધ્યાયની શરૂઆતનું પણ આહ્વાન કર્યું. શ્રી ટ્રમ્પે પણ એટલા સકારાત્મક અવાજમાં જવાબ આપતા કહ્યું કે અમેરિકા ચીનના સંબંધ પહેલાંથી વધુ સારા થશે. તેમણે કહ્યું, અમેરિકા ચીન સાથે વેપાર અને રોકાણની તકનું વિસ્તરણ કરવા ઉત્સુક છે. ભારતીય ખેલાડી અજીત નારાયણે એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ક્લીન એન્ડ જર્ક અને પુરુષોની 71 કિલો વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગુજરાતના ગાંધીનગરમાં યોજાયેલી આ સ્પર્ધામાં અજીત નારાયણે કુલ 314 કિલો વજન ઉપાડ્યું હતું. આ જ શ્રેણીમાં 351 કિલો વજન ઉપાડીને કોરિયન વોન જુ રીએ સુવર્ણ અને ચીનના જિયાન ચેને 335 કિલો વજન ઉઠાવીને રજત ચંદ્રક જીત્યો છે. આ સ્પર્ધામાં ચંદ્રક જીતનારા અજીત ત્રીજા ભારતીય ખેલાડી છે. અગાઉ ભારતીય ખેલાડી કોમલ કોહરે સોમવારે મહિલાઓની 48 કિલો વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીતીને વિજયી પ્રારંભ કર્યો હતો. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતનું સિંહ સંવર્ધનનું ઉત્કૃષ્ટ રોલ મોડલ વિશ્વ સમક્ષ વન્ય પ્રાણીઓના જતન માટે મુકાશે.

0: કરાશે. તેમજ વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે આધારસ્તંભ રૂપ દિલ્હી ડેક્લેરેશન પણ જાહેર કરાશે.
1: જ્યાં એક તરફ પૂરે અફ્રિકામાં લાયન્સ કી સંખ્યા ઘટ રહી હૈ, વહાં પર એશિયાટિક લાયન કી સંખ્યા ગુજરાત મેં ઓર ગીર મેં લગાતાર બઢ રહી હૈ. હમ દુનિયા મેં યે સ્થાપિત કર પાએ હૈ કે ગુજરાત લાયન કન્ઝર્વેશન મેં દુનિયા કા એક લીડરશિપ વાલી જગહ બની હૈ.
0: ભારતે જણાવ્યું કે ગઈકાલે ઓમાનના દરિયાકાંઠા પર ભારતીય ધ્વજવાળા જહાજ પર થયેલો હુમલો અસ્વીકાર્ય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે એક નિવેદનમાં વાણિજ્યિક જહાજો અને સામાન્ય નાગરિકોને સતત નિશાન બનાવવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે જહાજ પર સવાર તમામ ભારતીય ચાલક દળના સભ્ય સલામત છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બ્રિક્સ દેશના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે કહ્યું કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને આર્થિક પડકારો વચ્ચે બ્રિક્સ સર્જનાત્મક ભૂમિકા ભજવી શકે છે. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે સીબીઆઈએ વધુ 2 લોકોની ધરપકડ કરી. 16 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં એસઆઈઆર પ્રક્રિયાના 3 તબક્કાની કામગીરી કરવા કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત. ચીન સાથે વેપાર અને રોકાણની તકનું વિસ્તરણ કરવા અમેરિકા ઉત્સુક. ચીનના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. ગુજરાતમાં રમાયેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી અજીત નારાયણે કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરમાધુરી, એટલે કે માણીશું કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. પ્રસ્તુત છે સૌપ્રથમ ગીત.

0: સાતત્યનું અમિટ પ્રતીક છે. ત્યારે આજના વિશેષ કાર્યક્રમમાં આપણે વાત કરીશું ઐતિહાસિક સોમનાથની. તાજેતરમાં જ આ મહિનાની 11મી તારીખે સોમનાથ દાદાના સાનિધ્યમાં ભવ્ય સોમનાથ અમૃત પર્વ ઉજવાઈ ગયો. અચાનક આ ઉજવણી શા માટે? તેનો સંબંધ 11 મે 1951 સાથે જોડાયેલો છે. વર્ષ 1951માં દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં શિવલિંગની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ સાથે જ કરોડો ભક્તો માટે સોમનાથ મંદિર એ ફરી આસ્થાનું કેન્દ્ર બનીને ઉભરી આવ્યું. મંદિરના પુનર્નિર્માણને આ વર્ષે ઐતિહાસિક 75 વર્ષ પૂર્ણ થયા. તેને જ લઈ સોમનાથ અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી. પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી પણ સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થયા. આ સાથે સોમનાથ મહાદેવ મંદિર ફરી એકવાર ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું હતું કે સોમનાથ મંદિર અતૂટ આસ્થા, દિવ્યતા અને ભારતની શાશ્વત આત્માના પ્રતીક તરીકે આજે પણ અડીખમ ઊભું છે.
1: જય સોમનાથ, જય સોમનાથ, હર હર મહાદેવ. સાથીઓ, જબ મેં પિછલી બાર યહાં આયા થા તબ મેને કહા થા જિસકે નામ મે હી સોમ અર્થાત અમૃત જુડા હો ઉસે નષ્ટ કૌન કર સકતા હૈ. ઇતિહાસ કે લંબે કાળખંડ મે ઇસ મંદિર ને કિતને હી આક્રમણ ઝેલે. મહમૂદ ગજનવી, અલાઉદ્દીન ખિલજી જૈસે અનેક આક્રાંતા આયે, લુટેરો ને સોમનાથ મંદિર કા વૈભવ મિટાને કા પ્રયાસ કિયા. વો સોમનાથ કો એક ભૌતિક ઢાંચા માનકર ઉસસે ટકરાતે રહે. બાર બાર ઇસ મંદિર કો ઇસ ઢાંચે કો તોડા ગયા ઓર યે બાર બાર બનતા રહા, હર બાર ઉઠ ખડા હોતા રહા. ક્યોંકિ તોડને વાલો કો માલૂમ નહીં થા હમારે રાષ્ટ્ર કા વૈચારિક સામર્થ્ય ક્યા હૈ. હમ ભૌતિક શરીર કો નશ્વર માનને વાલે લોગ હૈ.
0: શ્રી મોદીએ નીલકંઠ મહાદેવની શરણમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણીને ભગવાન સદાશિવની જ લીલા ગણાવી.
1: સાથીઓ, સમય ખુદ જિનકી ઈચ્છા સે પ્રકટ હોતા હૈ, જો સ્વયં કાલાતીત હૈ, જો સ્વયં કાલ સ્વરૂપ હૈ, આજ ઉન દેવાદિદેવ મહાદેવ કી વિગ્રહ પ્રતિષ્ઠા કે હમ 75 વર્ષ મના રહે હૈ. યે સૃષ્ટિ જિનસે સૃજિત હોતી હૈ, જિનમે લય હો જાતી હૈ. યતો જાયતે પાલ્યતે યેન વિશ્વમ, તમિષમ ભજે લીયતે યત્ર વિશ્વમ. આજ હમ ઉનકે ધામ કે પુનર્નિર્માણ કા ઉત્સવ મના રહે હૈ. જો હલાહલ કો પીકર નીલકંઠ હો ગયે, આજ ઉની કી શરણ મે હા સોમનાથ અમૃત મહોત્સવ હો રહા હૈ. યે સબ ભગવાન સદાશિવ કી હી લીલા હૈ.
0: પ્રધાનમંત્રીએ સોમનાથ અમૃત પર્વને આવનારા 1000 વર્ષ માટે પ્રેરણાનો મહોત્સવ પણ ગણાવ્યો હતો.
1: સાથીઓ, 75 સાલ પહેલે આજ કે હી દિન સોમનાથ મંદિર કી પુનઃસ્થાપના યે કોઈ સાધારણ અવસર નહીં થા. અગર 1947 મે ભારત આઝાદ હુઆ થા તો 1951 મે સોમનાથ કી પ્રાણ પ્રતિષ્ઠા ને ભારત કી સ્વતંત્ર ચેતના કા ઉદ્ઘોષ કિયા થા. આઝાદી કે સમય સરદાર સાહબ ને 500 સે જ્યાદા રિયાસતો કો જોડકર એક ભારત કા આધુનિક સ્વરૂપ ગણા થા. તો સાથ હી સોમનાથ કે પુનર્નિર્માણ સે ઉન્હોને દુનિયા કો બતાયા થા ભારત કેવલ આઝાદ નહીં હુઆ હૈ, ભારત અપને પ્રાચીન ગૌરવ કો પુનઃ હાસિલ કરને કે માર્ગ પર ભી અબ આગે બઢ ચુકા હૈ. સાથીઓ, ઇસલીએ આજ ઇસ અવસર પર મેં કેવલ 75 વર્ષો કી ઝાંકી નહીં દેખ રહા હું, મેં યહાં દેખ રહા હું વિનાશ મેં સૃજન કે સંકલ્પ કો જિસે સોમનાથ ને ચરિતાર્થ

0: किया है। मैं यहां देख रहा हूं असत्य पर सत्य की विजय को, जिसे प्रभाष पाटन ने बार बार जिया है। मैं यहां देख रहा हूं हजारों वर्षों की आध्यात्मिक चेतना को, जिसने मानव मात्र के कल्याण की सीख समूचे विश्व को दी है। मैं यहां देख रहा हूं भारत के उस अविनाशी स्वरूप को, जिसे सदियों के कुत्सित प्रयास भी न मिटा सके न हरा सके। और मैं यहां देख रहा हूं सोमनाथ का अमृत महोत्सव ये केवल अतीत का उत्सव नहीं है, ये अगले 1000 वर्षों के लिए भारत की प्रेरणा का महोत्सव भी है।
1: આ પ્રસંગે શ્રી મોદીએ સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં યોગદાન આપનારા અનેક મહાન વીરોને પણ યાદ કર્યા હતા।
0: સાથીઓ, અલગ અલગ કાળ મેં અલગ અલગ જીવો કી સંકલ્પ શક્તિ મેં શિવ પ્રગટ હોતે રહે। રાજા ભોજ, કભી રાજા ભીમદેવ પ્રથમ, કભી રાજા કુમારપાલ, કભી રાજા મહીપાલ પ્રથમ, તો કભી રાવ ખંગાર, એસે અનેક શિવ ભક્ત समय समय पर सोमनाथ मंदिर का पुनर्निर्माण करवाते रहे। लकुलिश और सोम शर्मा जैसे कितने मनीषी, उन्होंने प्रभाष पाटन क्षेत्र की विरासत को संरक्षित किया, इसे शैव साधना और दर्शन का महान केंद्र बनाया। भाव बृहस्पति, पाशुपताचार्यों और अनेक विद्वानों ने इस तीर्थ की आध्यात्मिक परंपराओं को जीवित रखा। विशाल देव और त्रिपुरांतक जैसे व्यक्तित्वों ने यहाँ की बौद्धिक चेतना को सुरक्षित रखने का पुनित कार्य किया। साथियों, वीर हमीर जी गोहिल, वीर भेगड़ा जी भील, पुण्य श्लोक अहिल्याबाई होलकर जी, बड़ोदरा के गायकवाड़ जामसा महाराजा दिग्विजय सिंह जी, ऐसी कितनी ही महान विभूतियां हैं जो सोमनाथ की सेवा में अपना सर्वस्व अर्पित करती थी। मैं आज इस अवसर पर सरदार वल्लभ भाई पटेल, डॉक्टर राजेंद्र प्रसाद, श्रीमान के एम मुंशी जी, ऐसी सभी ज्ञात अज्ञात दिव्यात्माओं को भी श्रद्धापूर्वक आदर पूर्वक नमन करता हूँ।
1: જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલના સોમનાથ મંદિરના પુનઃનિર્માણના સંકલ્પનું સ્મરણ કર્યું।
2: ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતીક છે। આપણી આસ્થાના અજેય અને અતૂટ પ્રતીક આ મંદિરને ધ્વંસ કરવાના અનેક પ્રયાસો થયા અને દરેક વિનાશ પછી સોમનાથ ભગવાનનું મંદિર ફરી વધુ તેજસ્વતા સાથે ઉભું થયું છે। આજે આ દિવ્ય મંદિર વિધ્વંસમાંથી પુનઃનિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધાર, દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતીક છે। તેમનો આ સંકલ્પ 1951ની 11મી પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે।
1: સોમનાથ અમૃત પર્વ નિમિત્તે સોમનાથમાં ભવ્ય માહોલ જોવા મળ્યો હતો। આ અંગે સાંભળીએ વિશેષ અહેવાલ।
3: વિરાસત અને વિકાસના સંગમ તીર્થ સોમનાથના દ્વારે સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેના લાખો ભક્તો સાક્ષી પણ બન્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મહાપૂજા કરી હતી। શંખ અને ડમરૂના નાદ તથા અમૃત કળશ સાથે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું।

દરમિયાન આસ્થાના અધિષ્ઠાતા સોમનાથ મહાદેવ દેવાલયમાં ડમરૂના નાદ સાથે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. આ પર્વ એટલા માટે પણ વિશેષ રહ્યો કારણ કે સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11 તીર્થ સ્થળોથી લવાયેલા પવિત્ર જળનો મંદિર પર કુંભાભિષેક કરાયો. પ્રધાનમંત્રીએ સોમનાથ દાદાની મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કર્યું હતું. બીજી તરફ વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે સોમનાથના નભમાં દિલધડક કરતબ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. વાયુસેનાના 13 જેટલા પાયલટની સાહસભરી ઉડાન જોઈને હાજર લોકો દંગ રહી ગયા અને તેમણે વાયુસેનાના પાયલટને વધાવી લીધા હતા. તેમજ વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા મંદિર પર વિશેષ પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. આ સાથે જ ધર્મભૂમિ પર ધર્મશક્તિ, દેશભક્તિ અને સૈન્ય શક્તિનો પણ અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ પહેલા

0: પ્રધાનમંત્રીએ હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ હમીરજી ગોહિલ સર્કલ સુધી 1 કિલોમીટરનો રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ રોડ શોમાં જોડાયા હતા. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: હવે સોમનાથ અમૃત પર્વની ઉજવણી પાછળના ઇતિહાસ પર નજર કરીએ. ભક્તોની આસ્થાના અતુટ પ્રતીક સમાન સોમનાથ મંદિર વિશેષ એટલા માટે છે કેમ કે આ મંદિરે ભૂતકાળમાં અનેક આક્રમણ અને ઘા સહન કર્યા, તેમજ અનેક મુશ્કેલીઓનો સામનો પણ કર્યો. વિદેશી આક્રાંતાઓએ સોમનાથ મંદિરને ઘણીવાર લૂંટ્યું, તેમ છતાં હજારો વર્ષોથી સોમનાથ મંદિર આજે પણ અડીખમ ઊભું છે. સોમનાથ મંદિરના પુનર્નિર્માણમાં દેશના પહેલા નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી લોખંડી પુરુષ ભારતરત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પણ મહત્વની ભૂમિકા રહી હતી. 13 નવેમ્બર 1947 રોજ સરદાર સાહેબે સોમનાથ મંદિરની મુલાકાત લીધી. દરમિયાન મંદિરની સ્થિતિ જોયા બાદ તેમણે દરિયાનું જળ હાથમાં લઈ સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ કર્યો હતો અને વર્ષ 1951માં તેમનો આ સંકલ્પ પરિપૂર્ણ થયો. આજ ઐતિહાસિક દિવસને યાદ કરવા સોમનાથ અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. 15 ડિસેમ્બર 1950 રોજ સરદાર પટેલનું અવસાન થતાં સોમનાથ મંદિર બનાવવાની જવાબદારી તત્કાલીન મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીને અપાઈ હતી. ત્યારબાદ 1950 રોજ મંદિરનું ખાતમુહૂર્ત કરાયું. માત્ર 5 થી 6 મહિનામાં મંદિરનું કામ પૂર્ણ થયું હતું. મંદિર સંપૂર્ણ રીતે ભક્તોએ તે વખતે દાનમાં આપેલી 25 લાખ રૂપિયામાંથી તૈયાર કરાયું હતું. આખરે 11 મે 1951 રોજ દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે મંદિરની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સોમનાથ મંદિરને પ્રભાશંકર સોમપુરા દ્વારા ડિઝાઇન કરાયું હતું. વર્ષ 2026 અને સોમનાથ મંદિર વચ્ચે પણ વિશેષ કડી જોડાયેલી છે, કારણ કે મંદિરના પુનર્નિર્માણને તો આ વર્ષે 75 વર્ષ પૂર્ણ થયા જ, સાથે સોમનાથ મંદિર પર થયેલા પહેલા આક્રમણને પણ આ વર્ષે 1000 વર્ષ પૂર્ણ થયા છે. હવે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના ઇતિહાસ પર નજર કરીએ. એવું કહેવાય છે કે સોમરાજ એટલે કે ચંદ્રદેવે સૌપ્રથમ સોમનાથમાં સોનાનું બનેલું મંદિર બનાવ્યું હતું. આ મંદિર પાછળથી રાવણ દ્વારા ચાંદીમાં, ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા લાકડામાં અને ભીમદેવ દ્વારા પથ્થરમાં બનાવવામાં આવ્યું. હાલની શાંત સપ્રમાણ રચના મૂળ દરિયાકાંઠાના સ્થળ પર પરંપરાગત ડિઝાઇન મુજબ બનાવવામાં આવી હતી. આછા પીળા રંગમાં રંગાયેલી તે સુંદર શિલ્પ છે. તેના હૃદયમાં એક વિશાળ શિવલિંગ પણ છે, જે 12 પૈકી પવિત્ર શિવ મંદિરોમાંથી એક છે, જેને જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રખ્યાત પર્શિયન વિદ્વાન અલ બિરુની દ્વારા મંદિરના વિગતવાર વર્ણનના કારણે પ્રદેશોમાં તેની ખ્યાતિમાં વધારો થયો હશે. વર્ષ 1025ના અંતમાં અથવા વર્ષ 1026ની શરૂઆતમાં મંદિરને વિદેશી આક્રાંતાઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. 2 દિવસની ભીષણ લડાઈ પછી વિદેશી આક્રાંતાએ મંદિર પર કબજો કર્યો, તેમજ મંદિરની સંપત્તિ લૂંટી લીધી અને મંદિરના માળખાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આનાથી સદીઓ બાદ સુધી સોમનાથ મંદિર પર વિદેશી આક્રાંતાઓના હુમલા યથાવત રહ્યા, તેમ છતાં ભવ્ય મંદિર આજે પણ અડીખમ ઊભું છે. જય સોમનાથ. આ સાથે જ સોમનાથ અમૃત પર્વ અંગેનો વિશેષ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા ગુરુવારે રાત્રે 9:15 કલાકે. ત્યાં સુધી નમસ્કાર. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદન અને રજૂઆત પ્રવેશ અડીએચા, પ્રસ્તુતિ પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી અમદાવાદ.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે મારા મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ આજ કે ફનકાર.
1: યે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા, દેશ કી સુરીલી ધડકન, આજ કે ફનકાર. યે કાર્યક્રમ હોગા બસ થોડી હી દેર મેં.

આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકા

0: સૌથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાર આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી.

આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના

0: ના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
2: હવે પછીનો જે ગરબો આવી રહ્યો છે તેને સ્વર આપ્યો છે કલ્યાણી કુથાલકરે અને એના સાથીઓએ.

શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું કેટલાક હિન્દી ફિલ્મી ગીતો, જેમાં સૌપ્રથમ ગીત સાંભળીશું ફિલ્મ અભિમાનનું, જેને સ્વર આપ્યો છે મોહમ્મદ રફી અને લતા મંગેશકર, સંગીત SD બર્મન અને ગીતકાર છે મજરૂ સુલતાનપુરી.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ દાગનું આ ગીત, જેને ગાયું છે કિશોર કુમાર, સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલ અને શબ્દો છે સાહિર લુધિયાનવીના. હવે પછીનું ગીત આવી રહ્યું છે, તે છે ફિલ્મ ગોલમાલનું. ગાયક છે કિશોર કુમાર, ગીતકાર ગુલઝાર અને સંગીત છે આર ડી બર્મનનું.

હવે માણીશું ફિલ્મ કભી કભીનું એક ગીત, જેને ગાયક છે મુકેશ અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં, ગીતકાર સાહિલ યુધિયાનવી અને સંગીત છે ખૈયામનું.

શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો હિન્દી ફિલ્મી ગીતો. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ માણીશું ફિલ્મ ઉમરાવ જાન. ગાયક છે આશા ભોસલે અને સંગીત આપ્યું છે ખૈયામે.

શ્રોતા મિત્રો, આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, લઘુચિંતનાત્મક વાર્તાલાપનો કાર્યક્રમ માણીશું 6:30, શ્રી રામચરિત માનસ ગાન 6:35, ગાંધી વંદના 6:45, સદાબહાર ગીતો જેમાં હિન્દી ફિલ્મી ગીતો માણીશો 7:00, ગુજરાતી ગેરફિલ્મી ગીતો માણીશું 7:20. NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ બરાબર 8:30, માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે બરાબર 9:00, મદદ અમારી મંઝિલ તમારી બાય મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ પ્રાયોજિત કાર્યક્રમ માણીશું બરાબર 9:30, 9:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો, સિંધી કાર્યક્રમ સુરહાણ માણીશું 10:02, હિન્દી ફિલ્મ ગીતો 10:30, સુગમ સંગીત અમારા વડોદરા કેન્દ્રથી 10:45, ફિલ્મ સંગીત માણીશું 11:02, 11:30 હિન્દી ગેરફિલ્મી ગીતો. આકાશવાણીના 90 વર્ષની યાત્રાની મુલાકાત ડોક્ટર મહેશ દેસાઈ સાથેની વાતચીત માણીશું 12:02, મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર 12:30, સુગમ સંગીત માણીશું 1:10, જય ભારતી ફોજી ભાઈઓ અને બહેનો માટેનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ બરાબર 1:30, ગુજરાતી ગીતો માણીશો બરાબર 2:40, અમારી સાંજની સભામાં 5:10 ગુલમહોર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ, લોકસંગીત 5:45, યુવાણી 6:30, ગુજરાતી ગેરફિલ્મી ગીતો 7:00, ગામનો ચોરો 7:22, બરાબર 8:00 માણશો સુરમાધુરી, ગુજરાતી ગેરફિલ્મી ગીતો માણીશો 8:30, અને 9:30 આજ કે ફનકાર અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

પ્રસારિત કરીશું. બરાબર 10 વાગે ગુજરાતી ગીતો અને 10:30 હિન્દી ફિલ્મ સંગીત. આ હતી અમારી આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે જોઈશું હવામાન સમાચાર. સ્થાનિક હવામાન વિભાગની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 43.7 અંશ સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 2.1 અંશ સેલ્સિયસ વધુ રહ્યું છે. લઘુત્તમ તાપમાન 29.3 અંશ સેલ્સિયસ ડિગ્રી નોંધાયું, જે સામાન્ય કરતાં 2.2 અંશ સેલ્સિયસ વધુ રહ્યું છે. હવામાં ભેજનું પ્રમાણ રાત્રે 8:30 વાગે 25% રહ્યું છે. મહત્તમ તાપમાન 44 અંશ સેલ્સિયસ રહ્યું છે. આ હતા અમારા હવામાન સમાચાર. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં બરાબર 11:13 થઈ છે. આજની સભા સમાપ્ત થાય છે, પરંતુ અમારા ડીટીએસ સેવાના માધ્યમ દ્વારા આપ પ્રસારણ સાંભળી શકશો. ફરી મળીશું આવતીકાલે સવારે 5:48. ત્યાં સુધી આપની દોસ્ત કાનન વ્યાસને રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર, આકાશવાણીની ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપનું સ્વાગત છે. કાર્યક્રમના પ્રારંભે સાંભળીશું લોકગીત પ્રવીણભાઈ સોલંકીના સ્વરમાં.

ಶಾಂತಿ ಕರಣ ಜಗ ಭರಣತು ಘಡಣ ಗಣಾಭವ್ ಘಾಟ್ ಆದಿ ನಮ್ಮು ನಾರಾಯಣಿ ಮಾತನೆ ವಿಶ್ವರೂಪಿ ವಿರಾಟ್ ಸಂಬರ್ಗಡನು ರಾಜ್ ಸಂಬರ್ಗಡನಿ ಅಂದರ್ ಹೊರಜ್ಞಾನ ಭಗವಾನ್ ನಮ್ ಕೋರ್ ಕಾಢೀ ಹೋಯ್ 50 ಕರೋಡ್ ಪೃಥ್ವಿನ ಜಳಾಹಳ ಜಳಾಹಳ ಕರೀ ರ್ಯಾ ಹೋಯ್ ಅನೆ ಆಖಾಯ್ ನಗರ ಮಾ ಢೋಲ್ ನಗಾರಾ ಸರಣಾಯು ವಾಗ್ತಾ ಹೋಯ್ ಮಾನವ ಮೇರಾಮಣ ಉಮಟ್ಯ ಹೋಯ್ ಹೈಯೆ ಹೈಯು ದಳಾತು ಹೋಯ್ ಜಾಣೆ ಸಂಬರ್ಗಢನ ರಾಜವಿ ಸಂಬರ್ಗಢನ ರಾಜಕುಮಾರ್ ಗೋಗಾಜಿ ಚೌಹಾಣ್ ಅನಿ ಗೋಗಾಜಿ ಚೌಹಾಣ್ ನ ರೂಢ ಪ್ರಸಂಗ ಹೋಯ್ ಕುವರ್ನ ಲಗ್ನ ಲೀಧೆಲಾ ಹೋಯ್ ಸಂಬರ್ಗಢನಿ ಅಂದರ್ ಅನಿ ಮಾನವ ಮೇರಾಮಣ ಹೈಯೆ ಹೈಯು ದಳಾತು ಹೋಯ್ ಏಕ ಬೀಜಾ ಹಳಿ ಮಳಿ ವಾತು ಕರ್ತಾ ಹೋಯ್ ಲಗ್ನ ನೆ ಎಮ್ ಕಹೆವಾಯ ಟಾಣೆ ಆನಂದ ಕರ್ತಾ ಹೋಯ್ ಢೋಲ ನಗಾರಾ ವಾಗ್ತಾ ಹೋಯ್ ಬೇನು ದಿಕರಿ ಢೋಲೆ ರಮತಿ ಹೋಯ್ અને ઈ ગોગાજી મહા ચૌહાણ કે ચૌહાણોની ચલણી ચલી ના શકે કોઈ માથા પડે ધડલડે એહી પટંદર હોય ઈ ચૌહાણ વંશની વાત કરીએ એટલે બાપ હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પણ યાદ આવતા હોય એ ગોગાજી મહારાજ ના રૂડા લગ્ન નું ટાણું અને લગ્ન નું ટાણું ને ગોગાજી મહારાજ એમ કહેવાય કે જાજેરી જાણ જોડી સંબર ઘડતી એમ કહેવાય ગાડા ઊંટ બળદ હાથી વગેરે લઈ અને પોતાની જાનુ ચાલતા ચાલતા ચાલતા એમ ખેડ કરતા કરતા ઝાલાવાડ ની અંદર અને જાનુ ઉતરી હોય અને એ ગોગાજી મહારાજ ના લગ્ન ગીતુ ગવાતા હોય પોખણા થાય રાજ દરબાર ની અંદર અને પોખણા કરી ગોગાજી મહારાજ જેવા આમ ચોરી ની અંદર આવીને ઉભા હોય બાપ આસન ના મત આમ આવીને ઉભા રે આમ આસન વિરાજમાન કરી અને ત્યાં આગળ ગૌર મહારાજ બ્રહ્મદેવ અગ્નિદેવની સાક્ષી એ મંત્ર ઉચ્ચાર કરતા હોય મંત્રોના ઉચ્ચાર ભણાતા હોય ઠકરાણા એમ કહેવાય આમ મંત્ર ઉચ્ચાર થાય કન્યા પધરાવાનો સમય આવે અને રાજકુમારી ધીરા ડગ માંડતા માંડતા માંડતા ચોરીની અંદર આવ્યા હોય અને ચોરીની અંદર આવેલા બેનો દીકરીઓ લગ્નના રૂડા ગીતડા ગાતા હોય અને એ લગ્નના ગીતડા ગાતા ગાતા આમ મંગળ ફેરા ફરવાની ઘડી આવે સપ્તપદીના ફેરા લેવાતા હોય અને સપ્તપદીના ફેરા ફરી આમ વરમાળા પહેરાવા જાય ને બાપ અને વરમાળા પહેરાવા જાય આમ વરમાળા પહેરી ન પહેરી કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો હોય બળવાન કે અબળવન ગેલો ગીત મંગળ તણા ગાયને કંઠમાં હોય વર માર ચોળી ચડેલો હાથ જ્યાં હાંભળે દેશ દ્રોહી તણી પછી ભાગ્યમાં એ ના લખ્યું સૈવું એવા પંત રાજપૂત ના વીર અભૂત ને જીવવું તે પછી ત્યાર જેવું બાપ રાજપૂત નો દીકરો હતો આમ મંગળ ફેરા ફરી રહેલો હોય અને એમ કહેવાય વર માળા પહેરાયું હોય મંગળ ફેરા ફરતા હોય પહેલું મંગળ બીજું ત્રીજું અને આમ ચોથું મંગળ ગવાતું હોય અને ત્યાં તો બાપ ઝાલાવાડ ના પાદર માં હળવદ ના પાદર માં બુંગ્યો ઢોલ ધ્રીજબાંગ રણીબાંગ ધ્રીજબાંગ રણીબાંગ ધ્રીજબાંગ રણીબાંગ આમ ઢોલ નો નાદ થાય અને ઢોલ નો નાદ થતા થતા એમ કહેવાય જ્યાં ગોગાજી ચૌહાણ ની ચોરી છે ને બાપ લગ્ન ની એ કુટુંબના હગા વાલા ભાયા તું બેઠ્યા હોય અફણ ગહુંબા ગોળાતા હોય કે બડી પીપલ કી જાવ સોબત બડું કી રગડ કસુંબલ ગોટ મુઠ્ઠી ચણું કી મરગા નેણી નાર દો બેટા ધાવણા આમ જ્યાં ખરલ ની અંદર કહુંબા ગોળાતા હોય એકબીજાના હમ દઈને ધોવા દેતા હોય કહુંબા ના અને ત્યાં તો બુંગિયા ઢોલનો અવાજ એકબીજા રાજપૂતના કાને પડવા લાગ્યો કાને પડે એકબીજા રાજપૂતો ત્યાં માંડવામાં બેઠા બેઠા વાતો કરે કે કોણ વારે ચડે ઢોલ વાગ્યો સાનો વાગ્યો આમ વાતો કરતા હોય ને ત્યાંથી વાત છૂટે અને ફેરા ફરી રહ્યા ચોથું મંગળ ફરતા હોય ને એ ગોગાજી ચૌહાણ ના કાને એ વાતનો વાત જાય કે ગામના પાદરમાં બુંગિયો ઢોલ વાગ્યો અને બુંગિયો ઢોલ વાગ્યા પછી તો બાપ કે તારે કે તેજ મેં ચંદ છુપે નહીં સૂર છુપે નહીં બાદલ છાયો રાડ પડે રજબૂત છુપે નહીં દાતા છુપે નહીં મંગની આયો ચંજન નારીકો નેન છુપે નહીં પ્રીત છુપે નહીં પૂંડ દીકાયો કે કવિ ગંગ કહે સુન સાઈ અકબર કે કર્મ છુપે નહીં ભભૂત લગાય એમ રાજપૂત નો દીકરો હતો બાપ એના લક્ષ્મણ છાના ના રે હુરજ જાણે ભગવાન

ಕೋರೆ ಕಾಡೆ ನಮು ಯಾಜಿ ಯಾದಿತ್ತದೆ ಆತ ಜೋಡಿ ಪ್ರಭು ಕರ್ಮ ನಾ ಬಂಧನ ನಾಕ ತೋಡಿ ರವಿ ಭಾವತಿ ತುಜ ಸೀಸ ನಮಾವು ಕೃಪಾ ದೃಷ್ಟಿ ದಿಜೊ ಮುಜ ರಂಕ ಸಾಮು ಅಹೋ ಕೆ ಮಹು ವರ್ಣಾಮು ಬಾತ ತಾರಿ ರಯೋ ಮಾನವಿ ಅಲ್ಪ ಬುದ್ಧಿ ಜೆ ಮಾರಿ ಬದ್ಧಾ ದೇವ ನೇಕ್ರೋಡ ತೇತ್ರಿಸ ಮಾಯಿ ರವಿ ತುಜದಿ ಉಪರಿ ಕೋಣ ದಾವೆ ಆಮ ಹುರ ಜಾಣ ಕೋರ ಕಾಡೆ અને હાડ મહિનાના વાદળા મંડાણે હોય ને બાપ છતાંય હુરજ ભાણ છાના નો રે છુપા છુપાય નહીં એમ રાજપૂત નો દીકરો બાળ હોય તોય યુવાન હોય તોય અને વૃદ્ધ હોય તોય ગામના પાદરમાં ઢોલ વાગે ને બાપ તેથી ધર્મની ખાતર કે ધર્મ જાતા ધર્મ જાતા ધરા પલટતા અને ત્રિયા પળંદા તાવ ત્રણેય ટાણા મરણના પછી કોણ રાજા કોણ રાવ અને ધર્મની ખાતર થઈ બેન દીકરીઓની ખાતર થઈ ગૌ માતાની ખાતર થઈ અને બુંગીઓ ઢોલ વાગતાના હારે એમ કહેવાય ઘોડાના માથા સવાર થઈ જાય ને એ રાજપૂત અને બુંગીયા ઢોલનો અવાજ સાંભળી વાત પૂછી કે ઢોલ તાનો વાગ્યો અને કોઈ આવીને કહ્યું કે બાપ આજ હળવદના પાદરની અંદર એમ કહેવાય યૌનો ગાયો હરી જતા હોય ગાયોને લઈને લૂંટેડા જતા હોય અને એની વાર કરવી છે અને આટલી વાત થાય ને બાપ પછી તો રાજપૂતનો દીકરો પૂછવાનું ભૂલી જાય ભાન એની પોતાની જનેદાના ધાવણના એક એક ઘૂંટ યાદ આવતા હોય અને જેમ કહ્યું ને કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો હોય બળવાન કે અબળવાન ગયેલો ગીત મંગળ તણા ગાયને કંઠમાં હોય વર માર ચોડી ચડેલો હાગ જે હાંભળે દેશ દ્રોહી તણી ભાગ્યમાં એ ના લખ્યું છે એના કદાચ કિસ્મત મંડાણ નહીં મંડાણે હોય એની ચિંતા નથી અને છતાંય વર માળા ફેંકી માયરાની અંદર ચોરીની અંદર અને ફળ ભરી પોતાની ઘોડીના માથા સવાર થાય ભયા તું રોગે કે ગોગાજી રવા દો ગોગાજી રવા દો અત્યારે મંગળનું ટાણું છે આ નોધારીને માયરાની અંદર મૂકી અને આમ જવાય નહીં છતાંય રાજપૂતનો દીકરો બાપ ઘોડાના માથા સવાર થઈ હાથમાં સમજેર ઉગાડી લે તલવાર ઉગાડી લે હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ ના નાદ કરતો કરતો એમ કે ભાઈ જે ગાયોને લૂંટેરા લૂંટીને જે માર્ગે ગયા હતા ને બાપ એ માર્ગે હાલી નીકળ્યો મારતા ઘોડે અને મારતા ઘોડે બાગડતા ધમાપડ ધમાપડ ધમાપડ કરતા કરતા એમ કહેવાય દુશ્મનો હામાં દેખાણ્યા અને દુશ્મનો ને દેખ્યા ગાયું ને દેખી ગવોત્રી ને દેખી અને બાપ ગવોત્રી ને દેખ્યા પછી રાજપૂત નો દીકરો બાપ છાનો ન રહ્યો પટકાર નાખ્યો ગુભારો અને પટકાર નાખતા હંગાતે દુશ્મનો સાબદા થયા હોય આ બાજુ દુશ્મનો સાબદા થયા હોય લૂંટેરાઓ સાબદા થયા હોય અને રાજપૂત નો દીકરો એક પછી એક એક પછી એક એક પછી એક એમ કહેવાય દુશ્મનો ના મતે તલવાર ના ઘા કરવા માંડ્યો તલવારે તોરણો બંધાવવા લાગ્યા હોય કે ભૂજા બળે ભાન મરવા મેદાન બન્યો બબરાન ઝુલોક કરી એ દારૂમાં દીવાન પીધો બે પ્રમાણ કર મેં કુરબાન કુરબાન કરી ઉતર્યો અસુરાન ભર્યો અભિમાન એ ભૂપત હાથ બટુકા ભરે કે કડ ડાક હુબાક ધ્રુબાક મચાવત હાક મારે નહીં ધ્રાગ ધરે ચરડાક ચીરે ચામડી નખતી ત્યાં તો બત્રીસી દાંત છૂટી પડે ગાંડો બની ગયો બાપ અને એ ગોગોજી ગાંડો બની દુશ્મનો ને એમ કહેવાય માથા ઉતરવા માંડ્યો કોઈના હાથ પડ્યા હોય કોઈના પગ કપાયા હોય કદાચ કોઈના માથા પડી ગયા હોય અને એ ગાયોને બચાવી દુશ્મનો ભાગવા લાગ્યા દુશ્મનો ભાગતા ભાગતા આમ દુશ્મનો ભાગ્યા ગાયોને હંકારીને પાછા આવવા લાગ્યા ગાયોને લઈને આવી પાછળ આખું ગામ આવેલું ઝાલોર ની અંદર આજે એમ કહેવાય ઝાલાવાડ ની અંદર એક રાજપૂતનો દીકરો પરણવા આવ્યો હોય 54 વર્ષનો કુળદીપક પરણવા આવ્યો અને આજ ગાયોની વારે ચડ્યો અને આખું ગામ પાછળ થયું હોય અને આવતા ગાયોને વારીને આવતો હોય કેવો રૂડો લાગતો હશે બાપ આમ તલવાર ની અંદર એમ કહેવાય ટપાક ટપાક ટપાક જ્યાં રુદ્રના ટીપા પડતા હોય ધરતીના માથે માં વસુંધરા કદાચ ઘડીક ના માત હરક ખાતી હોય અને એવું રૂપ દેખીને ગોગાજીને આવતા દેખ્યા બધી ગાયુ આવી પણ એક રોડી રોડ ભાઈ એક વિધુરભાઈ અને વિધુરભાઈ ની એક ગાવડી નો આવેલી એક વાછડી નો આવેલી હો અને વાછડી ને આવી ને અને એ વખતે ભાઈ માલધારી ની દીકરી લાછુ એ એટલો જઈને ગયું રાજપૂત બાપ સવા શેણની તો હું ગાયું પાછી વાળ પણ આ રોડી રોડ બાઈ ની આ નાના છોકરાના છાતું પીવા વાળાની ગાયું કોણ પાછી વાળ

અને આટલી વાત કરી કે સવા શેરની ગાયું હોવું પાછી લાવ, પણ રોડી રોડની ગાય કોણ પાછી લાવો વાછડીઓને. અને આ વાત સાંભળીને ગોગોજી પછી ભાન ભૂલી ગયો બાપ, ફરી મારતા ઘોડે પાછો. અને પાછળ જો વાછડીને બચાવવા જાય ને, અને એ વાછડીને જેથી બચાવવા ગયો ગોગાજી ચૌહાણ, પાછળથી યોવનો ઉભેલા, અને યોવનો ઉભેલા પાછળથી ગોગાજીના મસ્તકના માથે ઘા કર્યો. અને મસ્તકના માથે જેથી ઘા કર્યો ને, એ પોતાના ધડ માથાથી મસ્તક ઉતરી ગયું. જાણે કોઈ કુંભાર ચાકડો માથાથી એમ કહે પિંડ ઉતારી લે, માટીનો માટીનો પિંડ ઉતારી લે ચાકડા માથાથી, એમ ગોગાજીનું મસ્તક ધડ માથાથી ઉતરી ગયું. અને પછી તો ગાંડો બનેલો રાજપોત પોતાના કુળની એક એક વાતોને યાદ કરે, સંબરગઢનો ધણી પોતાના રાજનું ભાન હોય. અને સંબરગઢના ધણીએ બાપ નાદાટ વાળી નાખ્યો દુશ્મનોનો, યૌનોનો નાદાટ વાળ્યો. આમ મોગલો ભાગવા માંડ્યા, ત્રાહિમામ થઈ ગયા. વાછડી લઈને આવતો હતો ને બાપ, ત્યાં પાછળથી ઘા આવેલો, પોતાનું મસ્તક જુદું થઈ ગયેલું. આજ પણ મસ્તક ઈ રણની અંદર બાપ મોજું જ પડ્યું છે ગોગાજીનું. અને ત્યાંથી જોડીની અંદર કે રક્ત ટપકતી સો સો જોડી સમરા ગણતી આવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. માની આઝાદી ખાતર કામ આવી ગયો હોય એની આંખની અંદર એમ કેવા હરગના પોરા હોય. અને એ સબ લઈ એ જોડી લઈ અને પોતાના ભાયાતું પોતાના કુટુંબીજનો સગાવાલા ભેળા મળી ઝાલાવાડના હળવદ દરબારમાં આવ્યા. ઠકરાણાને ખબર પડી કે ચોરીની વચ્ચે મૂકી રહ્યો રાજપૂત સ્વર્ગા પરના એમ કહેવાય પોખડા થવા લાગ્યા હોય. રાજપૂતાણીએ પોતે મનમાં વિચાર કર્યો કે મારી જિંદગી અદ્ભુત છે. પણ એ સબને લઈ એ રાજપૂતો એ જોડીને લઈને ધીમા ધીમા ચાલતા ચાલતા પોતાના વતન સંબળગઢ તરફ આવવા માંડ્યા. અને આવતા આવતા રસ્તામાં એમ કહેવાય મહેશભાઈ જ્યાં જ્યાં ગોગાજીનું સબ જન બાપ ધરતી માતા પછી મુકાય નહીં. વીર પુરુષ હતા, વીરવર પુરુષ હતા. કે ત્રણ સાગ રાજપૂતની જગમાં ઉંચેરી જાણ, ચુવાણ સોળંકી રાઠોડ એ જગમાં નામ કમાય. આવો બાપ રાજપૂત સમાજ એક એક વાતું કરીને વીરવર પુરુષની અને ગાયોની વારે ચડવા વાળા પુરુષોને બાપ એને હજારો વંદન છે, એને કોટી કોટી પ્રણામ કરવા પડે. અને સબ લઈને જયારે આવતા હતા ને, રાતવાહો થાય કોઈ ઝાડની માથે કોઈ વરગડીના માથે આમ સબ ભરાવી અને રાતવાહો કરે. અને જે સબ હતી જે જોડી હતી ને એ જોડીની અંદર જ્યાં જ્યાં એમ કહેવાય લોહીના ટીપા પડે ધરતી માથે, રક્તના ટીપા પડે ને, ત્યાં ત્યાં ગોગાજીના મંદિરો બને બાપ. અને એ સબ લઈ પોતાના વતન ચાલતા ચાલતા ચાલતા ધીરે ધીરે કરતા પોતાના વતન સંભરગઢની અંદર આવ્યા. અને સંભરગઢની અંદર આવી બાપ પોતાના દેહનો કુટુંબી ભાઈયા તો એ પોતાના પરિવારે ભેગા મળી અને એમ કહેવાય ચિતા ખડકાવી અગ્નિ દાહ દીધો. અને રાજપૂતાની ભેળી સતી થતી હોય અને એ ગોગાજી ચૌહાણ આજે પણ સંભરગઢની અંદર પૂજાતો હોય. અને એ વખતે લાછલે કહ્યું તું કે ગોગા ગોગા ગોગ સલામ, લાછલ ભાઈના વીર સલામ, તમે દેખતા અમે આંધળા, તમારી આંખે દીવા વળે અમારી આંખે પિયા વળે, ડાભી બોલાવું જમણી ઓકારો દેજો. અને જમણી બોલાવું ને તો બાપ ડાભી ઓકારી દેજો. હે લાછલા વીરા બાપ, વાટે ઘાટે મારા ધણી બાપ તું રકોપા મારા કર દે. આજે પણ માલધારી સમાજ ઘેર ઘેર ગોગાના બેહણા કરાવી અને સંભરગઢના ગોગાજી ચૌહાણના પૂજાઓ કરતા હોય, એની પ્રાર્થનાઓ કરતા હોય અને ગુજરાતના ગામડે ગામડે ગોગાજી મહારાજનો મહિમા ગવાતો હોય. બાપ આજે સંભરગઢમાં અખંડ પૂજાતી હોય દાદાની જો ગોગાજી.